નમસ્કાર શ્રોતા મિત્રો, 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે વિક્રમ સંવત 2082, અષાઢ સુદ પાંચમ, તારીખ 18 જુલાઈ 2026, શનિવાર. અત્યારે સવારના 5:53:57 થઈ રહી છે. આજની આ પ્રથમ સભાનો શરણાઈના સૂરો સાથે મંગળ પ્રારંભ કરીએ.

356.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, જાણી લઈએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. આજના ગાયક કલાકાર હરિહરણ. સંગીત નિયોજક સતીશ ભાટિયા. 6:45 સુર સરિતા. 7 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત. 7:20 ગુજરાતી ગીત. 8:30 સદાબહાર ગીત. 9 માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે. 9:30 ગુજરાતી ગીત. 10:02 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10:30 ગીત. 10:45 કર્ણપ્રિય સુગમ સંગીત. 11:02 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 11:30 ગીત. 12:02 ગીત. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ. 1:30 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગીત. 5:10 ગુલમહોર. 5:45 લોકસંગીતનો કાર્યક્રમ. ગાયક કલાકાર પ્રભાત ભારતી ગોસ્વામી અને ડિમ્પલ ગઢવી. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7 ગીત. 7:22 ગામનો ચોરો. રાત્રિના 8 સુર માધુરી કાર્યક્રમ. 8:30 ગુજરાતી ગીત. 9:15 સ્પોટલાઇટ. 9:30 આજ કે ફનકાર. 10 સંગીત કા અખિલ ભારતીય કાર્યક્રમ. દેવવ્રત મિશ્રાનું સિતારવાદન. તો આ હતી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.

આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

જ્યાં ઈશ્વર છે ત્યાં ડર ના હોય, અંધકાર વચ્ચે પણ પ્રકાશ દેખાય. વિશ્વાસ રાખો તો રસ્તા ખુલશે, શક્તિ આપની અંદર જ છુપાય. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આરંભે સાંભળીએ યશવંત ભટ્ટ અને કૌમુદી મુનશીના સ્વરમાં ભક્તિગીત, રચના ગોપીચંદની.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: સાંભળી હવે સોનલ રાવલના સ્વરમાં કૃષ્ણ ભજન.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત.
2: ભક્તિ કોઈ પદ્ધતિ નથી, એ તો જીવન જીવવાનો એક ભાવ છે. સાંભળીએ હવે પછીનું ભક્તિગીત, દૂધા જસા બારોટનો સ્વર, રચના તુલસીદાસની.

તમારું અંતર્મન મંદિર છે, ત્યાં નમન કરો અને શાંતિ મેળવો. દિવસની શરૂઆત ભક્તિથી કરો અને શાંતિથી રાત પૂર્ણ થશે. સાંભળીએ ગોવિંદ રાજાના સ્વર્મભક્તિ ગીત રચના મીરાબાઈની.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિમા દેસાઈ અને સાથીઓના સ્વરમાં ભક્તિ ગીત. આ સાથે જ કાર્યક્રમ સમાપ્ત થાય છે.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્ર સમશુદ્ધિ, વક્તા છે અબ્બાસ અલીતાઈ.
2: સત્વ શબ્દ ઘણો વિશાળ છે. ગીતામાં સત્વગુણની વાત આવે છે તો કુરાન શરીફમાં નફસે મુતમઈનના એના માટે જ કહેવાયું છે. સત્વગુણ એટલે શ્રેષ્ઠ ગુણ. જ્યાં અહંકાર, દેખાવ, દંભ અને પ્રમાદ ગુણ નથી ત્યાં સત્વગુણ છે. પણ અહીં આપણે સત્વ સંશુદ્ધિ વિશે વાતો કરીએ તો આ શબ્દ નહીં ચાલે. જે સ્વયં શ્રેષ્ઠ જ છે તેની સંશુદ્ધિ કેવી? અહીં સત્વનો અર્થ આંતરશક્તિ, તેજ કે અસ્તિત્વ છે. અંગ્રેજીમાં ટુબી જેવો અર્થ થઈ શકે. સત્વ એટલે આંતરશક્તિ, જે દરેક જડ ચેતનમાં સમાયેલી શક્તિ છે. લોહચુંબકમાં લોહને ખેંચવાની શક્તિ છે તો સૂર્યગોળામાં ઉષ્મા અને પ્રકાશની શક્તિ છે. દરેક માનવી, પ્રાણી અને જીવધારી આ શક્તિ ધરાવે છે. એ સારી નરસી માત્રામાં હોઈ શકે. શક્તિ માનવના પોતાના માટે અને અન્યના માટે પણ પરિણામ ધરાવે છે. એની શુદ્ધિથી પરિણામ પર અસર પડે છે. કેરોસીન પ્રકાશ પેદા કરી શકે, રસોઈ બનાવવાના કામ આવી શકે, પણ માનવી પી જાય તો વિકૃતિ પેદા થાય. આમ સત્વનો આધાર માનવની સ્વતંત્ર વિચાર શક્તિ અને શુભ ભાવના સાથે જોડાયેલી છે. માનવ મનમાં સત્વ તત્વ છે, સાથે સાથે વિકાર, દુર્ભાવ, દુર્વિચાર પણ છે, જેનાથી વિકૃતિ પેદા થાય છે. માનસમાં રહેલું સત્વ શુદ્ધ હોવું જરૂરી છે, જે માટે સત્વ સંશુદ્ધિ શબ્દ પ્રયોજીશું. જગતના સર્વે ધર્મોમાં અને ધર્મશાસ્ત્રોમાં આંતરશુદ્ધિની વાતો કરી છે. આંતરશુદ્ધિ પર જ માનવનું ચારિત્ર ઘડાય છે. સર્વપ્રથમ વિચારો મનમાં ઉદ્ભવે છે, પછી તે કાર્યાન્વિત થાય છે. સત્વ સંશુદ્ધિથી માનવીનું આખું જીવન, આખું આયખું પલટાઈ જાય છે. વનમાં માનવીને જોઈ તેને લૂંટવા માટે દોડતો ક્રોધી વાલ્યો લૂંટારો સંત સમાગમથી સત્વ સંશુદ્ધિ પામે.

0: છે, જેના પરિણામ સ્વરૂપે તે ઋષિ વાલ્મીકીના પદ સુધી પહોંચે છે. રજોગુણી અહંકારયુક્ત રાજા વિશ્વામિત્ર જ્યારે સત્વ સંશુદ્ધિ પ્રાપ્ત કરે છે તો ક્ષત્રિય રાજર્ષિથી બ્રહ્મર્ષિના પદને પામે છે. અહીં ક્ષત્રિય કે બ્રાહ્મણ શબ્દ કોઈ જાતિસૂચક શબ્દ નથી, પણ ગુણસૂચક શબ્દ છે. અને એટલે જ બ્રાહ્મણ એટલે કે જે બ્રહ્મના સમીપ પહોંચનારો સદગુણી માણસ છે એને જ આપણે બ્રાહ્મણ કહી શકીએ. સત્વ સમસ્ત માનવ જાતમાં છે જ, પણ વ્યક્તિ વ્યક્તિએ સત્વ જુદું પડે છે, કેમ કે શુદ્ધિની માત્રા પર તેનો આધાર છે. એટલે સંશુદ્ધિ જરૂરી છે. હિટલર બાહ્ય રીતે ધૂમ્રપાન કરતો નહોતો, મદ્યપાન કે વ્યભિચારથી પણ એ દૂર રહેતો હતો, પણ તેની આંતરશક્તિમાં વિકૃતિઓ હતી જેથી તે શરમુખ હત્યાર અને માનવ હત્યારો અને પ્રજાપીડક બન્યો, કેમ કે તેનામાં સત્વ સંશુદ્ધિ નહોતી. જ્યારે એ જ સદીના એક મહાપુરુષ મહાત્મા ગાંધીજી હતા, જેમણે બાળપણમાં ધૂમ્રપાન કર્યું, નાની ચોરી કરી, વેશ્યાગૃહે પહોંચ્યા, પણ ધીરે ધીરે તેમના સત્વમાં સુધારો આવ્યો. તે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, દયા, પરોપકાર, જનસેવા જેવા કાર્યો તરફ આગળ વધતા રહ્યા. સત્વ સંશુદ્ધિથી તેઓ માનવ જાતિને ઉચ્ચતાને ચરમસીમાએ પહોંચાડી મહામાનવ બન્યા. તે સત્વ સંશુદ્ધિનું જ પરિણામ છે. સંત તુલસીદાસ જીવનના પૂર્વાર્ધમાં કામી અને ભોગી માણસ હતા. પોતાની પત્નીના ઠપકાથી તેમના જીવનમાં સત્વની સંશુદ્ધિ થઈ, જેથી એ મહાન ભક્ત બન્યા. માનવ મનના સૂક્ષ્મ ભાવોમાં સંશુદ્ધિ જરૂરી છે. આજે વિકસિત દેશો ખૂબ સમૃદ્ધ છે. તેમની પાસે વૈભવ, ભૌતિક સંપત્તિ અને સાથે સાથે એટમિક શક્તિ પણ છે. શક્તિ હોય અને તે સ્વબચાવ માટે હોય તો જરૂરી છે, પણ આજે તો આવા દેશો અન્ય વિકાસશીલ દેશોને ડરાવવાનું, ધમકાવવાનું કે તેમના પર પ્રભુત્વ જમાવવાનું કામ કરે છે, ત્યાં પણ પેલી હિટલર વૃત્તિ જ આવે છે. સાચી શક્તિ તે જ તેને જ કહેવાય કે જે નિર્બળ અને લાચાર લોકોને સહાયરૂપ બને. આવા શુભ વિચારો સાથે સત્વ સંશુદ્ધિ થાય તો જગતમાં શાંતિ વ્યાપે અને કલ્યાણ થઈ જાય. શુભ વિચારનું ઉદ્ભવ કેન્દ્ર છે સત્વ સંશુદ્ધિ. ચાલો આપણે સર્વ આત્મશુદ્ધિ કરી માનવ તરીકે વિશ્વને ચાહીએ. સત્વ સંશુદ્ધિની જેહાદ જગાવી વિશ્વને સુંદર અને રળિયામણું બનાવીએ.
1: શ્રોતા મિત્રો, અમૃતધારાનો આજનો વિષય હતો સત્ય સમશુદ્ધિ. વક્તા હતા અબ્બા સલિતાઈ. આ સાથે જ અમૃતધારા કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 6:35 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. આજના અભાગના ગાયક કલાકાર એ હરિહરણ. સંગીત નિયોજક સતીશ ભાટિયા.

શ્રોતા મિત્રો, આ સાથે જે શ્રી રામચરિતમાનસ ગાન અહીં સમાપ્ત થાય છે. આજના આ ભાગના ગાયક કલાકાર હતા એ હરિહરણ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:45 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ જાગતે રહો ફિલ્મનું ગીત, લતા મંગેશકર અને સાથીદારોનો સ્વર, સલીલ ચૌધરીનું સંગીત, બોલ છે શૈલેન્દ્રના.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચસ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
2: હવે સાંભળીએ પતિતા ફિલ્મ ગીત, લતા મંગેશકર અને હેમંત કુમારનો સ્વર, સંગીત શંકર જયકિશનનું બોલ છે હસરત જયપુરીના.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ સુર સરિતા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:55 દિલ્હી કેન્દ્રથી સંસ્કૃતમાં સમાચાર.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક પુનિત ત્રિપાઠી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હ્યઃ સાયંકાલે પંજાબસ્ય જાલંધર નગરાત આભાસીય માધ્યમેન દેશસ્ય 20 રાજ્યેષુ પુનર્વિકસિતાનામ 75 રેલસ્થાનકાનામ ઉદ્ઘાટનમ અકરોત. એતેષાં સ્થાનકાનામ અમૃત ભારત સ્થાનક યોજનાયાઃ અંતર્ગતમ આધુનિકીકરણમ જાતમ. એષા યોજના વિશ્વસ્ય બૃહત્તમાસુ સ્થાનક પુનર્વિકાસ યોજનાસુ અન્યતમા અસ્તિ. પ્રાયઃ 70.5 લાખ કોટી રૂપ્યકાણા વ્યયેન વિકસિતાનિ એતાનિ સ્થાનકાનિ યાત્રી સૌવિધ્યૈઃ સમલંકૃતાનિ સંતિ. પુનર્વિકસિતેષુ સ્થાનકેષુ પંજાબસ્ય જાલંધર કેન્ટ SAS નગરમ, શ્રી મુક્તસર સાહિબ, શ્રી આનંદપુર સાહિબ ઇત્યેતેષાં સ્થાનકાનાં સમાવેશઃ અસ્તિ. તદ અતિરિક્તમ ગુજરાત, ઓડિશા, દક્ષિણ રેલ ક્ષેત્રાણામ અનેકાનિ સ્થાનકાનિ અપિ અત્ર સમ્મિલિતાનિ સંતિ. અસ્મિન અવસરે પ્રધાનમંત્રી કરટોલી અંબાલા રેલ સેવામ, અમૃતસર વારાણસી સંત રવિદાસ એક્સપ્રેસ ચેત્યેતાભ્યાં હરિતધ્વજં પ્રદર્શિતવાન. હ્યઃ જાલંધરે પ્રધાનમંત્રિણા લોકાર્પિતાનિ, રાષ્ટ્રાય સમર્પિતાનિ ચ એતાનિ પુનર્વિકસિતાની સ્થાનકાની એતે દ્વે રેલસેવે ચ રેલમાર્ગાવસંરચના પરિયોજનાનાં ભાગાઃ સંતિ. એતાસાં પરિયોજનાનાં વ્યયઃ 70.4 લાખ કોટી રૂપ્યકાધિકઃ અસ્તિ. અવસરેસ્મિન પ્રધાનમંત્રી અવદત યત 75 પુનર્વિકસિત રેલસ્થાનકાનાં ઉદ્ઘાટનમ ભારતીય રેલ વિભાગસ્ય વિગતેષુ કતિપય વર્ષેષુ અભવત. તીવ્ર

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
3: સાંભળીએ હવે નયા દોર ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં. બોલ છે સાહિર લુધિયાનવીના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સદાબહાર ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્ય અને સમાજનું દર્પણ ગણાવી પુસ્તકો લોકોના જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બનતા હોવાનું જણાવ્યું. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ પરંતુ તેજસ્વી ઉમેદવારો માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું. ભારતીય રેલવે અને IRCTC દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન અને જૂનાગઢમાં સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો આરંભ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સાહિત્ય એ સમાજનું દર્પણ છે અને પુસ્તકો જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બને છે. મુખ્યમંત્રી અમદાવાદ ખાતે જાણીતા લેખિકા ડોક્ટર અબ્બાસ શાહના 3 નવા પુસ્તકોના વિમોચન કાર્યક્રમમાં બોલતા વર્તમાન સમયની ભાગદોડ ભરી જીવનશૈલીમાં હસતા રહેવાના અને તણાવમુક્ત રહેવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી પટેલે ઉમેર્યું કે જીવનમાં આવતી મુશ્કેલીઓ, પડકારો અને સંઘર્ષોને સ્વીકારીને ધૈર્ય, પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધીએ ત્યારે જ આપણું વ્યક્તિત્વ ઘડાય છે અને આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ છીએ. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજૂર કરેલા આ પ્રોજેક્ટ્સમાં શહેરના પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર માળખામાં પુનર્વસન માટે 852 કરોડ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર માળખા માટે 551 કરોડ, વિવિધ વિસ્તારોમાં જૂના ગટર માળખાના પુનર્વસન માટે 290 કરોડ તથા ઇન્ટેલિજન્ટ જળ વ્યવસ્થા પ્રણાલી માટે 215 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આ પ્રોજેક્ટના કારણે શહેરના ગટર ઓવરફ્લો તથા લીકેજ જેવી સમસ્યામાં ઘટાડો થશે. ગટર અને વરસાદી પાણી પ્રણાલીનું સ્માર્ટ સંચાલન શક્ય બનશે. ઉપરાંત હરિત ઉર્જાના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન મળશે.

0: રોકાણ મિત્રતા સૂચકાંક 2026માં ગુજરાત દેશના ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ યાદીમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને ઓડિશાનો સમાવેશ થાય છે. નીતિ આયોગે નવી દિલ્હીમાં રોકાણ મિત્રતા સૂચકાંક 2026 બહાર પાડ્યો. તે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોકાણ આકર્ષવા માટે શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતા રાજ્યો દર્શાવે છે. આ સૂચકાંક તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનું મૂલ્યાંકન, માળખાગત સુવિધા, વ્યવસાયિક વાતાવરણ, સંસાધનો, સરકારી નીતિ, નિયમનકારી સરળતા, સંસ્થાકીય વાતાવરણ, નાણાકીય પરિસ્થિતિ અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા આધારે કરાય છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા પરંતુ તેજસ્વી હોય તેવા ઉમેદવારો માટે રોજગારીની તક ઊભી થાય તે માટે અવસર મોડ્યુલ વિકસાવવામાં આવ્યું છે. ગાંધીનગર ગુજરાત શહેર જેવા ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે વિગતો આપતા જણાવ્યું કે જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા ઉત્તીર્ણ કરીને ઇન્ટરવ્યૂ માટે પસંદ થયા છે. આવા ઉત્તીર્ણ ન થયેલા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવા માટે આયોગે આ અવસર મોડ્યુલ વિકસાવ્યું છે.
1: અવસરના હેતુ માટે માત્ર એ જે તે ઉમેદવારનું એમનું નામ આપવાનું છે, એમનો ઈમેલ આઈડી આપવાનું છે, એમનો કોન્ટેક્ટ નંબર આપવાનો છે અને એનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપવાનું છે. આટલી વસ્તુ જ અમે જે તે કંપનીને અથવા સંસ્થાને આપીશું અને આટલી વસ્તુ આપવા માટેનું જ કન્સેન્ટ અમે આ ઉમેદવારો પાસેથી લઈશું.
0: વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચે ચર્ચા સારી રીતે આગળ વધી રહી છે. મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ વ્યક્તિગત મંતવ્યો પર આધારિત છે અને હકીકતો સાથે અસંગત છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રોજેક્ટ પર બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને પ્રથમ વિભાગ 2027માં કાર્યરત થવાની અપેક્ષા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એનએફએસયુ ગાંધીનગર ખાતે ઇન્ટરમીડિયા પબ્લિસિટી કોઓર્ડિનેશન કમિટી આઈએમપીસીસીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જેએમ વ્યાસે જણાવ્યું કે ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝ, મિસ ઇન્ફોર્મેશન, ડિસ ઇન્ફોર્મેશનના વધતા પડકારો વચ્ચે પત્રકારો માટે તથ્યોની ચકાસણી, વૈજ્ઞાનિક અભિગમ અને પુરાવા આધારિત રિપોર્ટિંગ થવું જરૂરી બની ગયું છે. પીઆઈબીના મહાનિયામક પ્રશાંત પાઠરાબાઈએ જણાવ્યું હતું કે આજના સમયમાં લોકોનો એકાગ્રતાનો સમય સરેરાશ માત્ર 8 સેકન્ડ જેટલો જ રહ્યો છે, એટલે કોઈપણ સંસ્થા કે સંચારકર્તા પાસે લોકોનું ધ્યાન આકર્ષવા અને વિશ્વાસ સ્થાપિત કરવા માટે ખૂબ જ મર્યાદિત સમય હોય છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત પોરબંદર રેલવે સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીએ જણાવ્યું કે કરોડોના ખર્ચે પોરબંદર રેલવે સ્ટેશન અને ટર્મિનલ બિલ્ડિંગમાં આધુનિક સુધારા વધારા કરવામાં આવ્યા છે. તમામ ટ્રેનોની સ્પીડમાં 10% જેટલો વધારો કરાયો છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના 20 રાજ્યોમાં આવેલા 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનનું ઇ લોકાર્પણ કર્યું હતું. આ યોજના હેઠળ પુનઃવિકસિત પોરબંદર રેલવે સ્ટેશનને સ્થાનિક સંસ્કૃતિ, ઐતિહાસિક ધરોહર અને વાસ્તુકળાને પ્રતિબિંબિત કરતી આધુનિક ડિઝાઇન સાથે વિકસાવવામાં આવ્યું છે. સુરત શહેરમાં પૂર અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક સહાય આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના 6 તાલુકામાં કુલ 88,796 અસરગ્રસ્તોને કુલ 19,86,00,000થી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરાઈ છે. કતારગામ તાલુકામાં 2,503 અસરગ્રસ્તોને રૂપિયા 22,00,000થી વધુ, પૂણા તાલુકામાં 17,552 અસરગ્રસ્તોને 1,57,00,000 સહાય ચૂકવાય છે. સૌથી વધુ સહાય ઉધના તાલુકામાં 29,550 અસરગ્રસ્તોને રૂપિયા 2,66,00,000થી વધુની રોકડ, કેસ્ડોઝ સહાય તથા અડાજણમાં 300 અસરગ્રસ્તોને રૂપિયા 5,00,000ની સહાય ચૂકવવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAT ને ફોલો કરશો. ભારતીય રેલવે અને IRCTCની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો

0: આપના દેશ અંતર્ગત શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રયાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા આયોજિત આ પંચ મહાતીર્થ દર્શન યાત્રા આગામી 29 ઓગસ્ટ 2026 ના રોજ રાજકોટથી પ્રસ્થાન કરશે, જે દેશના 5 મુખ્ય ધાર્મિક સ્થળોને આવરી લેશે. આઈઆરસીટી પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રાદેશિક મેનેજર નિકિતા અગ્રવાલે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ધાર્મિક પ્રવાસ 12 રાત્રિ અને 13 દિવસનો રહેશે. આ પ્રવાસ 29 ઓગસ્ટ 2026થી શરૂ થઈ 10 સપ્ટેમ્બર 2026ના રોજ સમાપ્ત થશે.
1: इस यात्रा के दौरान यात्री जगन्नाथ पुरी, कामख्या, गया, अयोध्या, वाराणसी और अन्य मंदिरों के दर्शन कर सकेंगे. इस यात्रा के बोर्डिंग स्टेशन है राजकोट, सुरेंद्र नगर, विरामगाम, साबरमती, अहमदाबाद, उज्जैन, रतलाम और अन्य स्टेशन भी है. इस यात्रा का कुल किराया 24,200 से शुरू है. इस यात्रा की बुकिंग के लिए आप irctctourism.com से कर सकते हैं अथवा अहमदाबाद की रीजनल ऑफिस आकर भी कर सकते हैं.
0: वावथरा जिला कलेक्टर

0: स्टेशन्स भी है। इस यात्रा का कुल किराया 24,200 से शुरू है। इस यात्रा की बुकिंग के लिए आप irctctourism.com से कर सकते हैं अथवा अहमदाबाद की रीजनल ऑफिस आकर भी कर सकते हैं।
1: વાવ થરાદ જિલ્લા કલેક્ટર મયુર મહેતાની અધ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટર જિલ્લા માટે નવીન ઇન્ફાસ્ટ્રક્ચર સહિત વિકાસના કાર્યોને વેગવંતા બનાવવા ઝડપથી કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનની હોસ્પિટલને સ્વચ્છતાના જાળવણા બદલ સીલ કરવામાં આવી હતી। સ્વચ્છતા જાળવવા અંગે તંત્ર દ્વારા અગાઉ સત્તાવાર નોટિસ આપવામાં આવી હતી, આમ છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા ગંદકીના નિકાલ કે સફાઈ અંગે કોઈ હકારાત્મક પગલાં લેવામાં આવ્યા નહોતા। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં રાત્રે દીપડીના બે બચ્ચા પાંજરે પુરાયા હતા। ગામના માનફળિયામાં રહેતા પશુપાલક જ્યોતિબેન પટેલ પર ગત બુધવારે વહેલી સવારે દીપડીએ હુમલો કર્યો હતો। આ ઘટનાને પગલે વન વિભાગે તાત્કાલિક ગામમાં પાંચ અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા। બે બચ્ચા પાંજરામાં પુરાઈ ગયા હોવા છતાં તેમની માતા હજુ પણ પોતાના બચ્ચાની શોધમાં ગામની આસપાસ આંટાફેરા મારી રહી હોવાની પ્રબળ આશંકા છે। આ ડરને કારણે ગ્રામજનો અત્યારે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લા કક્ષાની સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો પ્રારંભ થયો છે, જેમાં રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓની ફક્ત વિજેતા શાળાની ટીમો ભાગ લઈ રહી છે। બે દિવસીય સ્પર્ધાનો પ્રારંભ ગઈકાલે વંથલીની સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે થયો હતો। અને ભાવનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો છે। ગઈકાલે ભાવનગર શહેરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ડાંગ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ સાપુતારામાં નોંધાયો હતો। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્યને સમાજનું દર્પણ ગણાવી પુસ્તકો લોકોના જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બનતા હોવાનું જણાવ્યું। અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા। ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ પરંતુ તેજસ્વી ઉમેદવારો માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું। ભારતીય રેલવે અને IRCTC દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રયાસનું આયોજન અને જૂનાગઢમાં સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધાનો આરંભ। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

356.6 મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ માણીએ અમી પરીખના સ્વરમાં ગીત તુષાર શુક્લની રચના

આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોના કાર્યક્રમ. હવે સાંભળીએ ઇલિયાસ શેખની રચના, સ્વર છે બિરેન પુરોહિતનો.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે. ભારત બાંગ્લાદેશ સરહદ પર ગુમગચ્છા બોર્ડર પોસ્ટની આજે મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. અને હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જલંધરથી ગુજરાત સહિત 20 રાજ્યોના 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આ સ્ટેશનોનું આધુનિકીકરણ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરવામાં આવ્યું છે. આશરે 1,570 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા આ સ્ટેશનોને આધુનિક મુસાફરો મૈત્રીપૂર્ણ સુવિધાઓમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. આ રેલવે મથકમાં ગુજરાતના ગોધરા, પ્રતાપનગર, પોરબંદર અને ભક્તિનગર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવે દ્વારા કરવામાં આવેલા ઝડપી પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
1: ભારત સ્ટેશન સ્કીમ કે તહેત 1300 સે જ્યાદા રેલવે સ્ટેશન કો આધુનિક બનાયા જા રહા હૈ ઓર ઇનમે સે કઈ સ્ટેશન પર કામ પૂરા હો ચુકા હૈ. 75 સ્ટેશન્સ કા લોકાર્પણ કિયા ગયા હૈ. સાથીઓ, જબ આપ યહાં જાલંધર કેન્ટ સ્ટેશન મેં જાયંગે તબ આપકો અહેસાસ હોગા કે વાકઈ હમારા દેશ વિકસિત રાષ્ટ્ર બનને કી ઓર બઢ રહા હૈ.
0: આ સાથે પ્રધાનમંત્રીએ હરિયાણાના જિંદ રેલવે સ્ટેશનથી ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી હતી. શ્રી મોદીએ જિંદમાં આશરે 14,700 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. બાદમાં પ્રધાનમંત્રીએ ચંદીગઢમાં 4,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશ સીમા સરહદ સુરક્ષા દળની 18મી બટાલિયનની જુમાગચ્છા બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. તેઓ સરહદ સુરક્ષા દળના કર્મચારીઓ સાથે વાતચીત કરશે, પ્રહરી સંમેલનને સંબોધિત કરશે અને વૃક્ષારોપણ સમારોહમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સરહદ સુરક્ષા દળને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન શિલાન્યાસ પણ કરશે. શ્રી શાહ 3 દિવસની મુલાકાત માટે ગઈકાલે રાત્રે સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. આજે તેઓ સિલિગુડીમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ રાજ્યમાં

ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અને જન્મ મૃત્યુ નોંધણી સંબંધિત બાબતોની પણ સમીક્ષા કરશે. તેઓ સાંજે કોલકાતા જવા રવાના થશે. આવતીકાલે શ્રી શાહ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે પુણેમાં ત્રણ મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ ત્રણ પ્રોજેક્ટમાં ખરાડી જંકશન અને શિરૂર બાયપાસ વચ્ચેનો 53 કિલોમીટરનો 6 લેનનો રસ્તો સામેલ છે, જે 246 કિલોમીટર લાંબા પુણે સંભાજીનગર ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનો પ્રથમ તબક્કો છે. આ ઉપરાંત હડપસર અને યવત વચ્ચેના 30 કિલોમીટરથી વધુના રસ્તા અને તાલેગાંવ ચકણ શિખરાપુર વચ્ચેના આશરે 54 કિલોમીટર રસ્તાનો શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ કનેક્ટિવિટીમાં સુધારો કરશે, મુસાફરીનો સમય ઘટાડશે અને ટ્રાફિક હળવો કરશે તથા પુણે ક્ષેત્રમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ આપશે. પનામાના વિદેશમંત્રી જાવિયર એડ્યુઆર્ડો માર્ટિનેઝ 5 દિવસની મુલાકાતે આવતીકાલે ભારત આવશે. તેઓ સોમવારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને મળશે અને તે દિવસે હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. શ્રી માર્ટિનેઝ બુધવારે નવી દિલ્હીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પણ મળશે. લગભગ 95 કરોડ ભારતીયો ધરાવતી મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ છે. નવી દિલ્હીમાં અખિલ ભારતીય પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું કે ચૂંટણીઓ બંધારણ, ચૂંટણી કાયદા અને સમયાંતરે પંચ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર હાથ ધરવામાં આવે છે. ભારતનું ચૂંટણી પંચ વિશ્વની સૌથી પારદર્શક અને વિશ્વસનીય ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થામાંનું એક છે અને ઘણી લોકશાહી ભારતની ચૂંટણી પ્રક્રિયાને એક મોડલ તરીકે જોઈ રહી છે. તેમણે કહ્યું કે મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ છે જે સમય સાથે ગતિશીલ રીતે વિકસિત થઈ રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo ને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચે ચર્ચા સારી રીતે આગળ વધી રહી છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ વ્યક્તિગત મંતવ્યો પર આધારિત છે અને હકીકતો સાથે અસંગત છે. તેમણે ઉમેર્યું કે પ્રોજેક્ટ પર બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને પ્રથમ વિભાગ 2027માં કાર્યરત થવાની અપેક્ષા છે. રોકાણ અનુકૂળતા સૂચકાંક 2026માં ગુજરાત દેશમાં ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ યાદીમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને ઓડિશાનો સમાવેશ થાય છે. નીતિ આયોગે નવી દિલ્હીમાં રોકાણ મિત્રતા સૂચકાંક 2026 બહાર પાડ્યો. તે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોકાણ આકર્ષવા માટે શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતા રાજ્યો દર્શાવે છે. આ સૂચકાંક તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનું મૂલ્યાંકન, માળખાગત સુવિધા, વ્યવસાયિક વાતાવરણ, સંસાધનો, સરકારી નીતિ, નિયમનકારી સરળતા, સંસ્થાકીય વાતાવરણ, નાણાકીય પરિસ્થિતિ અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતાના આધારે કરાયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્કે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોના સભ્યોના મૃત્યુની તાત્કાલિક, નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરવાની હાકલ કરી છે. તેમણે પાકિસ્તાની અધિકારીઓને સંયમ રાખવા, લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા અને હિંસાની ઘટનાઓ માટે જવાબદારી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર ગયા મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ સહિત ઘણા લોકો માર્યા ગયા છે. હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. આ કાર્યશાળાનો ઉદ્દેશ કોચ અને ટેકનિકલ અધિકારીઓની આધુનિક તાલીમ પદ્ધતિઓ અને આંતરરાષ્ટ્રીય ધોરણો અંગે માહિતી પ્રદાન કરવાનો છે. હોકી ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર દિલીપ તિર્કીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ વર્કશોપ દેશમાં હોકી માટે મજબૂત પાયો તૈયાર કરવામાં અને રમતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વર્કશોપનો ઉદ્દેશ દેશભરમાં પ્રશિક્ષિત કોચ અને ટેકનિકલ અધિકારીઓનું મજબૂત નેટવર્ક બનાવવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભવિષ્ય અંગે મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને ફગાવી દીધા છે. બોર્ડે જણાવ્યું કે રોહિત શર્મા આવતીકાલે લંડનના લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ પછી પણ ભારતીય ટીમ માટે રમવાનું ચાલુ રાખશે. બીસીસીઆઈ સચિવ દેવજીત સિકૈયાએ લોર્ડ્સની મેચ રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે તેવી અટકળો

0: ફગાવતા કહ્યું કે બોર્ડમાં આ સંદર્ભમાં કોઈ ચર્ચા થઈ નથી. ફિફા વર્લ્ડ કપમાં ફાન્સ અને ઇંગ્લેન્ડ આજે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 2:30 વાગે શરૂ થશે. દરમિયાન આર્જેન્ટિના અને સ્પેન આવતીકાલે ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. ગાઝામાં એક અંતિમ સંસ્કાર પર ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા છે અને 22 અન્ય ઘાયલ થયા છે. નુસીરાત શરણાર્થી શિબિરમાં આવેલી અવદા હોસ્પિટલે આ જાનહાનીની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલ સૈન્ય તરફથી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 2 વર્ષ લાંબા સંઘર્ષનો અંત લાવવા માટે ગયા ઓક્ટોબરમાં યુદ્ધ વિરામ કરાર થયો હતો. મોટા પાયે લડાઈ ઓછી થઈ હોવા છતાં હિંસા સંપૂર્ણપણે બંધ થઈ નથી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાના સમાચારને પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, અમેરિકા ઈરાન પર ત્રાટક્યું, ચાબહારનો કચ્ચર ગાણ. સંદેશે લખ્યું, ભારતના રોકાણવાળા ચાબહાર પોર્ટ પર યુએસનો હુમલો. નવગુજરાત સમય લખે છે, ઈરાનના પુલો એરપોર્ટ પર અમેરિકન હુમલા, 8ના મોત. આ ઉપરાંત ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપ્યાના તેમજ વેસ્ટ ઇન્ડિઝના વિખ્યાત ક્રિકેટર સર ગેરી સોબર્સના નિધનના સમાચાર પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદ પર ગુમાયોચ્છા બોર્ડર પોસ્ટની મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પૂણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. અને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ અંગે ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

શ્રોતા મિત્રો, સાંભળીએ હવે મેરે સનમ ફિલ્મનું ગીત, મોહમ્મદ રફીના સ્વરમાં. ઉપીન અય્યરનું સંગીત છે, બોલ છે મજરૂ સુલતાનપુરીના.

0: 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: સાંભળીએ હવે ઉસને કહા થા ફિલ્મ ગીત, તલત મહેમૂદ અને લતા મંગેશકરનો સ્વર, સંગીત સલીલ ચૌધરીનો, બોલ છે શૈલેન્દ્રના.

0: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મૂકેલ છે. જાહેરાત પૂરી થઈ.
1: સદાબહાર ગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ તીસરી મંઝિલ ફિલ્મનું ગીત, આશા ભોસલે મોહમ્મદ રફીનો સ્વર, સંગીત આડી બર્મનનું, બોલ છે મજરૂ સુલતાનપુરીના.

સાંભળી હવે આશા ફિલ્મનું ગીત કિશોર કુમાર અને સાથીદારોના સ્વરમાં, સંગીત સી રામચંદ્રનું, બોલ છે રાજેન્દર કૃષ્ણના.

સાંભળી હવે કાર્યક્રમમાં હાવરા બ્રિજ ફિલ્મ ગીત આશા ભોસલેના સ્વરમાં. સંગીત છે ઓપી નૈયરનું, બોલ છે કમાર જલાલબાદીના.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હાવરા બ્રિજ ફિલ્મનું ગીત આશા ભોસલેના સ્વરમાં. સંગીત હતું ઓપી નૈયરનું. આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 9 વાગી રહ્યા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સવારે સવારે, માહિતી સાથે મનોરંજન.
1: સવારે સવારે.

સવારે સવારે. શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આજે છે 18 જુલાઈ. આજે છે નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ. આજે આપણે એક એવા વ્યક્તિને યાદ કરી રહ્યા છીએ જેમણે ન્યાય અને સમાનતા માટે પોતાના જીવનના લગભગ 27 વર્ષ જેલમાં વિતાવ્યા. પણ જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેમના દિલમાં કોઈના માટે નફરત ન હતી, બસ પોતાના દેશને રંગભેદના અંધકારમાંથી બહાર કાઢવાની અતૂટ આશા હતી. તેમણે તેમના દેશના લોકો પ્રેમથી મદીબા કહેતા. નેલ્સન મંડેલાએ એક સરસ વાત કહી હતી, કોઈ પણ કામ ત્યાં સુધી જ અશક્ય લાગે છે જ્યાં સુધી તે પૂરું ન થઈ જાય. આ વાત તેમણે આખી દુનિયાને સાબિત કરી બતાવી. સાંભળીએ કાર્યક્રમનું પહેલું ગીત, માસૂમ ફિલ્મનું. અનુપ ઘોષાલનો સ્વર, સંગીત આરડી બર્મનનું, બોલ છે ગુલઝારના.

0: જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: શ્રોતા મિત્રો, નેલ્સન મંડેલા માત્ર એટલે મહાન ન હતા કે તેમણે રંગભેદ સામે લડાઈ જીતી, પણ એટલા માટે મહાન હતા કે જીત્યા પછી તેમણે બદલો લેવાને બદલે માફી અને શાંતિનો રસ્તો પસંદ કર્યો. તેઓ ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ બન્યા. લોકો તેમને આફ્રિકાના ગાંધી તરીકે પણ ઓળખે છે. તેમણે દુનિયાને શીખવ્યું કે ખરી શક્તિ મુઠ્ઠીઓ વાળવામાં નહીં પણ હાથ મિલાવવામાં છે. સાંભળીએ હવે ઇકબાલ ફિલ્મનું ગીત KK અને સલીમ મર્ચન્ટના સ્વરમાં. સંગીત સલીમ સુલેમાનનું, બોલ છે ઇરફાન સિદ્દીકીના.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
2: શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમ આપ માણી રહ્યા છો. આપણે વાત કરી રહ્યા છીએ નેલ્સન મંડેલા દિવસ પર. આ દિવસ માત્ર ઇતિહાસ યાદ કરવાનો નથી, પણ કંઈક કરવાનો દિવસ છે. સંયુક્ત રાષ્ટ્રે આજના દિવસે દરેક વ્યક્તિને પોતાની જિંદગીની માત્ર 67 મિનિટ બીજા કોઈની મદદ કરવા માટે વિતાવવા માટે અપીલ કરી છે. આ 67 મિનિટ નેલ્સન મંડેલાએ માનવ અધિકારો માટે લડેલા 67 વર્ષોનું પ્રતીક છે. સાંભળીએ હવે લક્ષ્ય ફિલ્મનું ગીત. શંકર મહાદેવન, સોનુ નિગમ, હરિહરણ, રૂપકુમાર રાઠોડ, કુનાલ ગાંજાવાલા અને વિજય પ્રકાશનો સ્વર. સંગીત શંકર એહસાન લોયનું. બોલ છે જાવેદ અખ્તરના.

કોઈ ભૂખ્યાને જમાડવું, કોઈ જરૂરિયાતમંદની સેવા કરવી, મદદ કરવી, કોઈના ચહેરા પર સ્મિત લાવવું, બદલાવની શરૂઆત આપણાથી જ થાય છે. નેલ્સન મંડેલાએ કહ્યું હતું, જીવનમાં એ નથી મહત્વનું કે આપણે જીવ્યા, પણ એ મહત્વનું છે કે આપણે બીજાના જીવનમાં શું બદલાવ લાવ્યા. તો આવી જ વાતો સાથે સાંભળીએ હવે પછીનું ગીત. સ્વર છે મન્ના ડે અને સાથીદારોનો, ફિલ્મનું નામ છે અનુરોધ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સવારે સવારે. શ્રોતા મિત્રો, આજે છે એ દિવસ જ્યારે ભારતીય સિનેમાએ પોતાના આકાશનો સૌથી ચમકતો તારો ગુમાવ્યો હતો. હિન્દી સિનેમાના સૌથી પહેલા અને એકમાત્ર સુપરસ્ટાર રાજેશ ખન્નાની આજે પુણ્યતિથિ છે. આજે પ્રેમથી લોકો તેમને કાકા કહેતા હતા. એક એવો જાદુ કે જે ન તો એમના પહેલાં કોઈએ જોયો, ન તો એમના પછી કોઈ જોઈ શક્યો. તેમની આંખો ઝુકાવવાની સ્ટાઇલ, હોઠ પર સ્મિત અને ચાલવાનો અંદાજ, બસ આખી દુનિયા હતી આની દિવાની. તેમણે સતત 15-16 સુપરહિટ ફિલ્મ આપી. તેઓ જતા જતા પણ કહી ગયા, પુષ્પા, આઈ હેટ ટીયર્સ. આજે આપણે ઉદાસ નથી થવું, પણ એમના આ અદ્ભુત જીવનની ઉજવણી કરવી છે. સાંભળીએ હવે પછીનું ગીત. કિશોર કુમારનો સ્વર છે, આપકી કસમ ફિલ્મ. સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર આનંદ બક્ષી.

શ્રોતા મિત્રો, આજે છે છોટુભાઈ રણછોડજી નાયકનો જન્મદિન. તેઓ ગુજરાતી ભાષાના કોશકાર હતા. 1970માં તેમને ફારસી માન્ય વિદ્વાન તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો, તેમજ લંડનની રોય એશિયાટિક સોસાયટી ફેલોનું સન્માન પ્રાપ્ત થયું હતું. તેમણે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધન માટે અને ગુજરાત

ભારતીની ઐતિહાસિક સાંસ્કૃતિક ભૂમિકાની તલસ્પર્શી માટે મહત્વની સામગ્રી પૂરી પાડી હતી. આ સાથે જ સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારે સવારે.

સવારે સ્ટુડિયોની ક્લોકમાં અત્યારે 9:30 થઈ રહી છે. 356.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. માણીએ સૌપ્રથમ બરકત વિરાણીની રચના, સ્વર રુજુલ શાહનું.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
3: સાંભળીએ કાવ્યા પાટડિયાના સ્વરમાં ગીત રચના ભાસ્કર વોરાની.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે, હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ નીતિ મહેતાના સ્વરમાં ગીત સુરેશ દલાલની રચના.

0: સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
1: સાંભળીએ હવે પ્રફુલ્લ દેસાઈની રચના, ભાલચંદ્ર શુક્લનો સ્વર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભાલચંદ્ર શુક્લના સ્વરમાં ગીત. રચના હતી પ્રફુલ્લ દેસાઈની. કાર્યક્રમમાં હવે સાંભળીએ અંકિત ત્રિવેદીની રચના, સ્વર શિલ્પા પંડિતનો.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગે મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદ સ્થિત ચેકપોસ્ટની મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ POK માં ચાલી રહેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. પનામાના વિદેશમંત્રી જાવિયર માર્ટિનેઝ 5 દિવસની મુલાકાતે આવતીકાલે ભારત આવશે. ગાઝામાં થયેલા ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા, 22 અન્ય ઘાયલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્યને સમાજનું દર્પણ ગણાવી પુસ્તકો જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા હોવાનું જણાવ્યું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચે ચર્ચા સારી રીતે આગળ વધી રહી છે. રોકાણ અનુકૂળતા સૂચકાંક 2026માં ગુજરાત દેશમાં ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ પરંતુ તેજસ્વી ઉમેદવારો માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું. ભારતીય રેલવે અને IRCTC દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન. સુરત શહેરના 6 તાલુકામાં અત્યાર સુધી 88,000થી વધુ અસરગ્રસ્તોને 19 કરોડથી વધુની સહાય ચૂકવાઈ. હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આજે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે 3જા સ્થાન માટે પ્લેઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે. અને જૂનાગઢમાં સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો આરંભ. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીતનો. સાંભળે સૌપ્રથમ કાયપો છે ફિલ્મનું ગીત, શ્રુતિ પાઠક અને દિવ્યકુમારનો સ્વર, સંગીત અમિત ત્રિવેદીનું, બોલ સ્વાનંદ કિરકિરેના.

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સત્ય પ્રેમ કી કથા ફિલ્મનું ગીત. મીત બ્રોઝ, પરંપરા ટંડન અને પિયુષનો સ્વર, સંગીત મીત બ્રોઝનું, બોલ છે કુમારના.

કાર્યક્રમમાં સાંભળીએ હવે જય હો ફિલ્મનું ગીત. હિમેશ રેશમિયા, કીર્તિ સાગઠિયા, પલક મુછાલનો સ્વર, સંગીત સાજિદ વાજિદનું, બોલ છે કૌસર મુનીરના.

કાર્યક્રમમાં સાંભળીએ હવે રામલીલા ફિલ્મનું ગીત ઉસ્માનમીર અદિથી પોલનો સ્વર, સંગીત સંજય લીલા ભણસાળીનું, બોલ સિદ્ધાર્થ ગરિમાના.

સાંભળીએ હવે લવયાત્રી ફિલ્મનું ગીત. દર્શન રાવલ, અસીસ કૌરનો સ્વર. સંગીત લિયો જ્યોર્જનું, માફ કરશો, લીગો જ્યોર્જનું. બોલ છે દર્શન રાવલ અને શબીર અહેમદના.

કાર્યક્રમમાં હવે સાંભળીએ હમ દિલ દે ચુકે સનમ ફિલ્મનું ગીત. સ્વર છે કવિતા કૃષ્ણમૂર્તિ, વિનોદ રાઠોડ, કરસન સાગઠિયા અને સાથીદારોનું. સંગીત ઇસ્માઇલ દરબારનું, બોલ છે મહેબૂબના.

શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. 10:30 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ગીત. શ્રોતા મિત્રો, આજે છે પરમવીર ચક્રથી સન્માનિત હવાલદાર મેજર પીરુસિંહ શેખાવતની પુણ્યતિથિ. તેઓ રાજપૂતાના રાઇફલના જાંબાઝ યોદ્ધા હતા. તેમણે માતૃભૂમિની રક્ષામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. 1948 ભારત પાકિસ્તાન યુદ્ધમાં જમ્મુ કાશ્મીરના તિથવાલ સેક્ટરમાં અદમ્ય સાહસનો પરિચય આપ્યો તેમણે. પીરુસિંહ શેખાવત એ રાષ્ટ્રનાયક હતા. ગંભીર રીતે ઘાયલ થવા છતાં તેમણે દુશ્મનોની બંકર નષ્ટ કરી અને અગ્રીમ ચોકી પર તિરંગો લહેરાવ્યો. તેમનું સર્વોચ્ચ બલિદાન અને અસાધારણ વીરતા માટે તેમને મરણોપરાંત દેશના સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની પુણ્યતિથિ પર તેમને શતશત નમન. સાંભળીએ કેસરી ફિલ્મનું ગીત. સ્વર છે બી પ્રાકનો. સંગીત એર્કોનું બોલ છે મનોજ મુંતશેરના.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં સાંભળીએ હવે રંગ દે બસંતી ફિલ્મનું ગીત. લતા મંગેશકર એ આર રહેમાનનો સ્વર છે. સંગીત એ આર રહેમાનનું, બોલ પ્રસૂન જોશીના.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: સાંભળીએ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મગીત અરિજિત સિંઘના સ્વરમાં સંગીત એરકોનું બોલ મનોજ મુંતશીરના.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સુગમ સંગીત.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં આપ સાંભળશો જિજ્ઞેશ શાહના સ્વરમાં ગુજરાતી ગીતો. પ્રથમ પ્રસ્તુત છે સાંઈરામ દવેની આ રચના.

મિત્રો, સુગમ સંગીતમાં આપ સાંભળી રહ્યા છો જિગ્નેશ શાહના સ્વરમાં ગુજરાતી ગીતો. અંતમાં પ્રસ્તુત છે મરીઝની રચના.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદની મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 તેની પ્રથમ પરીક્ષણ ઉડાન માટે તૈયાર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 11:30 વાગે પ્રક્ષેપણ કરવામાં આવશે. ગાઝામાં થયેલ ઇઝરાયેલી હુમલામાં અંદાજે 7 લોકો માર્યા ગયા અને 22 અન્ય ઘાયલ થયા. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને જરૂરી તબીબી સંભાળ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ભાવનગર જિલ્લાના બુડાણા ગામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે મંજુલા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર વાયુ અને એરમેનની ભરતી માટે સત્તાવાર જાહેરાત, 26 જુલાઈ સુધી અરજી કરી શકાશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ભાવનગરમાં 21.22 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું. વાવથરા જિલ્લા કલેક્ટર મયુર મહેતાની અધ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનની હોસ્પિટલને સ્વચ્છતા જાળવવા બદલ સીલ કરાઈ. જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા. આરોગ્યતંત્ર સતર્ક બન્યું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી ગામમાં ગઈરાત્રે દીપડીના 2 બચ્ચા પાંજરે પુરાયા. હવામાન વિભાગે આવતીકાલ સુધી ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી. જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા સાથે જામવંથલીમાં સૌથી વધુ 15 મિલીમીટર, જ્યારે ડાંગમાં છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 31 મિલીમીટર, આહવામાં 15, વઘઈમાં 24 અને સુબીરમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલે ગાયેલા આશિકી ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોય.

હોવી જોઈએ. એનઆઈપીપી હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. અને હવે સમજશો દીવાના મુસ્સા નહીં ફિલ્મનું ગીત. કલાકારો છે અમિત કુમાર અને સાધના સરગમ.

કુમાર સાનુ અને અનુરાધા પડવાલે ગયેલા સડક ફિલ્મના ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું સોનાલી રાઠોડે ગયેલી

ભૂપિન્દરસિંહે ગાયેલી ઝમીર કાઝમીની ગઝલ આપે સાંભળી, અને હવે સાંભળશો ચંદન દાસને શબ્દો ઇસરાર અંસારીના.

0: હમણાં જબ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: તેરી બાતોં મેં ઝમાને કા અસર લગે.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓર્બિટલ રોકેટ વિક્રમ 1ના પરીક્ષણ માટે સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને શુભકામના પાઠવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદની મુલાકાત લેશે. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર એજન્સીએ પીઓકેમાં

0: ચાલી રહેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. પનામાના વિદેશમંત્રી ઝાવિયર માર્ટિનેઝ 5 દિવસની મુલાકાતે આવતીકાલે ભારત આવશે. જમ્મુથી આજે 3,632 અમરનાથ યાત્રાળુઓનો વધુ એક જથ્થો દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલા ગુફા મંદિરના 2 બેઝ કેમ્પ માટે રવાના થયો. મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં પોલીસે આશરે 2,300 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો. 2 આંતરરાજ્ય દાણચોરોની ધરપકડ કરવામાં આવી. અમદાવાદના ગાંધીનગર સરખેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વૈષ્ણવદેવી સર્કલથી ઇન્દ્રોડા સર્કલ સુધી 6 મહિના માટે ભારે વાહનો બંધ. 15 જાન્યુઆરી 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર. નર્મદા કેનાલ પાસે 4 લેન રોડની કામગીરી. જામનગરમાં 15 દિવસમાં સીસીટીવી કેમેરાની મદદથી 1,722 ઈ ચલણ ઇસ્યુ થયા. મોબાઇલ પર વાત કરતા વાહન ચાલકોના સૌથી વધુ 725 કેસ નોંધાયા. જૂનાગઢના ગિરનાર પર્વત પર તાજેતરમાં સિંહે કરેલ હુમલામાં બાળકના મૃત્યુની ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગે આજથી ગિરનાર પર યાત્રિકોની અવરજવર માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી. સુરત શહેરના 6 તાલુકામાં અત્યાર સુધી 88,000થી વધુ અસરગ્રસ્તોને 19 કરોડથી વધુની સહાય ચૂકવાઈ. ભાવનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો. બેડમિન્ટનમાં ભારતીય શટલર અને 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ટોક્યોમાં જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આજે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે 3જા સ્થાન માટે પ્લે ઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે. અને જૂનાગઢમાં સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો આરંભ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું દેવકી પંડિતે ગાયેલી અવિનાશ વ્યાસની રચનાથી.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: કાર્યક્રમના અંતમાં સાંભળશો રેખા ત્રિવેદીના કંઠમાં વિનોદ જોશીની શબ્દરચના.

છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. નમસ્તે શ્રોતા મિત્રો, કેમ છો? હું રૂપા તમારું ફરી સ્વાગત કરું છું મહિનાના ત્રીજા શનિવારના સહિયરમાં. મિત્રો, આજે મારે તમારી સાથે ગુજરાતમાં થઈ ગયેલી સ્ત્રી સંતો વિશે વાત કરવી છે. પણ એ પહેલા એક વાર્તા સાંભળીએ. એક નાનકડું ગામ હતું અને ત્યાં એક સ્ત્રી રહેતી હતી. નામ હતું એનું સંતુ. બહેનો, સંતુ આપણી જેમ જ આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી. વહેલી સવારે કુવેથી પાણી ભરે, રાંધે, છોકરાઓને સાંચવે અને રાત્રે થાકીને સૂઈ જાય. પણ આ બધાની વચ્ચે તેની અંદર એક તરસ હતી, ઈશ્વરને પામવાની, આધ્યાત્મને અનુભવવાની તરસ. થોડા સમય પછી મિત્રો, તેના ગામમાં એક બહુ મોટા જ્ઞાની સંત આવ્યા. આખું ગામ એ સંતના પ્રવચનમાં જવા લાગ્યું. સંતુને પણ ખૂબ ઈચ્છા થાય કે તે જાય, પણ ઘરની જવાબદારીઓ જ એટલી હતી કે તે સમય જ ન કાઢી શકે. તો એક દિવસ સંતુ રસોડામાં લોટ બાંધી રહી હતી અને ત્યારે એ સંત એના ઘરના આંગણે આવીને ઊભા રહ્યા અને પોકાર કર્યો, અલખ નિરંજન. સંતુ દોડતી બહાર આવી ગઈ. એના હાથ લોટવાળા હતા. તેણે ક્ષમા માંગતા કહ્યું કે મહારાજ, હું ખૂબ ભાગ્યશાળી છું કે તમે મારે આંગણે આવ્યા. મારી ખૂબ ઈચ્છા હતી કે હું તમારા પ્રવચનમાં આવું અને આધ્યાત્મ શીખું, પણ આ ઘરકામમાંથી મને ક્યારેય સમય જ નથી મળતો. હું આધ્યાત્મથી વંચિત રહી ગઈ. તે જ્ઞાની સંત હસ્યા અને તેમણે સંતુના લોટવાળા હાથ તરફ જોયું અને પૂછ્યું, દીકરા, જ્યારે તું લોટ બાંધે છે ત્યારે તારું ધ્યાન ક્યાં હોય છે? સંતુએ સરળતાથી જવાબ આપ્યો કે મહારાજ, મારું ધ્યાન તો એમાં જ હોય છે કે લોટમાં પાણી બરાબર ભળે, રોટલી નરમ બને અને જેથી મારા પરિવારને સંતોષ મળે અને કોઈ ભૂખ્યું ના રહે. મિત્રો, તમે જાણો છો સંતે શું કહ્યું? સંતે કહ્યું, બસ આ જ આધ્યાત્મ છે. તારે આધ્યાત્મ શોધવા માટે ક્યાંય જવાની જરૂર નથી. જ્યારે તું અન્ન રાંધે છે ને, ત્યારે તું માત્ર રસોઈ નથી કરતી, તું એ અન્નમાં તારો પ્રેમ ભેળવે છે, એ જ સેવા છે. જ્યારે તું આખા પરિવારની ચિંતા કરે છે, એ જ તો કરુણા છે. અને જ્યારે તું આ બધું જ કોઈ અપેક્ષા વગર કરે છે, એ જ સમર્પણ છે. મિત્રો, જ્યાં પ્રેમ, કરુણા અને સમર્પણ છે, ત્યાં આધ્યાત્મ આપોઆપ આવી જાય છે. આટલું સાંભળીને સંતુની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે જે ઈશ્વરને તે મંદિરોમાં શોધતી હતી, તે તો તેના પોતાના હૃદયમાં અને એની ફરજોમાં બેઠો હતો. મિત્રો, આજે આપણે એક નાટક પણ સાંભળીશું, પણ એ પહેલાં સાંભળીએ આ સુંદર મજાનું ભજન.

મિત્રો, ગંગા સતીનું આ ભજન એ માત્ર ભજન નથી પણ વેદાંત અને યોગશાસ્ત્રનો નિચોડ છે. ગંગા સતીએ પાનબાઈને સંબોધીને જે ભજનોની રચના કરી છે તે આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે ગવાય છે. મિત્રો, ગંગા સતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાજપરા ગામના એક ક્ષત્રિય કુટુંબમાં થયો હતો. તેમના લગ્ન સમઢિયાળા ગામના આધ્યાત્મિક જીવ એવા કહળસંગ ગોહિલ સાથે થયા. મિત્રો, ગંગા સતી જ્યારે સાસરે આવ્યા ત્યારે તેમની સાથે પાનબાઈ પણ આવ્યા હતા. ગંગા સતી, કહળસંગ અને પાનબાઈ આ ત્રણેય સમઢિયાળા ગામમાં રહીને ભક્તિ, ભજન અને સત્સંગમાં લીન રહેતા. કહળસંગ પોતે એક સિદ્ધ પુરુષ હતા અને મિત્રો, લોકવાયકા મુજબ કહળસંગે કોઈક ચમત્કાર કર્યો અને સમાજમાં તેની ખૂબ ચર્ચા થઈ. પરંતુ સંત પરંપરામાં ચમત્કાર પ્રદર્શનને યોગ્ય માનવામાં આવતું નથી.

0: પોતાનાથી થયેલી આ ભૂલના પ્રાયશ્ચિત રૂપે તેમણે મોક્ષ પ્રાપ્તિ માટે સમાધિ લેવાનો નિર્ણય કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથે સમાધિ લેવાની ઈચ્છા કરી, પરંતુ કહળસંગે તેમને રોક્યા અને કહ્યું કે હજુ પાનબાઈનો આધ્યાત્મિક વિકાસ અધૂરો છે, તમારે તેમને જ્ઞાન આપીને સન્માર્ગે વાળવાના છે, ત્યારબાદ જ તમે સમાધિ લઈ શકો. પતિની આજ્ઞા શિરોધાર્ય કરીને ગંગાસતી રોકાઈ ગયા. તેમણે પાનબાઈને આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરો સુધી પહોંચાડવા માટે રોજ એક ભજન સંભળાવવાનું શરૂ કર્યું. ગંગાસતી રોજ એક ભજન રચતા પાનબાઈને તેનો ગૂઢ અર્થ સમજાવતા અને પાનબાઈ તે ઝીલી લેતા. અને મિત્રો, આપણે જાણીએ છીએ એમ આ સિલસિલો સતત 52 દિવસ સુધી ચાલ્યો. ગંગાસતીએ પાનબાઈને સંબોધીને ગાયેલા આ 52 પદો આજે આપણા ગુજરાતી સાહિત્યની અમૂલ્ય વિરાસત છે. 52મા દિવસે પાનબાઈની સાધના પૂર્ણ થઈ અને મિત્રો, ત્યારબાદ ગંગાસતીએ સમાધિ લઈ લીધી અને તેમના ગયાના 3 જ દિવસ પછી પાનબાઈએ પણ દેહત્યાગ કર્યો. મિત્રો, મોટાભાગે આપણે એમ માનીએ છીએ કે આધ્યાત્મ એટલે હિમાલયની ગુફાઓમાં જઈને બેસી જવું કે સંસાર છોડી દેવો. પણ ના મિત્રો, એવું નથી હોતું. આધ્યાત્મનો અર્થ છે પોતાની ભીતર જવું. મિત્રો, ગુજરાતની ભક્તિ પરંપરા અને ઇતિહાસ સ્ત્રી સંતોના પ્રદાન વગર અધૂરો છે. ગુજરાતની ધરતી પર પુરુષ સંતોની સમાંતરે જ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની એવી ભગીરથ ગંગા વહી છે કે જેમાં મહિલા સંતોએ ત્યારના રૂઢિચુસ્ત સામાજિક માહોલ વચ્ચે પણ પોતાનું સર્વોચ્ચ સ્થાન બનાવ્યું છે. જે સમયગાળામાં આ મહિલા સંતો થઈ ગયા ત્યારનો ગુજરાતનો સામાજિક માહોલ સ્ત્રીઓ માટે અત્યંત સીમિત અને રૂઢિચુસ્ત હતો. સ્ત્રીઓને ઘરમાં રહેવું પડતું, શિક્ષણનો અભાવ હતો અને પુરુષ પ્રધાન સમાજમાં પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહોતું. જ્યારે કોઈ સ્ત્રી સંત બનવા કે ભક્તિ માર્ગે નીકળી પડતી ત્યારે તેને જ્ઞાતિના ભયંકર રોષનો પણ સામનો કરવો પડતો. મિત્રો, મીરાબાઈને ઝેર આપવાનો પ્રયાસ થયો હતો, તોરલને સામાજિક મહેણા સાંભળવા પડ્યા હતા. પણ આ દમનકારી માહોલ વચ્ચે પણ સ્ત્રીઓએ પોતાનું ભક્તિ આંદોલન જાણે કે ચાલુ જ રાખ્યું. ભક્તિના માર્ગે સ્ત્રીએ સામાજિક બંધનો ફગાવી દીધા, કારણ કે ઈશ્વરના દરબારમાં સ્ત્રી કે પુરુષનો ભેદ નથી હોતો. અને મજાની વાત તો એ છે મિત્રો કે આ સ્ત્રી સંતોએ સંસ્કૃતના બદલે લોકબોલી, તળપદી ગુજરાતી કે કાઠિયાવાડીનો ઉપયોગ કરીને ભજનો રચ્યા અને જેના પરિણામે ખેતરોમાં કામ કરતી શ્રમિક મહિલાઓથી લઈને ઘરકામ કરતી સ્ત્રીઓ સુધી આ ભજનો સીધે સીધા હૃદયમાં ઉતરી ગયા. આજે પણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે રાતે ભજન ડાયરા કે સંતવાણી યોજાય છે ત્યારે ગંગાસતી, મીરા કે તોરલની વાણી ગવાયા વગર કાર્યક્રમ અધૂરો જ ગણાય છે. અને મને તો એવું પણ લાગે છે મિત્રો કે ગુજરાતના સ્ત્રી સંતોએ જે માહોલ તૈયાર કર્યો તેના કારણે જ આજની ગુજરાતી નારી વધુ ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે થોડીક વધુ પ્રગતિશીલ અને નીડર બની શકી છે. કારણ કે તેમણે ભક્તિને માત્ર પૂજાપાઠ પૂરતા સીમિત નહોતા રાખ્યા, પણ આત્મગૌરવ અને સ્ત્રી સશક્તિકરણનું શસ્ત્ર પણ બનાવ્યું હતું. મિત્રો, આપણા ગુજરાતની બીજી જ એક આવી સરસ રસપ્રદ સંત કથા છે જેસલ તોરલની. જેસલ જાડેજા એ કચ્છના બહારવટે ચડેલા ખૂંખાર લૂંટેરા હતા. તેમને કચ્છજી ધરતી જો કાળો નાગ, એટલે કચ્છની ધરતીનો કાળો નાગ તેમ કહેતા. તેઓ પોતાની ભાભીનું મહેણું ભાંગવા સૌરાષ્ટ્રના રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેમની ઘોડી અને તલવાર ચોરવા ગયા અને અચાનક સાંસતિયાની પત્ની તોરલને જોઈ. ક્રૂર અને બહારવટિયા જેસલના જીવનનો ઉદ્ધાર કરવાના આશયથી સાસતિયાએ તેમને પોતાની ઘોડી, તલવારની સાથે તોરલ પણ જેસલને સોંપી દીધી. ત્યારબાદ અનેક કસોટીઓની વચ્ચે તોરલે તેનો બચાવ કર્યો અને ધીરે ધીરે જેસલનું હૃદય પરિવર્તન થયું. આ રસપ્રદ વાત ડાયરા સ્વરૂપે સાંભળીએ.
1: સાસતિયા કાઠીનાથી તોળી ઘોડી, તોળી તલવાર અને તોળા દેનારને લઈ અને જેસલ જાડેજો જોડિયા બંદરથી વાણમાં બેઠો અને બરોબર મધદરીએ જ વાણ આવ્યું. સમુદ્રમાં તોફાન જામ્યું, હજારો જીવને જેને જીવતા વાઢી નાખ્યા છતાં રૂવાડું હલે નહીં. ઈ જેસલ જાડેજાને પોતાનું મોત હમે એવું નહીં. ત્યારે ખબર પડી કે મોતની બીક કેવી લાગે. સતી તોળાદેની હામે નજર કરી, સતીના હાથમાં એક તારો અને સતી અલખનો આરાધ કરે અને જાડેજાએ સતી તોળાદેના પગ પકડી લીધા. સતીને કીધું મને બચાવો. ત્યારે સતી તોળાંદે જાડેજાને કીધું, જાડેજા આ તોફાન હેનું છે ખબર છે કે ના? કે જગતમાં એક દરિયો એવો છે જે પાપનો સંગ્રહ નથી કરતો. જાડેજા, તે જે પાપ કર્યા છે, કુકર્મ કર્યા છે, આ એનું તોફાન થયું છે. મારા પગ મૂકી દે પણ હું મારા ધણીનું જેનું ભજન કરું છું એનો એતબાર

રાખ, એનો વિશ્વાસ રાખી અને કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી લે, કબૂલત કરી લે કે હા પસ્તાવો, વિપુલ જળનું સ્વર્ગ લોકથી ઉતર્યું, અરે પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હાથમાં એક તારો લઈ જેસલ જાડેજો, જે કઈ કુકર્મો કર્યા હતા, પાપ કર્યા હતા, એનો મેળો એકરાર કરવા. ધીમે ધીમે ધીમે ધીમે તોફાન શાંત થઈ ગયું અને સલામત હામે કિનારે ઉતર્યો. પણ બન્યું શું, જોડિયા બંદર થી વાણમાં બેઠો ત્યારે જેસલ જાડેજો લૂંટારો બારવટીઓ કહેવાતો હતો, પણ સતી તોળાદેના સંઘમાં ભક્તિના રંગે રંગાણો હામે કાંઠે ઉતર્યો ને જેસલ પીર તરીકે પૂંજાણો. આજે પણ માણસો અંજાર હુદેની જાત્રા કરવા જાય છે.

0: મિત્રો, આ સિવાય ગુજરાતમાં મીરાબાઈ, દિવાળીબાઈ અને પૂરીબાઈ, રાધાબાઈ, કૃષ્ણાબાઈ, લોયણ વણઝારી જેવા અનેક સ્ત્રી સંતો થઈ ગયા. તમે આ બધાની વાર્તાઓ શોધજો અને વાંચજો, તમને મજા પડશે. અને હવે સાંભળીએ હસુયાજ્ઞિક લિખિત નાટક રતન.
1: કેમ બેચર, આજે કઈ ખુશખુશાલ છે? વહુ મળવા આવી છે એટલે?
2: જેલર સાહેબ, મને 3 વર્ષની જેલ થઈ, પણ 3 વર્ષ રતન 3 ખેતરની દેખભાળ કરતી આવી છે.
1: એકલી?
2: એકલી? અરે, એના હાથમાંની ગોફણ છટકે તો મોત જ ટપકે.
1: શું કે છે તું?
3: અને ઈમના હાથમાંથી બંદૂકની ગોળી વસૂટે ને સાહેબ, તો ભવસાગર તરાવી દે.
1: તો તું ગોફણધારી અને બેચર બંદૂકધારી કેમ? પણ બેચર, આટલી જમીન અને સુખનો રોટલો હતો, છતાં તું બારવટાના રસ્તે કેમ ચડ્યો?
2: પૂછો જ માં સાહેબ, કંપની સોબત.
3: એ હું કહું સાહેબ, જૂના સાથીદારો તો ધાડ પાડવાનું નક્કી કરે તાણે બેચરને હાથે જ લઈ જાય. એના જેવો બીજો નિશાનબાજ મલકમાં નહીં, તઈ તો હું.

0: ને પૈણી.
1: ખરેખર તમારો મેળાપ ક્યાં થયો?
2: મેળામાં તાકોળીનો જુગાર ખેલાય છે ને તા, એ ટાણે તો તીર મારીને તાકવાનું અને નિશાન પાડવાનું હતું. થયું એવું કે અમે બંને સાથે તખતા પર બરાબર વચ્ચોવચ્ચ નિશાન મારી દીધા. શું કે છે ને અંગ્રેજીમાં,
1: ડાર્ટ, ખીલા ભાલો.
2: હા, એમાં અમારા બે ના નિશાન હારે જ સંધાણા.
0: હા સાહેબ, આ ડાર્ટે તો અમને વેંધ્યા ને લગન લેવાણા ને એ ગોળીબારે તો આ જેલ દેખાડી. તાણે મેળામાં તો હોડ મંડાણી કે કોણ ડાર્ટ વિધે, બધા મથે પણ કોઈ ન ફાવે. અમે કળી લીધું કે નિશાન વાળાએ નિશાન ત્રાસુ રાખ્યું છે અને એટલે તો હંધાઈની આંટ હેઠી પડે છે. આ મરમ હાથ જડ્યો ને પછી મેં લીધું નિશાન. બધાને સાબિત કે અમારા નિશાન ભોઈ ચાટશે, પણ મારો ભાલો સીધો વચ્ચે ખૂંચ્યો ને એ જ વખતે બે ચારે પણ ભાલો ફેંકેલો, તે મારા ભાલાની લગો લગ ખૂંચી ગયો. મેળામાં ભીડ તો હખડે ઠઠ, અમે સાથે તાંકીને જીત્યા. તે થયો હસારો. વાહ ભાઈ, આ તો સરખા ઉતર્યા. પણ ઇનામની હેલ તો એક જ છે, કોણ લેશે? કોણ ગોળી લે ને કોણ હાંડો, બે તે સરખા હકદાર છે. તે કોઈ કે મેર કરી. અરે ભાઈ, ભાલા લગોલગ એક નિશાને લાગ્યા તે ઓછે વત્તો ભાગ કેમ પડાય? બે હંગાતે હેલ લઈ લે અને ઈ મહેરે તો મારું ને બેચરનું મન મેળવી દે. અમે નક્કી કર્યું હે લાખી બે ની, નાનો ને મોટો કોઈનો ભાગ નહીં. ને ઈ પછી તો અમે લગ્ન કર્યા. બેચરને તો હવે ઘર ને ખેતી હતા, કટમના સુખનો છાંયડો. નક્કી કરેલું કે હવે ક્યારેય ધાડનો ધંધો ન કરવો. પણ એક દિવસ સાહેબ સોબતીએ આગ્રહ કર્યો એમને, હાલને આ છેલુકના ને તાંચ પકડાના ને 3 વર્ષની એમને જેલ પડી.
2: એ તો થવા કાળ સાહેબ ભાઈબંધીના બોલે બંધાણો તે ના ન કહી શક્યો. ને તાણે તે ખબર છે સાહેબ કે સખનો જીવ દખમાં નંખા છે.
0: હવે સાહેબ બેચર પાહીથી વચન લ્યો કે કદી ધાડમાં ન જોઉં ને કાચા કાનનાય નહીં થવું.
1: કાચા કાનના
0: એમનું હંધુય હારું, પણ સે કાનના કાચા. કોઈ કહે કઈ તો માની લે ને ખરા ખોટાનું વિચારવાય ન રે.
1: એ કહીશું એને વખત આવે. જો હવે તમે બંને જણા નિરાતથી વાતો કરો, મુલાકાતની 30 મિનિટ તો આમ જ નીકળી જશે. હું જરા મારા રાઉન્ડ પર જઈ આવું. રહેમત ખાન, રતન ફરી મળવા આવી છે ત્યારે બેચર એને મળવાની ના કેમ પાડે છે?
3: એના મનમાં ભૂત ભરાયું છે સાહેબ. રતનનું મોડું ના જોવું લ્યો.
1: ક્યારથી?
3: વચ્ચે 2-3 કાગળ આવ્યા તે પછી બેચરના મનમાં વહેમ પેઠો છે અને કહે છે કે એને હવે નથી મળવું મારે, કોઈ કે એને ચડાવ્યો લાગે છે.
1: હા, રતન કહેતી હતી કે એ કાચા કાનનો છે.
3: પણ બૈરીને મળવામાં શું વાંધો છે? એ કહે છે કે મારે મોડું નથી જોવું. ભારે જિદ્દી.
1: હું સમજાવું?
3: બહુ જિદ્દી માણસ છે સાહેબ. હા વજક્કી, કોઈનું માને જ નહીં ને. જરા મને વખત આપો, હું કઈક તોડ કાઢી નાખીશ. તોડ મળ્યો સાહેબ, અને બહુ ભૂંડું થયું. હા, બેચરની જીત જીતી અને ઘર ભાગ્યું.
1: એટલે
3: જેલર સાહેબ, કેટલીક વખત હચ્ચાઈ પણ માણસને લાલ પીળો બનાવે છે. રતન હાચી હતી, બેચરની જ ભૂલ હતી ને. એટલે સંસારમાં પૂળો મુકાયો. કોઈ કે એને લખી દીધું કે તારી વહુનું તો ભલું પૂછવું. એક તો દેખાવડી, એની અદેખાઈ કરનારા ઘણા. એટલે બેચરના મનમાં ચોર ભરાયો. શંકા ચોર અને શંકા ડાકણ. એમાં તો વકર્યું, તે એવું વકર્યું કે આ સાચી બાઈનો મિજાજ ગયો. તે દિવસે ગયો એટલે બરોબર ગયો સાહેબ. એ મળવા આવી હતી અને બેચરે મળવાની ના પાડેલી એટલે રતન વચકાઈ. તે દિવસે જ ગામમાં ફોજદારે એને બોલાવી. ફોજદારની ખોરી ખોટી દાનત રતન બરોબર પારખી ગયેલી. એટલે એને કીધું કે છોકરાને ખવડાવી સુવડાવીને આવું છું.
1: એમ પછી એ ગઈ?
3: અરે એ તો કઈ જાય સાહેબ, એ તો નેકી વાળી બાઈ છે સાહેબ, નેકી વાળી. આ વાંક તો બધો બેચરી એનો જ છે. રતનને મળીને વાત સાંભળી હોત ને તો કઈક રસ્તો નીકળત, પણ એ જીદ્દી એને મળ્યો જ નહીં ને. કોઈની ભંભેરણીમાં આવી ગયો, કાગળ લખીને હાચો ખોટો વહેમ ગાલી દીધેલો. એના મનમાં તેને મળ્યો જ નહીં. ફોજદારની બુરી નજરથી બચવા રતન ઘર વખરી એકઠી કરી છૈયાને લઈને ગામ છોડીને નાઠી. અરે જેલર સાહેબ, રતન નાઠી તે એવી નાઠી કે જોવા જેવી કરીને ગઈ. 2 લાશ પાડતી નાઠી એવી બૂમ પડી છે.
1: ખૂન કોના?

0: વાત તો એવી છે સાહેબ કે બારવટિયાને ગોફણે માર્યા છે. એ છૈયાને ઘર વખરીને લઈને જતી હતી ત્યારે બે બારવટિયા ભટકાણા અને ટંકણી આંચકી લીધી. થોડે છેટે ગયા એટલે રતને ગોફણ રમ રમાવીને બારવટિયાને એવા તો પછાડ્યા અને ટંકણી હાથ કરી કોઈ ખટારાને હાથ ધરીને ઉભો રાખ્યો અને છોકરાને લઈને બેસી ગઈ. એમાં નસીબ સંજોગે ખટારા વાળો સાહુકાર મળ્યો. હા સાહેબ, તે ઠેઠ મુંબઈ લઈ ગયો. રઈસ આદમી તે રતનને કામે લગાડી. આ છોકરાનું શું કર્યું એ વાત હજી જાણી નથી, પણ તેની એ બાતમી મળશે. હા,
1: અહીં જેલમાં બેચરને આની જાણ થઈ છે?
0: ના સાહેબ, કોઈમાં આ વાત બેચરને કહેવાની હિંમત જ નથી ને. હજી સુધી તો તે કાંઈ જ જાણતો નથી. પછી તો ખુદા જાણે. હા, બેચરે બહુ મોટી ભૂલ કરી સાહેબ, બહુ મોટી ભૂલ કરી. આ રતનને મળ્યો નહીં અને પજવણીની વાતે જાણી નહીં.
1: એને જાણ્યું હોત તો પણ જેલમાં રહીને શું કરત?
0: અરે ઓય સાહેબ, એ તો કારાફાળ માણસ, એના હાથ તો ખૂબ લાંબા છે લાંબા, અને કાળજું સિંહનું છે સિંહનું. અહીં બેઠો બેઠો ફોજદારને તો ભરી પીવા થા, અને એના સાગરી તો ધાડપાડું છે ને પાછા છૂટતા છે. પણ હવે વાતે જુદો જ વળાંક લીધો. હવે તો રતનને ક્યાં મળે કોણ જાણે. તકદીરની ભલિયારી છે સાહેબ, બીજું શું.
1: જો રતને કે બેચરના કોઈ સાગરીતે ફોજદાર પર હાથ ઉપાડ્યો હોત તો એને કાયદો ન છોડત, ને ફોજદાર વાંકમાં છે એવી સાક્ષી પણ કોણ આપત?
0: સાહેબ, આ તો આમ થાત ને તેમ થાત ની બધી વાતો છે વાતો. રતને બેને ઢાળી દીધા છે એની પણ સાબિતી શી છે? આ તો બધા ધીંગાણાના ખેલ છે સાહેબ, ધીંગાણાના. હવે રતનની વાત જાણવા પેલા ખટારાવાળાનો નંબર મેળવ્યો છે, આવતા જતા એની પણ ખબર પડશે. પણ હમણાં તો આ વાત બંધ એટલે બંધ, જોઈએ શું થાય છે.
1: આટલા વર્ષો પછી હવે કાલે બેચર જેલમાંથી છૂટશે, પણ પછી
0: એ એના ગામમાં નહીં જાય સાહેબ. ઢૂંઢવા જશે રતનને અને આકાશ પાતાળ એક કરશે. એ ખરી વાત તો હવે જ જાણશે કે રતનમાં કોઈ એબ ન હતી. ફોજદાર એને કનડતો હતો. એના સંતાપે અને પતિએ વાત કાને ન ધરી અને શંકા કરી એટલે બચારીએ નોંધારી દશામાં ગામ ઘર ને ખેતી છોડ્યા. બેચર હાથી વાત જાણતા જ જીવતર હોડમાં મૂકશે, અને આમે આમે તે હોડમાં જ મળી હતી રતન બેચરને.
1: એ પણ ખરું, એ ધાડમાં ન ગયો હોત તો ઘરનો છાયો અને સુખનો રોટલો ભોગવતો હોત.
0: હવે તો સાંભળવા પ્રમાણે મુંબઈના ખટારાવાળા શેઠે રતનને નોકરી રાખેલી, પણ શેઠાણીએ એને ખૂબ પજવી એટલે ત્યાંથી બચારી ભાગી. છોકરાને બાલાશ્રમમાં મૂક્યો અને રેલના કામની મજૂરી લાગી, પણ ત્યાં એને મકદમે ખૂબ પજવી એટલે ત્યાંથી એ ભાગી.
1: રૂપ અને જોબન બે સાથે હોય ત્યારે સાચવવા અઘરા,
0: પણ દાગીનો દારૂ ને દેવતા સાથે હોય તો એ સાચવે એવી છે રતન. હો સાહેબ, એ કોઈને નમતું ન આપે.
1: હવે બીજી કશી વાત કર્યા વગર એને કાલે છોડવાનો છે અને કાગળિયા કરવા માંડ, એનું ભાગ એ ખુદ રડી લેશે.
0: જેવો હુકમ સાહેબ. એના નસીબનું પાનું હવે નહીં ફરે, અને ફરે પણ જોઈએ શું થાય છે. તે
2: સાહેબ મને ઓળખ્યો? હું બેચર, આપની જેલનો નિવાસી, 3 વર્ષ ભોગવેલી, ને આ મારી રતન. હું એ કહું છું સાહેબ, હવે તો રતન મારું રતન છે.
1: હો, બરાબર ઓળખ્યો તને. અરે હું તો પછી બદલી થતા બીજે ગામ જઈ આવ્યો અને ફરી પાછું અહીં આવ્યો. તારી વાત તો મારા કાળજે કોતરાઈ ગઈ છે બેચર.
2: શું થાય સાહેબ, કર્મમાં કઠણાઈ લખાયેલી તે ભાવીએ ભૂલાવ્યો.
1: તે દાડે તે રતન જોડે વાત કરી હોત તો આ દશા ન થાત.
2: ત્યારે જાણ્યું હોત તો મારે હાથે જેલ તોડવાનું, ભાગવાનું ને ખૂનથી હાથ રંગવાનું થાત સાહેબ. પણ હવે બધું ઠેકાણે પડી ગયું છે, ને અમે ઘર ને ખેતી સંભાળીએ છીએ, છોકરો મોટો થઈ ગયો છે.
1: અરે ભાઈ, રતન ફોજદાર પાસે ન ગઈ અને ભાગી ગઈ ત્યાંથી વાત કર. પહેલા રતનની જુબાની.
3: હું રહેમત ખાન ને મળી ને જેલમાંથી પાછી ફરી, અને આમણે મારું મોં જોવાની પણ ના કહી એટલે મારો મિજાજ ફાટ્યો. મારા મનમાં કે મારો કંઠ પણ મારા માટે ખોટું ધારે, હું તો હોડમાં પરણેલી, મારો વિશ્વાસ ના કરે. અને ઘરે પહોંચ્યું ત્યાં ફોજદારના હુકમો છૂટે, એટલે લાગલું જ બાનું કાઢી કિંમતી જણસ રોટલા કપડા બાંધી છૈયાને લઈને નાઠી. તો સામા લૂંટારા ભેટ્યા, ટંકડી ઝૂંટવી લીધી. મેં કહ્યું લઈ જા, મને જીવતી જવા દે. ને જેવા એ થોડે દૂર પહોંચ્યા કે મેં કાઢી ગોફણ ને પાણા રમ રમાવ્યા ને પાડ્યા નીચે.
1: આવ રહેમત, સાંભળ, તારી વાત સાચી છે, બેસ.
3: પછી એક ખટારો આવ્યો, માણસ સારા તે મને મુંબઈ લઈ ગયા. શેઠ સાચી દાનતનો, પણ શેઠાણી નકાર.

0: મારા છોકરાને હું રાખું અને કામનો ખોટ્યો થાય, તે ટકટકારો કરી રાખે. એમાં ઝઘડો થયો, હું કામથી છૂટી થઈ. ત્યારે ભલા શેઠે મારા છૈયાને બાલાશ્રમમાં મુકાવ્યો. મને રેલવાયમાં પથ્થર ફોડવાનું મજૂરીનું કામ મળ્યું. પણ મકાદમ નાપાક મેલો કમત્યો, રાતના આવી કનડવા લાગ્યો. એકવાર આવ્યો દારૂ ઢીંચીને, હું એને હાથ આવું મારે હડસેલો ને કર્યો ભોય ભેગો, તે પડે બેભાન બનીને. આથી હું ગભરાઈને નાઠી સ્ટેશને ને ચડી બેઠી ગાડીમાં, પહોંચી ગઈ કલકત્તે ને ત્યાંથી માસ્તરને ગાળ સારા હાથે મને મથુરા પહોંચાડી.
1: અને સાહેબ, કોઈ માને નહીં એવું થયું. ભગવાન જયારે એક કરવા ધારે છે ત્યારે પોતે જ ધાર્યા શોકતા ગોઠવી દે છે. હું જેલમાંથી છૂટ્યો ત્યારે તો ખેતર ને ઘરબાર વેર વિખેર, પછી તો હું જીવતર પૂરું કરવાના વિચારે ઉપડ્યો જાત્રાએ ને મથુરામાં પહોંચ્યો એક ભજન મંડળીમાં. ત્યાં મેં લાંબો ઘૂમટો તાણેલી બાઈને મંજીરા વગાડતી જોઈ. એના હાથ મંજીરાના તાલે ઊંચા નીચા થતા હતા. એમાં મારી નજર પડી ત્રાજવા તોરફેલા હાથ પર નામ લખેલું રતન. અને મને થયું, અરે રે, આજ તો મારું રતન. કાળિયા ઠાકરે અમને મેળવી આપ્યા સાહેબ. અમે બે પછી વૈરાગમાંથી આવ્યા સંસારમાં, મુંબઈ ગયા અને છોકરાને લાવ્યા.
2: રહેમત ખાન, રહેમત ખાન, પેડા વેચ આખી જેલમાં મારા ખર્ચે.
1: હોય કે હોય સાહેબ, તમે તો અમારા મા બાપ, ગુરુ, તમે તો સાચી સલાહ આપેલી, પણ મેં ન માની. હવે થોડો પસ્તાવો પણ કરવા દો અને ખુશી માટે મારી ખુશાલીના પેડા થઈ જવા દો. ભાઈ સાહેબ, આ બેચર કઈ હવે ધાળ પાડું નથી, કેદી નથી, કંથ છે રતનનો, છૈયા છોકરા ખેતી પાતી ને ઘરબાર વાળો. હવે દારૂ નથી, બંદૂકના ધડાકા ને ધાળની ધાક નથી સાહેબ. ભગવાનની મહેર છે કે મારું રતન સાચું રતન છે.
3: હસુયાજ્ઞિક લિખિત નાટક રતન. મિત્રો, હવે વાતો કરવાનો સમય બિલકુલ નથી અને ઘડિયાળ મારી સામે જોઈને ડોળા કાઢી રહ્યું છે. તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો મિત્રો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

वैभव वडवाणाए गायेली अविनाश व्यासની રચનાઓ આપે સાંભળી અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતનું પ્રથમ ખાનગી કંપની દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં બીએસએફની 18મી બટાલિયન બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી, પરંતુ ભારત આ વલણ પર મક્કમ. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી અને પીવી સિંધુએ જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. મિશન આગમન હેઠળ ભારત

0: નું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 તેના અંતિમ બર્ન પૂર્ણ કર્યા પછી અને 450 કિલોમીટર ભ્રમણકક્ષામાં પેલોડ્સ ઇન્જેક્ટ કર્યા પછી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.
1: And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle.
2: Liftoff normal.
1: Vikram 1 ne apni udan bhari pratham charan ka prajwalan.
0: આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. આ સીમાચિહ્નરૂપ સાથે ભારત ખાનગી ઓર્બિટલ લોન્ચ ક્ષમતા પ્રાપ્ત કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા અને આ ઐતિહાસિક અવકાશ સિદ્ધિની પ્રશંસા કરી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે પણ સફળતા બદલ અભિનંદન આપ્યા. વિક્રમ 1 એ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે, જે હૈદરાબાદ સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે. તેનું સફળ

0: अपनी उड़ान भरी है। प्रथम चरण का प्रज्वलन
1: આ પ્રક્ષેપણ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. આ સીમાચિહ્નરૂપ સાથે ભારત ખાનગી ઓર્બિટલ લોન્ચ ક્ષમતા પ્રાપ્ત કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા અને આ ઐતિહાસિક અવકાશ સિદ્ધિની પ્રશંસા કરી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે પણ સફળતા બદલ અભિનંદન આપ્યા. વિક્રમ વનને એ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે, જે હૈદરાબાદ સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે. તેનું સફળ ભ્રમણકક્ષા મિશન ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અવકાશ ક્ષેત્રના સુધારાઓ પછી ખાનગી ઉદ્યોગની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે અને તેણે બિનસરકારી કંપનીઓ માટે પ્રક્ષેપણ પ્રવૃત્તિઓ ખોલી છે. ઉલ્લેખનીય છે કે આ રોકેટનું નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈના સન્માનમાં રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશ સીમા પર સરહદ સુરક્ષા દળની 18મી બટાલિયનની ઝુમાંગછા બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. તેઓ સરહદ સુરક્ષા દળના કર્મચારીઓ સાથે વાતચીત કરશે, પ્રહરી સંમેલનને સંબોધિત કરશે અને વૃક્ષારોપણ સમારોહમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સરહદ સુરક્ષા દળને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. શ્રી શાહ 3 દિવસની મુલાકાત માટે ગઈકાલે રાત્રે સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. આજે તેઓ સિલિગુડીમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ, જન્મ અને મૃત્યુ નોંધણી સંબંધિત બાબતોની પણ સમીક્ષા કરશે. તેઓ સાંજે કોલકાતા જવા રવાના થશે. આવતીકાલે શ્રી શાહ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. તેઓ કોલકાતામાં રાષ્ટ્રીય પુસ્તકાલયમાં નવનિર્મિત શબ્દ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે અને અમૂલ બંગાળ ડેરીના નવા દહીં ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી, પરંતુ ભારત આ વલણ પર મક્કમ છે. આજે નવી દિલ્હીમાં ફોર્સિસ ફર્સ્ટ કોન્કલેવમાં બોલતા શ્રી સિંહે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારે ભારતની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવાને ટોચની પ્રાથમિકતા બનાવી છે.
2: आतंकवाद के खिलाफ भी हमारी गवर्नमेंट ने पूरी दुनिया के सामने अपने बदले हुए नजरिए को स्पष्ट किया है. आतंकवाद के विरुद्ध जीरो टॉलरेंस हमारे लिए केवल एक स्टेटमेंट नहीं है, बल्कि लाइन ऑफ एक्शन है. आतंकवाद के खिलाफ हम दरवाजे पर नहीं बल्कि घर में घुसकर मारेंगे. ऑपरेशन सिंदूर के दौरान सारी दुनिया ने यह देख भी लिया. हमारी सेनाओं का पराक्रम तो हमेशा ही अद्भुत रहा है.
1: શ્રી સિંહે કહ્યું કે સરકારે દેશની સંરક્ષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભરતા ઘટાડવાનો પણ સંકલ્પ કર્યો છે. તેમણે ઉમેર્યું કે સરકાર આ વર્ષે નવી સંરક્ષણ સંપાદન પ્રક્રિયા અમલમાં મૂકશે, જે દેશમાં સંરક્ષણ ઉત્પાદનને નવી ગતિ અને શક્તિ આપશે. શ્રી સિંહે જણાવ્યું કે દેશનું સંરક્ષણ ઉત્પાદન આશરે 1,78,000 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સરકારે આ વર્ષે સંરક્ષણ ઉત્પાદનમાં 2,00,000 કરોડના આંકને પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસું સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર તમામ રાજકીય પક્ષોને સંસદના બંને ગૃહોની સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સહયોગ માટે અપીલ કરશે. સંસદનું ચોમાસું સત્ર સોમવાર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જે દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા અને પસાર થવાની અપેક્ષા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે રવાના થશે. આ મુલાકાત 25 જુલાઈ સુધી ચાલશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવા અને ઉત્તર મેસેડોનિયાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. વધુમાં 3 દાયકાથી વધુ સમયમાં કોઈ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા રોમાનિયાની આ પ્રથમ મુલાકાત હશે. છેલ્લે ભારતીય રાષ્ટ્રપતિએ 1994માં રોમાનિયાની મુલાકાત લીધી હતી. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પોલીસે નશીલા પદાર્થની હેરાફેરી સામે કાર્યવાહી કરતા આશરે 2,300 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો. મઉગંજ પોલીસે મકાઈની બોરીમાંથી છુપાવીને લઈ જવામાં આવતો ગાંજો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 2 આંતરરાજ્ય દાણચોરોની ધરપકડ કરવામાં આવી. પોલીસે આશરે 4,25,00,000ની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ ગાંજાને પ્રયાગરાજ લઈ જવાની યોજના બનાવી રહ્યા હતા. તેમની સામે NDPS કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓની દાણચોરી નેટવર્કમાં સામેલ અન્ય વ્યક્તિઓ વિશે પૂછપરછ કરી રહી છે. આ કાર્યવાહી રાજ્ય સરકારના નશાથી અંતર જરૂરી છે

ના બીજા તબક્કા અભિયાન હેઠળ ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાનનો એક ભાગ છે. પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમીફાઇનલમાં સિંધુએ વિશ્વની ચોથી ક્રમાંકિત ચીનની ચેન યુ ફેઈ સામે પહેલો સેટ 21-19 જીત્યો હતો. બીજા સેટમાં ચેન યુ ફેઈએ ઇજાને કારણે મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચીને પીવી સિંધુ વિશ્વની 9મી ક્રમાંકિત ખેલાડી બની ગઈ છે. 31 વર્ષીય સિંધુએ વર્ષ 2026ની શરૂઆત વિશ્વ રેન્કિંગમાં 18મા ક્રમે કરી હતી. પીવી સિંધુ આવતીકાલે જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે. મેક્સિકોના દક્ષિણ કિનારે ગઈકાલે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શાઇનબામે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી. તેમણે ઉમેર્યું કે સલામતીના પગલાં લેવામાં આવ્યા છે અને સુનામીના જોખમને કારણે લોકોને દરિયા કિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. તેમણે લોકોને સરકાર દ્વારા ચાલી રહેલા નિરીક્ષણો વચ્ચે નાગરિક સુરક્ષા ભલામણોનું પાલન કરવા વિનંતી કરી છે. ચીનના દક્ષિણ પશ્ચિમી શહેર ચોંગકિંગમાં ગઈકાલે ભૂસ્ખલનમાં 8 લોકોના મોત અને 34 અન્ય લોકો ગુમ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર બચાવ ટીમોએ કાટમાળમાંથી 10 લોકોને બહાર કાઢ્યા છે, જેમાંથી 2 ગંભીર રીતે ઘાયલ છે. રાજ્ય પ્રસારણ કરતા ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના અહેવાલ મુજબ ચોંગકિંગના પેંગશુઈ કાઉન્ટીમાં ભૂસ્ખલનમાં 10થી વધુ રહેણાંક ઇમારતો દટાઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે વુજિયાંગ નદીના એક ભાગ પાસે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. બચાવ અને રાહત કામગીરી માટે સ્થળ પર 800થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને જરૂરી તબીબી દેખરેખ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દિલ્હીના નાયબ પોલીસ કમિશનર સચિન શર્માએ જણાવ્યું હતું કે દિલ્હી વડી અદાલતના આદેશ બાદ શ્રી વાંગચુકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અદાલતે વાંગચુકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતા નિષ્ણાતોની સલાહ લીધા બાદ આ આદેશ જાહેર કર્યો હતો. શ્રી વાંગચુક છેલ્લા કેટલાક દિવસથી જંતર મંતર ખાતે ભૂખ હડતાળ પર હતા. દરમિયાન સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર ચારુ બાંબાએ જણાવ્યું કે સોનમ વાંગચુક સતત તબીબી દેખરેખ હેઠળ છે અને તેની સારવાર ચાલુ છે. તેમણે ઉમેર્યું કે વાંગચુક સંપૂર્ણપણે સભાન છે અને તેમના તમામ મહત્વપૂર્ણ પરિણામો સામાન્ય અને સ્થિર છે. ઝાંઝીબારના રાષ્ટ્રપતિ ડોક્ટર હુસેન અલી મિનવી આજે ભારતની 4 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. ગઈકાલે તેમણે ચેન્નાઈમાં ભારતીય ટેકનોલોજી સંસ્થા આઈઆઈટીના 63મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે આઈઆઈટી મદ્રાસના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ આઈઆઈટી મદ્રાસ ઝાંઝીબારની સ્થાપના શૈક્ષણિક સિદ્ધિઓથી પણ વધારે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જ્ઞાનને કોઈ સીમા હોતી નથી અને શ્રેષ્ઠતાને ક્યારેય ભૌગોલિક સીમાઓ દ્વારા મર્યાદિત ન રાખવી જોઈએ. ઝાંઝીબારના રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરશે અને ભારત તાંઝાનિયા સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં સહયોગ માટે નવા માર્ગો શોધશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતનું પ્રથમ ખાનગી કંપની દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં બીએસએફની 18મી બટાલિયન બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી પરંતુ ભારત આ વલણ પર મક્કમ. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી અને પીવી સિંધુએ જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. રોકાણ માટે ગુજરાત દેશનું સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ગુજરાતે 56.6ના સર્વોચ્ચ સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 17 અગ્રણી રાજ્યોના મૂલ્યાંકનમાં ગુજરાત મહારાષ્ટ્ર અને તમિલનાડુને પાછળ રાખી અગ્રેસર રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતની નીતિગત સ્થિરતા અને રોકાણકારો માટે વ્યવસાયને અનુકૂળ વાતાવરણ એ રાજ્યની મુખ્ય વિશેષતાઓ છે. રાજ્યનું ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો રોકાણકારોને સિંગલ વિન્ડો ક્લિયરન્સ સાથે એન્ડ ટુ એન્ડ સહાય પૂરી પાડે છે, જેના પરિણામે રોકાણની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બની છે. ઉપરાંત ઉદ્યોગો માટેના વાંધા પ્રમાણપત્ર સમયસર અને વાજબી ખર્ચે મળી રહે તે માટે સુવ્યવસ્થિત અને પારદર્શક પ્રક્રિયા અમલમાં છે, જે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહુન્દ્રા ગામમાં પહોંચ્યા, જ્યાં તેમણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ યુવા ખેડૂત અલ્પેશ પટેલના મોડેલ ફાર્મની મુલાકાત લીધી. તેમણે ગૌશાળામાં ગાયોના રખરખાવ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની માહિતી પણ મેળવી. શ્રી પટેલે મહુન્દ્રાના ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આપણી ભવિષ્યની પેઢીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ સાચો વિકલ્પ છે. જમીનના ઘટતા જતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ દરેક નાગરિકને કુદરતી સંસાધનોના સંરક્ષણની જવાબદારી ઉપાડવા અનુરોધ કર્યો. વન વિભાગે આજથી ગિરનાર ઉપર યાત્રિકોની અવરજવર માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે અને ક્યુઆર કોડના માધ્યમથી યાત્રિકોએ ઇન એન્ડ આઉટ પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાની યાત્રા કરવાની રહેશે. તાજેતરમાં જૂનાગઢના ગિરનાર પર્વતની સીડી પર એક સિંહે હુમલો કરતા 12 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. આ બનાવને ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો. પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આ નોંધણીની પ્રક્રિયા

0: ગિરનારની સીડી અને રોપવે બંને માધ્યમને લાગુ પડશે. બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગિરનારની સીડી અને દાતારની સીડીને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે સૌ કોઈને અપીલ કરી છે. જામનગરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. શહેરના વોર્ડ નંબર 6માં રવિ પાર્ક અને ગણપતનગર વિસ્તારમાં 2 વર્ષનું બાળક અને 1 11 માસના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ જણાયા છે. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે બંને બાળકોને હાલ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર બંને બાળકોની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. મહેસાણા જિલ્લાના નુગર, ખેરાલુ, ખંડોશન અને ગુંજા ગામમાં હરિયાળી વધારવા અર્બન ફોરેસ્ટ મોડેલ હેઠળ 8,000 રોપાનું વાવેતર કરાયું છે. નાગરિકોને હરવા ફરવા, શાળાના બાળકોના પ્રેરણા પ્રવાસ, યોગ તાલીમ શિબિર સહિતના કાર્યક્રમો માટે આ અર્બન ફોરેસ્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. જિલ્લા વન વિભાગ અધિકારી બિંદુબેન પટેલે જણાવ્યું કે અર્બન ફોરેસ્ટ મોડેલ હેઠળ પસંદ કરવામાં આવેલા સ્થળો પર પર્યાવરણને અનુકૂળ 1,000 અને સ્થળની સુંદરતા વધારવા માટે અન્ય પ્રજાતિઓના 2,000 રોપાનું વાવેતર કરાયું છે. રાજ્યના 36 તાલુકામાં આજે હળવા વરસાદના અહેવાલ છે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં વલસાડના ધરમપુર અને નાના પોંઢામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે તો જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા સાથે ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થયો છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. ચોમાસાની ઋતુમાં ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગ માજુમ ડેમ ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી, જેમાં એક વ્યક્તિના ડૂબી જવાનો કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને આધુનિક ટેકનોલોજીની મદદથી કેવી રીતે ડૂબેલી વ્યક્તિને બહાર કાઢી શકાય તેની સમજ આપવામાં આવી હોવાનું ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
1: આજરોજ ડિઝાસ્ટર કંટ્રોલથી કોલ આવતા એક ભાઈ ડેમની અંદર, માજુ ડેમની અંદર પગ લપસતા ડૂબી ગયેલ છે, જેનો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ અમારા લીડિંગ ફાયરમેન દિલભાઈ પારકી સાથે સ્થળ ઉપર તાત્કાલિક પહોંચ્યા હતા. ત્યાં સ્થળ પર પહોંચી અને એને બહાર કાઢી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલું હતું. ત્યારબાદ ત્યાં જતા એટલું માલુમ પડેલું હતું કે આ એક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી અને તંત્ર દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરેલું હતું.
0: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસતા સિંહ, નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરી ખેડૂતોના ખરા મિત્રો બન્યા. તાજેતરમાં પ્રકાશિત થયેલા આંતરરાષ્ટ્રીય પીયર રિવ્યુડ જર્નલ કન્ઝર્વેશન સંશોધનમાં જાણવા મળ્યું કે દરિયાકાંઠાના સિંહો દ્વારા થતા કુલ શિકારમાંથી લગભગ 70% હિસ્સો વન્યજીવોના શિકારનો છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસવાટ કરતા 100 જેટલા સિંહ, નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરીને અહીંના ખેડૂતોને ફાયદો કરાવે છે. નીલગાય અને ભૂંડોની વસ્તી પર કુદરતી રીતે નિયંત્રણ રાખીને સિંહો ખેતીના પાકનું નુકસાન ઘટાડે છે અને ખેડૂતોને મદદરૂપ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક હેન્ડલ @news_abid ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ જામનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જગત રાવલ. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં અષાઢી બીજનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. હાલારી 9 વર્ષ નિમિત્તે નગરના જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી દ્વારા અષાઢી બીજની લોકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જગન્નાથ મંદિરથી નીકળેલ વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જામનગર શહેરમાં 15 દિવસમાં પોલીસના નેત્રમ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી 1,722 ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા. મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકોના સૌથી વધુ 725 કેસ નોંધાયા હતા. પોલીસે શહેરીજનોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. જામનગર જિલ્લાના સાગર કિનારા વિસ્તારમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા માટે એજન્સીઓ સંપૂર્ણ સતર્ક બની છે ત્યારે એરફોર્સ રેન્જ, સરમતની નાળા, રસુલનગર, જીએફએસસી, જેટી પ્લાન્ટ, સિક્કા સોલ્ટ ગેટ ચેનલ સહિતના કોસ્ટલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરની આરટીઓ કચેરીમાં વાહન ચાલકોને વધુ પારદર્શક, નિષ્પક્ષ અને સરળ સેવા પૂરી પાડવાના હેતુથી હવે ડ્રાઇવિંગ ટેસ્ટમાં આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવી વ્યવસ્થા હેઠળ ડ્રાઇવિંગ ટેસ્ટનું મૂલ્યાંકન એઆઈ આધારિત સિસ્ટમ દ્વારા કરવામાં આવશે, જેથી માનવીય

0: હસ્તક્ષેપ ઘટાડો થશે અને પરીક્ષણ વધુ ચોકસાઈથી પૂર્ણ થઈ શકશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા જામનગરના શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તાર, દરેક જીઆઈડીસી અને ચેલાચંગા રોડ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 3 મહિનામાં કુલ 13 ઔદ્યોગિક એકમોને બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને હાલ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવામાં કોઈ કમી ન રહે અને વરસાદ ન આવે ત્યાં સુધી પાણી પુરવઠો મળતો રહે તે માટેનો નવો પ્લાન તૈયાર કરી લેવાયો છે અને સૌની યોજના હેઠળ જામનગર શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનો જથ્થો ઠાલવવા માટેનું વિસ્તૃત આયોજન કર્યું છે. આ અંગે રાજ્ય સરકાર સમક્ષ માંગણી પણ મૂકી દેવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગર્ભ સંસ્કાર, ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ, દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિમુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે. જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા અદાલત તેમજ જિલ્લાના તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં કુલ 1587 કેસનો નિકાલ કરવામાં આવ્યો. જામનગર શહેરના હાર્દ સમાન રણમલ તળાવ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ જામનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીના હસ્તે તથા જિલ્લા કલેક્ટર પીબી પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશો માટે નિયમિત વિશ્વસનીય બજાર પૂરું પાડવાનો અને શહેરી ગ્રાહકોને સીધા જ ખેડૂતો પાસેથી ગુણવત્તાસભર ઓર્ગેનિક ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સ અંતર્ગતના યુનિટ તથા બટાલિયન જામનગર, પોરબંદર, ભુજ, વેરાવળ, ગાંધીધામના કુલ 42 આર્મી તથા નેવીના કેડેટ્સ અગ્નિવીર તરીકે દેશ સેવામાં જોડાયા છે, જે જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. ઉલ્લેખનીય છે કે જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સની સ્થાપના વર્ષ 2017માં થઈ હતી અને તેની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હમણાં જ આપે જામનગર જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો, જેના લેખક હતા જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું નિશા ઉપાધ્યાય અને સાથીઓએ ગાયેલી તુષાર શુક્લની રચનાથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો

0: બાહ્ય સ્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: શબ્દો છે અંકિત ત્રિવેદીના, કલાકાર પાર્થ ઓઝા.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

कई जड़ियों वह जंगल मांगन घोड़ा रोई दातार ए आज तू चोरा वो जामने।

નમસ્કાર. 354.6 મીટર્સ એએમ બેન્ડ અર્થાત 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અમારી આજની બીજી સભાનું પ્રસારણ અહીં શરૂ થાય છે. સાંજના 5 થવા આવ્યા છે. સભાના પ્રારંભે બરાબર 5 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી અમે હિન્દીમાં સમાચાર રિલે કરીશું.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સર્વે શ્રોતાઓનું અમારી આજની એટલે કે 18 જુલાઈ 2026 ને શનિવારની આ સાંધ્ય પ્રસારણ સભામાં હાર્દિક અભિવાદન છે. શ્રોતા મિત્રો, આપને જણાવીએ અમારા હવે પછી આ સાંધ્ય સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ કરીશું 5:10, 5:45 લોકસંગીતના કાર્યક્રમ અંતર્ગત પ્રાચીન ભજનો રજૂ કરશે પ્રભાત ભારતી ગોસ્વામી અને લોકગીતો રજૂ કરશે ડિમ્પલ ગઢવી. 6:30 રજૂ કરીશું યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી. 7 વાગ્યાનો સમય રહેશે સુરીલા ગેરફિલ્મી ગીતોનો. 7:22 રજૂ કરીશું કાર્યક્રમ ગામનો ચોરો. 8 વાગ્યાનો સમય રહેશે ફિલ્મ સંગીતના કાર્યક્રમ સુરમાધુરીનો. 8:30 રજૂ કરીશું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે. 9:30 રજૂ કરીશું કાર્યક્રમ આજ કે ફનકાર, અને રાત્રે 10 વાગ્યે સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં દેવવ્રત મિશ્રાનું સિતારવાદન આપ સાંભળી શકશો. તો આ હતી અમારા હવે પછી સાંધ્ય સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પર હવે આપ સાંભળશો પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલા વ્યક્તિઓની વિગતો. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાલનપુર બનાસકાંઠાની તારીખ 22 જૂન 2026ની મળતી યાદી અનુસાર દામિનીબેન પ્રભુભાઈ ચૌહાણ તારીખ 28 મે 2026ના રાત્રિના 11 વાગ્યાથી ગુમ થયેલ છે, જેમનું વર્ણન આ પ્રમાણે છે. ઉંમર વર્ષ 18, ઊંચાઈ આશરે 5 ફૂટ 3 ઇંચ, શરીરે મધ્યમ બાંધાના તથા રંગે ઘઉંવર્ણા છે. આંખો કાળી, વાળ કાળા અને ચહેરો લંબગોળ છે. જેમણે શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે અને જેઓ ગુજરાતી અને હિન્દી

ભાષાના જાણકાર છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાલનપુર બનાસકાંઠાની તારીખ 22 જૂન 2026 મળતી એક અન્ય યાદી અનુસાર ટીનાબેન વાઘાજી જમણેસા તારીખ 15 જૂન 2026 બપોરના 2 વાગ્યાથી ગુમ થયેલ છે, જેમનું વર્ણન આ પ્રમાણે છે. ઉંમર વર્ષ 26, ઊંચાઈ આશરે 4 ફૂટ, શરીરે પાતળા બાંધાના તથા રંગે ઘઉંવર્ણા છે, આંખો કાળી, વાળ કાળા અને ચહેરો લંબગોળ છે. જેમણે શરીરે બ્લુ કલરની સાડી પહેરેલ છે અને જેઓ ગુજરાતી ભાષાના જાણકાર છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભાવનગરની તારીખ 25 જૂન 2026 મળતી એક યાદી અનુસાર નતાશાબેન વજુભાઈ જાદવ તારીખ 17 જૂન 2026 સાંજના 7:30 કલાકથી ગુમ થયેલ છે, જેમનું વર્ણન આ પ્રમાણે છે. ઉંમર વર્ષ 21, ઊંચાઈ આશરે 5 ફૂટ 1 ઇંચ, શરીરે મધ્યમ બાંધાના તથા રંગે ઘઉંવર્ણા છે, વાળ કાળા, આંખો કાળી અને ચહેરો લંબગોળ છે. જેમણે શરીરે કાળું જીન્સનું પેન્ટ અને ખાખી જેવું ટી શર્ટ પહેરેલ છે, જે હજી સુધી ઘરે પરત ફરેલ નથી. જે કોઈને પણ આ વ્યક્તિઓ વિશે માહિતી મળે તેણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પોલીસ જાહેરાત અંતર્ગત કેટલાક ખોવાયેલા વ્યક્તિઓની વિગતો, તેમજ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે 5:10. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. આ કાર્યક્રમનો પ્રારંભ કરીશું ફિલ્મ મિશન મજનુના આ ગીત સાથે, જેમાં સ્વર આપ્યો છે જુબિન નોટિયાલે, સંગીત આપ્યું છે તનિષ્ક બાગચીએ અને શબ્દો લખ્યા છે શબ્બીર અહેમદે.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ શાહિદ માલ્યા જોનિતા ગાંધીના યુગલ સ્વરોમાં મનમરજીયા ફિલ્મનું ગીત, જેમાં સંગીત આપ્યું છે અમિત ત્રિવેદીએ અને શબ્દો છે શૈલેના.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: ગુલમોહર કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ. આ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ અઝીઝ કૌર અને શાહિદ માલિયાના યુગલસ્વરોમાં પંગા ફિલ્મનું ગીત, જેમાં સંગીત છે શંકર અહેસાન લોયનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યસીર દેસાઈ અને અલ્તમાશ ફરીદીના સ્વરમાં જબરિયા જોડી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું તનિષ્ક બાગચીનું અને શબ્દો હતા રશ્મિ વિરાગના. કુલમોહર કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: વિજ્ઞાપન વિરામ બાદ આપ સર્વે શ્રોતાઓનું ગુલમહોર કાર્યક્રમમાં ફરી એકવાર સ્વાગત છે. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ સચેત અને પરંપરા ટંડનના યુગલ સ્વરોમાં શ્રીકાંત ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે સચેત પરંપરાનું અને શબ્દો છે યોગેશ દુબેના.

અખિલ સચદેવા અને મનશીલ ગુજરાલના યુગલ સ્વરોમાં આપને સંભળાવીએ ભૂત ધ હોન્ટેડ શિપ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત અને શબ્દો છે અખિલ સચદેવાના.

ગુલમહોર કાર્યક્રમની અંતમાં હવે આપને સંભળાવીએ તું જૂઠી મેં મક્કાર ફિલ્મનું આ ગીત અરિજિતસિંગ અને નિકિતા ગાંધીના યુગલ સ્વરોમાં, જેમાં સંગીત આપ્યું છે પ્રીતમે અને શબ્દો લખ્યા છે અમિતાભ ભટ્ટાચાર્યએ.

આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે 5:45 નો. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. આ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ આપને સંભળાવીએ પ્રભાત ભારતી ગોસ્વામીના સ્વરમાં પ્રાચીન ભજન. સૌપ્રથમ આપ સાંભળશો ગણપતનું આ ભજન, પણ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ ડિમ્પલ ગઢવીના કંઠે કેટલાક લોકગીતો, પણ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે સાંજના 6:15. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: ॾिनियूं ऐं इनखे भारत जी अवकाशी यात्रा में हिकु अहम लम्हो ॼाणायो। हिफ़ाज़ती मंत्री राजनाथ सिंह चयो, आतंकवाद खे कतई न बर्दाश्त करण जी भारत जी नीति न सिर्फ़ हिकु बयानु आहे बल्कि सख़्त कार्यवाही जो इशारो बि आहे। रेल मंत्री अश्वनी वैष्णव रामनगर देहरादून जी पहिरीं सिधी एक्सप्रेस रेल गाॾीअ खे साई झंडी ॾेखारे रवानो कयो। आकाशवाणी तां सिंधी समाचारनि जो इहो अंक ते समाप्त थियो। नमस्ते।
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ। શ્રોતા મિત્રો, આપને જણાવીએ હવામાન સમાચાર। સ્થાનિક હવામાન વિભાગની મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું। તેમજ સાંજે 5.5 કલાકે હવામાં ભેજનું પ્રમાણ 53% નોંધાયું છે અને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું તે રહેવાની સંભાવના છે। હવામાન સમાચાર પૂરા થયા।
2: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
3: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
4: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
3: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
4: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
3: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી। તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં।
4: મહત્વ
2: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે। કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો। પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે। NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે। આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે। રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ। કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ। આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે। દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ। NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક

0: અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: થોડી જ ક્ષણોમાં સાંભળશો હવે પછીનો કાર્યક્રમ.
2: અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યોવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી નોલેજ ડોટ કોમ, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, જ્યારે પણ આપણે પર્વતો કે પહાડો વિશે વિચારીએ છીએ ત્યારે આપણી નજર સામે બરફથી ઢકાયેલો હિમાલય અથવા તો ખૂબ જ સુંદર આલ્પ્સની પર્વતમાળાઓ આવી જાય છે. પૃથ્વી પર તો પર્વતો જમીનની પ્લેટો હલવાના કારણે કે જ્વાળામુખી ફાટવાના કારણે બને છે. પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણી પૃથ્વી સિવાય પણ બ્રહ્માંડમાં બીજા ગ્રહો પર પર્વતો હોઈ શકે? જી હા યુવા મિત્રો, વૈજ્ઞાનિકોના સંશોધનો જણાવે છે કે આપણી આસપાસના ગ્રહો અને તેમના ચંદ્ર પર એટલા વિશાળ અને અદ્ભુત પર્વતો આવેલા છે કે તેની સામે પૃથ્વીનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ પણ સાવ નાનો અને વામણો લાગે છે. આજે આપણે અંતરિક્ષના એવા અનોખા પર્વતોની માહિતી પ્રાપ્ત કરીશું જે પૃથ્વીની બહારના રોમાંચક ભૂસ્તર શાસ્ત્રને વર્ણવે છે. સૌથી પહેલા વાત કરીએ મંગળ ગ્રહ વિશે, જે સૌરમંડળના સૌથી ઊંચા પર્વતોનું ઘર છે. મંગળ પર આવેલો ઓલમ્પસ મોન્સ નામનો પર્વત આશરે 22 કિલોમીટર ઊંચો છે, જે આપણા માઉન્ટ એવરેસ્ટ કરતા લગભગ 3 ગણો મોટો છે અને તે એક વિશાળ જ્વાળામુખી પર્વત છે. તેનો ઘેરાવો એટલો બધો મોટો છે કે જો તેને પૃથ્વી પર લાવવામાં આવે તો તે આખા ફ્રાન્સ દેશ જેટલી વિશાળ જગ્યા રોકી લે, કારણ કે મંગળની જમીન સ્થિર છે અને લાખો વર્ષો સુધી એક જ જગ્યાએથી સતત લાવા નીકળતો રહ્યો હોવાથી આ પહાડ આટલો મોટો બન્યો છે. આવી જ બીજી અજાયબી શુક્ર ગ્રહ પર આવેલી છે, જેનું નામ છે મેક્સવેલ મોન્ટેસ. આ પર્વતમાળા આશરે 11 કિલોમીટર ઊંચી છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે અહીંની અતિશય ગરમી અને દબાણના કારણે ધાતુઓ પીગળીને વરાળ બને છે અને પહાડોની ટોચ પર ઠરીને જામી જાય છે, જેને વૈજ્ઞાનિકો ધાતુનો બરફ કહે છે. હવે આપણે વાત કરીએ સૂર્યગ્રહની સૌથી નજીકના ગ્રહ બુધ વિશે, જે કદમાં નાનો હોવા છતાં પણ પર્વતીય રહસ્યોથી ભરેલો છે. બુધ પર પૃથ્વી જેવા લાંબા પહાડો નથી, પણ ત્યાં વિશાળ ખડકોની હારમાળા આવેલી છે, જેને સ્કાર્પ્સ કહેવામાં આવે છે. આ પર્વતો ત્યારે બન્યા જ્યારે બુધ અંદરથી ઠંડો થવાના કારણે સંકોચાઈ રહ્યો હતો અને તેની સપાટી પર મોટી કરચલીઓ પડી હતી, જે આજે 3 કિલોમીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. બુધથી થોડા આગળ વધીને જો આપણા પોતાના વહાલા ચંદ્રગ્રહની વાત કરીએ તો ત્યાં મોન્સ હ્યુજેન્સ નામનો એક પર્વત છે, જે અંદાજે 4.7 કિલોમીટર ઊંચો છે. ચંદ્ર પર પૃથ્વીની જેમ પ્લેટોની હલચલ થતી નથી, એટલે ત્યાંના મોટાભાગના પર્વતો અવકાશમાંથી આવતી ઉલ્કાઓ અને ધૂમકેતુઓની પ્રચંડ ટક્કરના પરિણામે જમીન બહાર ઉપસી આવવાના કારણે બન્યા છે. હવે આપણે વાત કરીએ ઉપગ્રહો વિશે, જ્યાં કુદરતે અદ્ભુત કળા કારીગીરી સર્જી છે.

શનિના એક અનોખા ઉપગ્રહ આઈપેટસ પર બરાબર મધ્યમાં 20 કિલોમીટર ઊંચી પર્વતમાળા આવેલી છે, જે આખા ઉપગ્રહને અડધો અડધ વેંચે છે, અને તેના કારણે આ ઉપગ્રહ જોવામાં બિલકુલ એક અખરોટ જેવો દેખાય છે. ત્યારબાદ વાત કરીએ ગુરુગ્રહના ઉપગ્રહ આઈઓ વિશે. આખા સૌર્યમંડળમાં સૌથી વધુ જ્વાળામુખી આ ઉપગ્રહ પર સક્રિય હોય છે, અને ત્યાં દક્ષિણ બોએસેલ મોન્સ નામનો પર્વત આવેલો છે, જે 17.5 કિલોમીટર જેટલી અકલ્પનીય ઊંચાઈ ધરાવે છે. બ્રહ્માંડના આ પથરાળ વિરાટ પર્વતો વિશે જાણીને આપણને સમજાય છે કે ભૂસ્તરશાસ્ત્રની આ અદ્ભુત પ્રક્રિયાઓ માત્ર આપણી પૃથ્વી પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે. આ પર્વતોનો અભ્યાસ વૈજ્ઞાનિકોને અન્ય ગ્રહોના ઇતિહાસ સમજવામાં, તેમની ઉત્ક્રાંતિ જાણવામાં અને ભવિષ્યના અવકાશ મિશનોનું આયોજન કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે અને આપણા ટેલિસ્કોપ તેમજ સ્પેસ પ્રોબ્સ વધુ આધુનિક બની રહ્યા છે, તેમ તેમ બ્રહ્માંડના આવા અજાણ્યા પર્વતોના અનેક રોમાંચક રહસ્યો પરથી પડદો ઉંચકાતો રહેશે અને આપણને અંતરિક્ષની નવી ક્ષિતિજોનો પરિચય થતો રહેશે. યુવા મિત્રો, હવે આપણે રોજિંદા જીવનની એક એવી વસ્તુ વિશે માહિતી પ્રાપ્ત કરવી છે જેના વિના આપણી મુસાફરી અધૂરી છે, અને એ વસ્તુ છે આપણા વાહનોના ટાયર. તમને થતું હશે કે ગોળ કાળું ટાયર બનાવવામાં વળી કેવી નવાઈ, પણ યુવા મિત્રો, આ ટાયરની શોધ પાછળ એક અત્યંત રસપ્રદ વૈજ્ઞાનિક અને કાનૂની લડાઈથી ભરેલો ઇતિહાસ છુપાયેલો છે. દુનિયામાં સૌથી પહેલું હવાવાળું ટાયર કોણે બનાવ્યું, તે સવાલ પાછળ બે મહાન સ્કોટિશ શોધકોની રોમાંચક કહાની જોડાયેલી છે. તો ચાલો આજે તેના વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ અને કેવી રીતે લાકડા અને લોખંડના પૈડામાંથી ઉત્ક્રાંતિ પામીને આજના આધુનિક રબરના ટાયર અસ્તિત્વમાં આવ્યા, તેની પાછળની અજાણી વાતોને આજે આપણે જાણીએ. આ કહાનીની શરૂઆત થાય છે વર્ષ 1845માં, જ્યારે સ્કોટલેન્ડના માત્ર 23 વર્ષના રોબર્ટ વિલિયમ થોમ્સને દુનિયામાં સૌથી પહેલા હવાવાયા ટાયરની પેટન્ટ કરાવી. તેમને પોતાની આ શોધને એરિયલ વ્હીલ્સ નામ આપ્યું, જેમાં આજના જેવું નરમ રબર વાપરવાને બદલે મજબૂત કેનવાસનું કાપડ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું અને તેના પર રબરનું કોટિંગ કરીને એક પોળી નળી બનાવવામાં આવી હતી, જેમાં હવા ભરી શકાતી હતી. આ નળીને સુરક્ષિત રાખવા માટે તેના પર ચામડાનું જાડું આવરણ ચડાવીને લોખંડની રીમ પર ફિટ કરાતું. લંડનના એક બગીચામાં ઘોડાગાડી પર આ ટાયર લગાવીને આશરે 2000 કિલોમીટર સુધી તેનું સફળ પરીક્ષણ પણ કરાયું, જેનાથી મુસાફરી ભારે આરામદાયક બની ગઈ. પરંતુ એ જમાનામાં રબર અને ચામડાનું આવરણ બનાવવું એટલું બધું મોંઘું હતું કે વ્યાપારી ધોરણે લોકોએ તેને ખરીદવાનું ટાળ્યું અને ધીમે ધીમે લોકો આ અદ્ભુત શોધને ભૂલી ગયા. થોમ્સનની શોધના આશરે 40 વર્ષ પછી સ્કોટલેન્ડના જ એક પશુ ચિકિત્સક જ્હોન બોયડ ડનલોપના કારણે આ શોધમાં નવો વળાંક આવ્યો. વર્ષ 1887માં ડનલોપે જોયું કે તેમનો 10 વર્ષનો દીકરો જ્યારે લોખંડ અને નક્કર રબરના પૈડાવાળી સાયકલ ચલાવતો ત્યારે પથરાળ રસ્તા પર તેને ખૂબ જ ઝટકો લાગતો હતો અને માથું તેનું દુખતું હતું. પુત્રની આ તકલીફ દૂર કરવા માટે તેમણે રબરની પાતળી નળી બનાવી, તેને કાપડથી વીંટી ને લાકડાના વ્હીલ પર ગુંદરથી ચોંટાડી દીધી અને હવા પૂરવા માટે નાના બાળકની દૂધ પીવાની બોટલની નિપલનો વાલ્વ તરીકે ઉપયોગ કર્યો. જ્યારે આ હવાવાળું પૈડું જમીન પર દોડાવવામાં આવ્યું ત્યારે સાબિત થયું કે આનાથી ઘર્ષણ ઘણું ઘટી જાય છે અને વાહનની ઝડપ વધી જાય છે. જો કે ડનલોપે જ્યારે આની પેટન્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને કાનૂની વિવાદ નડ્યો, કારણ કે થોમ્સને 40 વર્ષ પહેલા જ આ સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. છતાં ડનલોપના ટાયર વ્યાપારી રીતે વધુ સફળ રહ્યા. યુવા મિત્રો, શું તમે જાણો છો કે શરૂઆતના ટાયરનો અસલી રંગ કાળો નહીં પણ સફેદ કે આછો ક્રીમ હતો? જી હા યુવા મિત્રો, રબરનો કુદરતી રંગ સફેદ હોય છે, પરંતુ આ સફેદ ટાયર બહુ મજબૂત ન હતા અને જલ્દી ઘસાઈ જતા. તેથી વર્ષ 1917માં ટાયરમાં કાર્બન બ્લેક નામનો પદાર્થ ઉમેરવાનું શરૂ કરાયું, જેનાથી ટાયર મજબૂત બન્યા અને સૂર્યના હાનિકારક કિરણોથી બચવા માટે તેનો રંગ કાળો થઈ ગયો. આ સિવાય નવા ટાયર પર જે નાના

ના રબરના કાંટા જોવા મળે છે તેને વૈજ્ઞાનિક ભાષામાં વેન્ટ સ્પૂઝ કહેવાય છે, જે ટાયર બનાવતી વખતે હવા બહાર કાઢવા માટે રાખેલા છિદ્રોમાંથી રબર બહાર આવી જવાથી બને છે અને તેનો ટાયરની ગુણવત્તા સાથે કોઈ સંબંધ નથી. એટલું જ નહીં, ફ્રાન્સ અને કેનેડા જેવા દેશોમાં તો મેટ્રો ટ્રેનના અવાજને ઘટાડવા અને આરામદાયક સફર માટે રબરના ટાયરનો જ ઉપયોગ થાય છે. ટેકનોલોજીના આજના સમયમાં ટાયરની સફર અહીં જ પૂરી નથી થતી, પરંતુ ભવિષ્ય હવે વધુ રોમાંચક બનવા જઈ રહ્યું છે. અત્યારે ઘણી મોટી કંપનીઓ એરલેસ ટાયર એટલે કે હવા વગરના ટાયર પર કામ કરી રહી છે, જે ખાસ પ્રકારના ફ્લેક્સિબલ પોલીયુરેથીન પર ટકેલા હશે અને તેમાં પંચર થવાનો કોઈ ડર જ નહીં રહે. ટાયરના આ આખા ઇતિહાસ પર નજર કરીએ તો સમજાય છે કે એક નાનકડી કલ્પના અને જરૂરિયાત કેવી રીતે માણસની મુસાફરીને આટલી સરળ અને ઝડપી બનાવી શકે છે. લાકડાના ખખડતા પૈડાથી શરૂ થયેલી આ સફર આજે સ્માર્ટ અને હવા વગરના ટાયર સુધી પહોંચવા તૈયાર છે, જે દર્શાવે છે કે માનવ મગજની શોધખોળની આ સફર બ્રહ્માંડની જેમ જ અનંત છે અને ભવિષ્યમાં પણ આપણને હજુ વધુ અદ્ભુત પરિવર્તનો જોવા મળતા રહેશે. આ રોચક માહિતીની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. માણીએ ફિલ્મ અંધાધૂંધનું ગીત નાના દાક્યા કસૂર, જેને સ્વરબદ્ધ કર્યું છે અમિત ત્રિવેદીએ, આ ગીતનું લેખન કર્યું છે જયદીપ સાહનીએ અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અમિત ત્રિવેદીએ. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, જ્યારે પણ કોઈ ઓપરેશન કે સર્જરીની વાત આવે ત્યારે આપણા મનમાં સૌથી પહેલો વિચાર તેના દર્દ અને દુખાવાનો આવે છે. પરંતુ ઓપરેશન થિયેટરમાં પગ મૂકતા જ એક એવો જાદુ થાય છે જેના કારણે દર્દી ડોક્ટર સાથે હસતા હસતા વાતો કરતો હોય છે અને જોત જોતામાં ઊંડી ઊંઘમાં સરી પડે છે. જ્યારે તે જાગે છે ત્યારે સર્જરી પણ પૂરી થઈ ગઈ હોય છે અને તેને કોઈ પીડા પણ નથી થતી. વૈજ્ઞાનિકો અને મેડિકલની ભાષામાં આ અદ્ભુત જાદુને એનેસ્થેસિયા કહેવામાં આવે છે. તો યુવા મિત્રો, આજે આપણે જાણીશું કે એનેસ્થેસિયા કઈ રીતે કામ

કરે છે. એનેસ્થેસિયાને આજના મેડિકલ સાયન્સનું સૌથી મોટું વરદાન માનવામાં આવે છે. જો આની શોધ ન થઈ હોત તો હાર્ટ સર્જરી, બ્રેઇન સર્જરી કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવા મોટા ઓપરેશનો દર્દી માટે અત્યંત અસહ્ય, પીડાદાયક અને અશક્ય બની જાત. સરળ ભાષામાં કહીએ તો એનેસ્થેસિયા એક એવી તબીબી પ્રક્રિયા છે જેમાં ખાસ દવાઓ આપીને દર્દીની ચેતના, દર્દનો અહેસાસ અને સ્નાયુઓની હલનચલનને થોડા સમય માટે અસ્થાયી રૂપે નિયંત્રિત કરવામાં આવે છે, જેથી ઓપરેશન ખૂબ જ સુરક્ષિત રીતે થઈ શકે. દર વર્ષે દુનિયાભરમાં કરોડો લોકો આ ટેકનોલોજીના કારણે કોઈ પણ ડર વિના ઓપરેશન કરાવી શકે છે. હવે શ્રોતા મિત્રો, એ જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે કે ઓપરેશનના પ્રકાર મુજબ એનેસ્થેસિયાના મુખ્ય ચાર પ્રકારો હોય છે. પહેલું છે જનરલ એનેસ્થેસિયા, જેમાં દર્દીને આખા શરીર માટે સંપૂર્ણપણે બેહોશ કરી દેવામાં આવે છે. બીજું છે રીજનલ એનેસ્થેસિયા, જેમાં શરીરના કોઈ એક મોટા ભાગને, જેમ કે સિઝેરિયન ડિલિવરી વખતે કમરથી નીચેના ભાગને સુન્ન કરી દેવાય છે. ત્રીજું છે લોકલ એનેસ્થેસિયા, જે બહુ સામાન્ય છે અને તેમાં શરીરના કોઈ નાના ભાગ કે ત્વચાને જ સુન્ન કરાય છે, જેમ કે દાંત કાઢતી વખતે વપરાતું ઇન્જેક્શન. અને ચોથો પ્રકાર છે સેડેશન, જેમાં દર્દી પૂરો બેહોશ નથી થતો પણ તે એકદમ શાંત, આરામદાયક અને ઘેનની અવસ્થામાં રહે છે. ઘણા યુવા મિત્રોને પ્રશ્ન થતો હશે કે આ દવા શરીરમાં જઈને એવું તો શું કરે છે કે આપણને દુખાવો જ નથી થતો? તો ચાલો હવે તેના વિશે વાત કરીએ. વાસ્તવમાં જ્યારે આપણને ક્યાંય વાગે છે ત્યારે આપણી નસો તે દર્દની માહિતી વીજળીના નાના સંકેતો રૂપે મગજ સુધી પહોંચાડે છે અને મગજ તેને દર્દ તરીકે ઓળખે છે. જ્યારે લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે ત્યારે તે નસોની અંદર રહેલા સોડિયમ ચેનલને બ્લોક કરી દે છે, જેથી દર્દનો અહેસાસ એ મગજ સુધી પહોંચી શકતો નથી. જ્યારે જનરલ એનેસ્થેસિયા સીધું આપણા મગજ અને કેન્દ્રીય ચેતાતંત્ર પર અસર કરે છે. તે મગજના કોષો વચ્ચે શાંતિ આપનારા ગાબા નામના રસાયણને સક્રિય કરે છે, જેનાથી મગજની પ્રવૃત્તિ એકદમ ધીમી પડી જાય છે અને મગજના જુદા જુદા ભાગોનો પરસ્પર સંપર્ક અટકી જાય છે. વિજ્ઞાનની ભાષામાં આને રિવર્સિબલ કોમા, એટલે કે પરત ફરી શકાય તેવી કોમાની સ્થિતિ કહેવાય છે. આ દવાઓ લોહીના માધ્યમથી ખૂબ જ ઝડપથી મગજ અને નસો સુધી પહોંચે છે અને થોડી જ સેકન્ડોમાં પોતાનું કામ શરૂ કરી દે છે. પરંતુ આ જાદુ કાયમી નથી હોતો. ડોક્ટર્સ ખૂબ જ ગણતરીપૂર્વક આ દવાનો ડોઝ નક્કી કરે છે, જેથી ઓપરેશન પૂરું થતાં જ એક ચોક્કસ સમય પછી દવાની અસર આપોઆપ ઓછી થવા લાગે છે અને દર્દી ફરીથી પોતાની સામાન્ય ચેતનામાં પાછો આવી જાય છે. ઓપરેશન થિયેટરના આ અદ્ભુત વિજ્ઞાનને તબીબી દુનિયાની કાયાપલટ કરી નાખી છે અને લાખો અશક્ય લાગતી સારવારોને પણ દર્દ વગરની અને સફળ બનાવી દીધી છે, જે દર્શાવે છે કે માનવ મગજ અને વિજ્ઞાનની પ્રગતિ ખરેખર અનંત તથા કલ્યાણકારી છે. યુવા મિત્રો, હવે મારે વિજ્ઞાન અને પર્યાવરણ જગત સાથે જોડાયેલી એક એવી ગંભીર અને રોમાંચક બાબત વિશે વાત કરવી છે, જેના વિશે આપણે સમાચારોમાં તો ઘણી વખત સાંભળીએ છીએ પરંતુ ક્યારેય વિચારતા નથી. યુવા મિત્રો, જ્યારે પણ વિશ્વમાં અસ્થિરતા ઊભી થાય છે ત્યારે પર્યાવરણવાદીઓને સૌથી મોટી ચિંતા સમુદ્રની થતી હોય છે. જો દરિયામાં ક્રૂડ ઓઇલ વહન કરતા મોટા જહાજો કે ટેન્કરો પર હુમલો થાય કે તેનો અકસ્માત થાય તો હજારો લીટર તેલ દરિયાના પાણીમાં ઢોળાઈ જાય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ઓઇલ સ્પિલ કહેવામાં આવે છે. આ તેલ દરિયાઈ જીવસૃષ્ટિ માટે અત્યંત ઘાતક સાબિત થાય છે. તો આજે આપણે એ જ જાણીશું કે જો દરિયાના વિશાળ પાણીમાં આટલું બધું તેલ ઢોળાઈ જાય તો તેને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કેવી રીતે સાફ કરવામાં આવે છે અને આપણા પર્યાવરણને આપણે આ સ્થિતિમાં કઈ રીતે બચાવી શકીએ. આ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે ઇતિહાસની એક મોટી દુર્ઘટનાને દુર્ભાગ્યપણે યાદ કરવી પડશે, જે વર્ષ 2010માં અમેરિકાના દરિયાકાંઠે મેક્સિકોના અખાતમાં ઘટી હતી. ત્યાં એક ઓઇલ રિંગ પર પ્રચંડ વિસ્ફોટ થવાના કારણે અંદાજિત 60,000 બેરલ કાચું તેલ સમુદ્રમાં ઠલવાવા લાગ્યું હતું અને 87 દિવસની ભારે જહેમત પછી તેના પર કાબૂ મેળવાયો. ત્યાં સુધીમાં લાખો દરિયાઈ જીવો અને પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. પરંતુ યુવા મિત્રો, આ અકસ્માતો વખતે વિજ્ઞાનનો એક કુદરતી નિયમ આપણી મદદમાં આવે છે અને તે છે પ્રવાહીની ઘનતા,
એટલે કે ડેન્સિટી.

દરિયાના ખારા પાણીની ઘનતા ક્રૂડ ઓઇલ કરતા નોંધપાત્ર રીતે વધારે હોય છે, જેના કારણે ઢોળાયેલું તેલ પાણીમાં ઊંડે ડૂબી જવાને બદલે દરિયાની સપાટી પર જ તરતું રહે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સફાઈ કામગીરી માટે આ સિદ્ધાંત સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પણ દરિયામાં તેલ ઢોળાય છે ત્યારે ખાસ પ્રકારના અત્યાધુનિક વિશાળ જહાજોને ઘટના સ્થળે રવાના કરવામાં આવે છે, જેને ઓઇલ સ્પિલ રિસ્પોન્સ વેસલ્સ કહેવાય છે. આ જહાજો સૌથી પહેલાં તેલને આગળ ફેલાતું અટકાવવા માટે તેની આસપાસ બૂમ્સ નામના તરતા બેરિયર્સની એક મોટી સરહદ કે ઝાડ બનાવીને આખા વિસ્તારને ઘેરી લે છે. એકવાર ઓઇલ એક જગ્યાએ મર્યાદિત થઈ જાય એટલે વારો આવે છે સ્ક્રીમર નામના અદ્ભુત મશીનનો. આ મશીન બિલકુલ આપણા ઘરના વેક્યુમ ક્લીનરની જેમ કામ કરે છે. તે દરિયાની સપાટી પર ફેરવવામાં આવે છે અને તે અંદર પાણીમાંથી માત્ર ને માત્ર તરતા તેલને જ પોતાની અંદર શોષી લે છે. આ શોષાયેલા તેલને જહાજની મોટી સુરક્ષિત ટાંકીઓમાં ભરી લેવામાં આવે છે. જો કે શ્રોતા મિત્રો, દરિયાની લહેરો વચ્ચે આ કામ લાગે એટલું સહેલું નથી હોતું. તેથી જો સ્ક્રીમર મશીન બરાબર કામ ન કરી શકે તો વૈજ્ઞાનિકો પાસે બીજો પણ એક ઉપાય હોય છે, વિશિષ્ટ કેમિકલનો છંટકાવ. પાણીની સપાટી પર આ ખાસ કેમિકલનો સ્પ્રે કરવાથી તે મોટા ઓઇલને સાવ નાના નાના કણોમાં તોડી નાખે છે, જેથી તે દરિયાના વિશાળ પાણીમાં ભળી જાય છે અને જીવસૃષ્ટિને નુકસાન થતું નથી. અને જો ધારો કે આ બંને રીતે નિષ્ફળ જાય તો સાવ છેલ્લે અને આખરી ઉપાય અજમાવવામાં આવે છે, જેને ઇન સીટુ બર્નિંગ કહે છે. આ પદ્ધતિમાં દરિયાની સપાટી પર ફેલાયેલા તેલને જે તે જગ્યા પર નિયંત્રિત કરીને સળગાવીને નષ્ટ કરી દેવામાં આવે છે. જો કે આનાથી વાયુ પ્રદૂષણ થતું હોવાથી વૈજ્ઞાનિકો આ ઉપાયને ક્યારેય ઉપયોગ કરતા જ નથી. દરિયાના પાણીમાંથી ઓઇલ સાફ કરવાની આ આખી પ્રક્રિયાને આપણને જો ધ્યાનથી સમજીએ તો માનવીય ભૂલો કે અકસ્માતના કારણે પર્યાવરણને જે નુકસાન થાય છે તેને સુધારવામાં વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજી કેટલી મોટી ભૂમિકા ભજવે છે તે આપણને સમજાય છે. કુદરતે આપેલા ઘનતાના નિયમો અને મનુષ્યએ બનાવેલા અત્યાધુનિક મશીનો ભેગા મળીને દરિયાના અબજો જીવોના જીવનને બચાવી લે છે. જોકે સૌથી ઉત્તમ બાબત એ છે કે ભવિષ્યમાં ટેકનોલોજી એટલી સુરક્ષિત બને કે આવી દુર્ઘટનાઓ સર્જાય જ નહીં. પ્રકૃતિ અને વિજ્ઞાનના આ અનોખા તાલમેલને સમજવો એ આપણી પ્રગતિની સાચી દિશા છે, કારણ કે પર્યાવરણની સુરક્ષામાં જ આપણું અને આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત છે. આ સુંદર વાતની સાથે હવે પુનઃ સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ અયારીનું ગીત લે ડૂબા, જેને સ્વરબદ્ધ કર્યું છે સુનિધિ ચૌહાણે. આ ગીતનું લેખન કર્યું છે મનોજ મુંતશીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રોચક કોહલીએ. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ. યુવાણી આકાશવાણી.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે 7 વાગ્યાનો. રજૂ કરીએ છીએ સુરીલા ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: સુરીલા ગીતોના કાર્યક્રમમાં આપને સંભળાવીએ આશા ભોસલે અને અદનાન સામીના યુગલ સ્વરોમાં આ ગીત, જેમાં સંગીત આપ્યું છે અદનાન સામીએ અને શબ્દો લખ્યા છે રિયાઝ ઉર રહેમાન સાગરે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે રાત્રિના 7:10 નો. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશની 50% દરિયાઈ હેરફેર ગુજરાતના બંદરો પરથી થશે તેવી નેમ વ્યક્ત કરી. કચ્છના પશુપાલકોને રાહત દરે ઘાસચારો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજ્યકક્ષાની કુશ્તી સ્પર્ધામાં મહેસાણાની વિદ્યાર્થીની આસ્થા ચૌધરીએ સુવર્ણ ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત નિપજ્યા છે. રામુલ ગતરા રોડ પર મહેમૂદપુરા નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે નજીકના આરએએફ કેમ્પમાં ફરજ બજાવતા જવાનો અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો. સ્થળ પર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો આપતા ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે મણિનગર એલજી હોસ્પિટલ ખાતે 4 મૃતદેહ અને 5 ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે.
1: અહીંયા ટ્રીટમેન્ટ માટે ઘણા બધા લોકોને ઇન્જર્ડ લોકોને લાવવામાં આવ્યા છે. એમાંથી 4 લોકોની મૃત્યુ થયેલ છે. તે લોકોને ગેટબોડી અત્યારે અહીંયા નીચે છે, એટલે એ લોકોની જે ફર્ધર પ્રોસિડિંગો કરવામાં આવી રહી છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા. આ ઉપરાંત 5 વ્યક્તિ, જેમાંથી એક મેલ છે, જેમના મઝર જાણવા મળ્યું છે અમને. આ ઉપરાંત એક બેન છે જેમના કોઈક તેમની સેફર સેટ છે. જે ટીમ છે એમના પરિવારજનો સાથે પણ અમે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ.
0: ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. શ્રી મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશની 50% દરિયાઈ હેરફેર ગુજરાતના બંદરો પરથી થશે તેવી નેમ વ્યક્ત કરી. આજે સુરતમાં બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ BNI 2 દિવસીય 10મા બિઝનેસ કોન્કલેવના ઉદઘાટન પ્રસંગે તેમણે કહ્યું, ગુજરાત ઉત્પાદન અને નિકાસમાં સમગ્ર દેશભરમાં આગળ છે. દેશનું 18% ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જ્યારે ઉત્પાદન નિકાસમાં ગુજરાતનો ફાળો 33% છે.
2: દેશના જે કાર્ગો છે, જે પોર્ટ્સ પરથી મુવમેન્ટ થાય છે, એ 40% કાર્ગો એ આપણા ગુજરાતના પોર્ટ્સ પરથી મુવમેન્ટ થાય છે. અને આવનારા વર્ષોમાં જે પ્રકારે આપણે સ્ટ્રેટેજિકલી પોર્ટ્સ ડેવલપ કરવાનું કામગીરી કરી રહ્યા છે, 50% કાર્ગો એ ગુજરાતના પોર્ટ્સ પરથી મુવમેન્ટ થાય તે પ્રકારનું પ્લાનિંગ આપણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
0: રાજ્ય સરકારે કચ્છ જિલ્લાના પશુપાલકો માટે રાહત દરે ઘાસ વિતરણનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ એક ઘાસકાર્ડ ઉપર પશુદીઠ દૈનિક 4 કિલોગ્રામ સૂકો ઘાસચારો, 5 પશુઓની મર્યાદામાં 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘાસ રાહત દરે પશુપાલકોને અપાશે. જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન નોંધપાત્ર વરસાદ થયો ન હોય, પશુપાલકોને મુશ્કેલી ન પડે તે હેતુથી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ કહ્યું, જિલ્લામાં 28 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે. કચ્છના નાના સીમાંત અને જરૂરિયાતમંદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે. રાજ્યના વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો કરાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે અંત્યોદય અન્ન યોજના અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ કુટુંબોને વિતરણ કરાતા ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોને ચૂકવાતા કમિશનમાં 35 રૂપિયાનો વધારો કરવા મંજૂરી અપાઈ છે. ત્યારે હવે કમિશન 150 રૂપિયાથી વધીને 185 રૂપિયા થયું છે. આમ હવે સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ 185 રૂપિયા કમિશન ચૂકવાશે, જેનાથી રાજ્યના 17,000થી વધુ વાજબી ભાવની દુકાનના સંચાલકોને સીધો લાભ મળશે. આ નિર્ણય અનુસાર વાજબી ભાવની દુકાનના સંચાલકોને 1 એપ્રિલ 2026થી આ કમિશનની ચૂકવણી કરવામાં આવશે. કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે આજે દીનદયાલ પોર્ટ ઓથોરિટી

0: કંડલાની મુલાકાત લીધી. તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી. આ બેઠકમાં શ્રી ઠાકુરે દીનદયાલ પોર્ટ ઓથોરિટીના કાર્યકારી પ્રદર્શન, માળખાગત સુવિધાઓના વિકાસ, ક્ષમતા વિસ્તરણ અને પર્યાવરણ અનુકૂળ પહેલોની સમીક્ષા કરી. આ સાથે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતના તમામ મુખ્ય બંદરોમાં સૌથી ઝડપથી 50 MMT કાર્ગો સંચાલનનો સીમાચિહ્નરૂપ લક્ષ્યાંક હાંસલ કરવા બદલ ટીમ ડીપીએને અભિનંદન પાઠવ્યા. અમરેલી જિલ્લાના કુંકાવાવ વડીયા પંથકના ખેડૂતો માટે રાજ્ય સરકારે 7 વીઘા જમીન ફાળવી છે. આ જમીન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બનાવવા માટે મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી કુંકાવાવ ખાતે હવે નવું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થશે, જે ખેડૂતોને તેમની ઉપજના વેચાણ માટે વધુ સારી સુવિધા પૂરી પાડશે. આ તકે રાજ્ય ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી કુંકાવાવ વડીયા એપીએમસી આધુનિક સંકુલ વિકસાવવાનો માર્ગ મોકળો બનશે, તેમજ બજાર સમિતિ કાર્યરત થતાં ખેડૂતોને તેમની ઉપજના વેચાણ માટે સુવિધાજનક અને પારદર્શક બજાર વ્યવસ્થાનો લાભ મળશે. જૂનાગઢના ગિરનાર પર્વત પર આજથી યાત્રિકોની અવરજવર માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર QR કોડના માધ્યમથી યાત્રિકોએ ઇન અને આઉટ પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાની યાત્રા કરવાની રહેશે. તાજેતરમાં ગિરનારની સીડી પર સિંહે હુમલો કરતા થયેલા બાળકના મોત બાદ આ નિયમો બનાવવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આ નોંધણીની પ્રક્રિયા ગિરનારની સીડી અને રોપવે બંને માધ્યમને લાગુ પડશે. બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગિરનારની સીડી અને દાતારની સીડીને સાયલન્ટ ઝોન જાહેર કરીને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે સૌ કોઈને અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આજે ભાવનગરમાં 21 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમના પરિણામે શહેરમાં પાયાની સુવિધાઓ સતત વિસ્તરી રહી છે. આગામી તબક્કામાં શહેરમાં 80 કરોડના ખર્ચે RCC માર્ગોના નિર્માણનું આયોજન કરાયું છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ લાઇન અપગ્રેડેશનના કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાએ આજે સુરતના કામરેજ ખાતે ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે કેન્દ્રમાં ઉપલબ્ધ દવાઓનું નિરીક્ષણ કર્યા બાદ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો. આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા જોઈ તેમણે ખુશી પણ વ્યક્ત કરી.
1: આખું PHC સેન્ટર ક્લીન હતું, સ્વચ્છ હતું, તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ હતી. TBના દર્દીઓ અને અન્ય બધી જ બાબતોમાં ખૂબ ચોકસાઈ પૂર્વક કામ કરતા હતા. ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું, મેં એમનું સન્માન કર્યું છે. આ સન્માન ગુજરાતના દરેક આરોગ્ય પરિવારના દરેક કર્મચારીનું સન્માન છે. ગુજરાતની PHC CHC સેન્ટરની હોસ્પિટલ નમો સ્વચ્છતા અભિયાન પછી ક્લીન થઈ ગઈ છે.
0: રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ આજે મોરબી મહાનગરપાલિકા ખાતે ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક યોજીને શહેરના વિવિધ વિકાસકામો અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં તેમણે વોર્ડના પ્રશ્નો અને કામગીરી અંગે કોર્પોરેટરો સાથે વિસ્તૃત ચર્ચા કરી અને ચોમાસામાં પાણીના નિકાલ સહિતની કામગીરીની પણ સમીક્ષા કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પાણી અને ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, તેમજ અડધું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું કામ આગામી 6 માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે જાહેરાત કરવામાં આવી છે, જેમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ શ્રેણીમાં મારણની પસંદગી કરવામાં આવી છે. શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો પુરસ્કાર સંજીવ શ્રીવાસ્તવને આપવામાં આવશે. નોન ફીચર ફિલ્મ શ્રેણીમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર આનંદ એલ રાયને સ્ટેચ્યુ ઓફ યુનિટી અ સિમ્બોલ ઓફ યુનિટી માટે આપવામાં આવશે. શોર્ટ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ મરાઠીમાં હમસફર છે, જ્યારે નોન ફીચર ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ સુમીરા રોય દ્વારા નિર્દેશિત ભાંગર છે. જામનગર શહેરમાં છેલ્લા 15 દિવસમાં પોલીસના નેત્રમ વિભાગના CCTV કેમેરાની મદદથી 1,722 ઈ ચલણ અપાયા છે, જેમાં મોબાઈલ પર વાત કરતા વાહનોના સૌથી વધુ 725 કેસ, રોંગ સાઈડમાં વાહન ચલાવવાના 196, 3 સવારીના 632, RTOમાં માન્ય નંબર પ્લેટ વગર વાહન ચલાવવાના 149, સીટ બેલ્ટ ન પહેરવાના 11 તથા અન્ય પ્રકારના 9 ગુનાઓનો સમાવેશ થાય છે. જામનગર પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
2: आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और फिशर

0: वार्निंग की बात करेंगे तो आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड होगी 45 से 55 और साथ में जो गस्टिंग विंड होगी वो 65 किलोमीटर/आवर के आसपास रहने का पूर्वानुमान है।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે। આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે। નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે। તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે। નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે। આ કડી માટેના સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે। મહેસાણાની વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે। અમારા પ્રતિનિધિ જણાવે છે કે વિસનગરની આદર્શ વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી આસ્થા ચૌધરીએ નવસારીમાં યોજાયેલી રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી આ સિદ્ધિ હાંસલ કરી છે। તેણે 17 વર્ષથી નીચેની વયજૂથમાં 52-56 કિલોગ્રામ વજનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી આ સિદ્ધિને જોતા શાળા પરિવાર તરફથી તેનું અભિવાદન પણ કરાયું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હેઠળ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 8 તળાવોને પરસ્પર જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના મેયર હિતેશ બારોટ તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ વરસાદી પાણીના મહત્તમ ઉપયોગ અને ભૂગર્ભ જળ સંરક્ષણ માટે અસરકારક પહેલ હાથ ધરાઈ છે। અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના, પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશની 50% દરિયાઈ હેરફેર ગુજરાતના બંદરો પરથી થશે તેવી નેમ વ્યક્ત કરી। કચ્છના પશુપાલકોને રાહત દરે ઘાસચારો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય। ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો। દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી અને રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં મહેસાણાની વિદ્યાર્થીની આસ્થા ચૌધરીએ સુવર્ણચંદ્રક જીત્યો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: આકાશવાણીનું આ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર છે। રજૂ કરીએ છીએ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો।

0: તમસે પરેશભાઈ, તમને બાપભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન ને હોઉં ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ
2: રામ રામ રામ રામ.

0: કવિ છે, વિવેચક છે, લેખક છે અને લોકસંગીતના ખૂબ બધા જાણકાર છે, ભજન પણ ખૂબ સરસ ગાય છે.
1: જી, તો અટલબેન આજે આપણે શું નિરંજનભાઈને મળવાના છીએ?
0: ના, આજે આપણે મળવાનું છે ભાર્ગવભાઈ રાજ્યગુરુને.
1: હા હા,
0: એમના દીકરા છે પણ સરસ મજાના ગૌશાળા સાથે સંકળાયેલા છે, યુવાન છે. અને મને એ બહુ ગમે કારણ કે યુવાન લોકો છે ને ખેતી તરફ કે ગૌપાલન તરફ કે ગામડા તરફ પાછા વળે.
1: હા ચોક્કસ, કારણ કે આપણે જાણીએ જ

0: યુવાન લોકો છે ને ખેતી તરફ કે ગૌપાલન તરફ કે ગામડા તરફ પાછા વળે.
1: હા, ચોક્કસ. કારણ કે આપણે જાણીએ જ છીએ કે શહેરીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે, તો એવા સમયે પણ લોકો છે એ પોતાની ઓળખ જે કહેવાય એ ગામડાને સાચવીને બેસે અને ગામડામાં જ રોજગારી ઊભી કરે, પોતે પણ રોજગાર મેળવે અને અન્યોને પણ પગભર કરે, એ કામ જે છે ને એ અત્યારે ખૂબ જરૂરિયાત ભર્યું છે.
0: તો આવા જ એક મિત્ર જોડે પહોંચી ગયા છે. નામ છે એમનું ભાર્ગવભાઈ રાજ્યગુરુ, ભોગાવદરથી આવ્યા છે
1: હા,
0: અને સરસ મજાની ગૌશાળા ચલાવે છે. બીજા શું શું કામો કરે છે એમની પાસેથી સાંભળશું, પણ સૌથી પહેલા તો એમનું કરીએ સ્વાગત અને એમને કહીએ
1: રામ રામ. રામ રામ.
2: રામ રામ. રામ રામ.
1: ભાર્ગવભાઈ, પહેલા તો અમને થોડો પરિચય તમારો આપો. ઘોઘાવદર ગામથી તમે આવો છો અને ગૌશાળા સાથે સંકળાયેલા છો, પણ ઘરનું આખું એ જે વાતાવરણ છે એ લોક સાહિત્યનું, લોક સંગીતનું અને ખાસ કરીને આશ્રમ જેવું, તો ઉછેર કેવો થયો અને ભણતર ક્યાં તમારું થયું?
2: મારો ઉછેર આશ્રમમાં જ રહીને હું મોટો થયો છું. 70 નાના મોટા ગીરવંશ ત્યાં આશ્રમમાં જ છે, અને સાથે સાથે મારા પિતાજી ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ, જેમની નિશ્રામાં બાળપણથી જ મને સંત સાહિત્ય, ગો વિદ્યા આ બધી વસ્તુઓનું નોલેજ ધીરે ધીરે મળતું રહ્યું છે.
0: જી.
2: મારો આખો પરિવાર ત્યાં ગૌશાળામાં જ વસવાટ કરે છે, અને એમની સાથે નાના મોટા ગૌશાળાના જ કામોથી લઈ અને દરેક વસ્તુઓ ત્યાંથી જ અમે મેનેજ અને હેન્ડલ કરી રહ્યા છીએ.
0: અચ્છા, આપે કીધું કે પશુધન છે, તો આને સંભાળવા માટે લોકો રાખ્યા છે કે પરિવારના બધા લોકો કામ કરે છે? પરિવારમાં કોણ કોણ છે?
2: અત્યારે એને સંભાળવા માટે થઈને એક નાનો પરિવાર રાખ્યો છે, પણ એમની સાથે અમારા ઘરના દરેકે દરેક વ્યક્તિ સાથે જોડાયેલા છે. સવારમાં ઉઠીને 5 વાગે ગાય દોવાનું કામ મારું અને મારા માતુશ્રીનું છે જ હાલની તારીખે પણ.
0: અચ્છા. હા હા
2: પણ એની સાથોસાથ એક પરિવાર એવો પણ છે કે જે ત્યાં જ રહે છે, એમના બંને બાળકોના અભ્યાસથી લઈને દરેક વસ્તુઓનો ખર્ચ પણ આપણે ઉઠાવીએ છીએ આશ્રમ તરફથી. છેલ્લા 15 વર્ષથી ત્યાં જ રહી અને કામ કરે છે.
0: બરાબર. તો જે અલગ વસ્તુ પડે છે તમારી ગૌશાળાની એ છે કે દૂધ ઉપર નિર્ભર નથી, તમે એ ઉપરાંત બધા ઘણા બધા જે ખાસ કરીને ગોબરમાંથી પ્રોડક્ટ્સ બનાવો છો, તો આનો વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે શરૂઆત કરી?
2: હા, કોઈ પણ ગૌશાળા હોય તે દૂધ દહીં છાશ એના ઉપર નિર્ભર રહી શકે એવી પરિસ્થિતિ હાલની તારીખે નથી, કેમ કે ગૌશાળા પાછળ લાગતો ખર્ચ એ રેગ્યુલર જીવનમાં જે ગાય માટે થઈને ખર્ચ લાગવાનો છે એ ખર્ચ એક ગાય દીઠ 400 રૂપિયા જેવો લાગશે એક દિવસનો ખર્ચ.
1: અચ્છા.
2: તો એ 400 રૂપિયા લેખેનો ખર્ચ તો સામે ગાય એમાંથી એટલું દૂધ પ્રોડક્ટ નથી કરીને આપવાની, તો એના માટે થઈને તમારે કાંઈ ને કાંઈ રીતે ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને એ વસ્તુને સસ્ટેન કરવા માટે મહેનત કરવાની થશે. મારો આખો પરિવાર છે એ શરૂઆત અમે આજથી 2017માં કરેલી, ત્યારે એ વસ્તુને લઈને ગોબર એક કચરા સમાન જે લોકો માટે થઈને વસ્તુ હતી એને વેલ્યુ એડિશન કરવા માટે થઈને અમે મહેનત કરી, અને એમાં શું કરી શકીએ નવું, ગોનાઇલ એવી બધી બધી વસ્તુઓ તો બજારમાં વેચાતી પણ એમાં ક્યાંક ને ક્યાંક કેમિકલનો એનો ઉપયોગ તો થતો જ રહેતો હતો, પણ કાંઈક એવું વેલ્યુ એડિશન કરીએ કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા ન થાય અને એની સાથોસાથ તમારા જીવન નિર્વાહ માટે થઈને એક સારો ઉદ્દેશ પણ મળી રહે, તો એના માટે થઈને અમે મહેનત કરી. અને મારા પિતાજીના જ ગાઈડન્સ નીચે અમે ધૂપ બત્તી, અગરબત્તી અને છાણા ટીકી આવી અલગ અલગ ઘણી બધી પ્રોડક્ટ, અત્યારે 100થી વધારે પ્રોડક્ટ આપણી સુરભિકામાં છે.
1: અચ્છા, એટલે આ બધી જ પ્રોડક્ટ છે એ ગોબર અને ગૌમૂત્રમાંથી જ બને છે?
2: હા જી, ગોબર અને ગૌમૂત્રની સાથે સાથે એમાં 0% ચારકોલ છે, કોઈ પણ પ્રકારના કોલસાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો, ઔષધિઓનો ઉપયોગ એની અંદર કરવામાં આવ્યો છે. જે ગવર્મેન્ટના ઓક્શનો થતા હોય ઔષધિઓના, એ ઓક્શનોમાંથી આપણે ઔષધિઓ લઈએ છીએ, ગુગળ, રાળ, કપૂર, જટામાસી એવી અલગ અલગ ઘણી બધી ઔષધિઓ છે કે જે સુગંધમાં એક પોતાનો એક ભાવ પ્રદર્શિત કરે છે, તો એ ઔષધિઓને લઈને આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ. કે સ્વાસ્થ્ય માટે થઈને સૌથી જરૂરી છે કે તમે જ્યારે કોઈ પણ તમને રોગ થાય તો એ રોગમાં તમે દવા લ્યો, તો એ દવા લ્યો ને તો એ તમે ખાઓ જ્યારે દવા, તો એ તમારા

0: શરીરમાં જશે, એ શરીરમાં ગયા પછી તમારા પેટમાં ગયા પછી એ બ્લડ સાથે ભળશે.
1: બરાબર.
0: તો એની એક પ્રક્રિયા છે, એ લાંબી પ્રક્રિયા છે. જ્યારે તમે જે સૂંઘો છો, એ ત્વરિત ઈ તમારા સૂંઘ્યા બાદના 13 થી 17 સેકન્ડના ઓલામાં એ તમારા બ્લડમાં ભળી જાય છે. તો એ વસ્તુ સૌથી મહત્વની છે કે ક્યાંક ને ક્યાંક તમે જે શરીરને ખોરાક આપો છો, તો એક સ્વાસ્થ્યથી એક સ્વાસ્થ્ય પણ ખોરાક આપી શકાય છે અને ઘન પદાર્થમાં મોઢાથી પણ ખોરાક આપી શકાય છે. તો એ શ્વાસના ખોરાકમાં આપણે શું લોકોને આપી શકીએ, એના માટે થઈને આપણી એક મહેનત છે.
1: ખૂબ સરસ ભાર્ગવભાઈ. તો તમે જે રીતની આખી વાત કરો છો, તો આ રીતે ગોબર ને ગૌમૂત્રમાંથી અને સાથે સાથે આવી બધી ઔષધિઓમાંથી જ્યારે ઉત્પાદન બનાવવા હોય, તો તમારે કોઈ તાલીમ લેવી પડી હતી, તમારે ક્યાંય શીખવા જવું પડ્યું તો એવું થયું?
0: ના બેન, આપણે શીખવા તો હું ક્યાંય નથી ગયો. મારો મોટો ભાઈ છે હરિઓમ, આ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક અમે બંને ભાઈઓએ સાથે રહીને એનું કામ છે રિસર્ચનું, એ પ્રોડક્ટ ડેવલપમેન્ટનું કામ એનું છે. એ પ્રોડક્ટ ડેવલપ કરવા માટે થઈને એમાં શું શું વસ્તુઓ એડ કરવી, શું શું વસ્તુઓ ઘટાડવી,
1: અચ્છા,
0: એ બધી વસ્તુઓ ઉપર એ પોતે કામ કરે છે. અને એ વસ્તુઓને માર્કેટમાં લઈ જઈ અને લોકોના રિવ્યુ શું છે એ જાણવાનું કામ મારું છે. તો અમે ક્યારેય, અમારી પાસે એવો કોઈ સોર્સ નહોતો કે અમે ક્યાંય શીખવા જઈ, પણ આપણી જે વૈદિક પરંપરા હતી, ઋગ્વેદ અને યજુર્વેદના અમુક અમુક પાસાઓમાં ધૂમ્ર ચિકિત્સા વિશેની વાત કરવામાં આવી છે. તો એ ધૂમ્ર ચિકિત્સા શું હતું કે તમારા શરીરને એક ધુમાળા દ્વારા, કે ભાઈ ધૂમ્રપાન આપણે અહીંયા અત્યારે ગણીએ છીએ, તો ધૂમ્રપાન એટલે ખાલી બીડી સિગારેટ જ નહીં, પણ ધૂમ્રપાન એટલે એવી વસ્તુઓ કે જે ઔષધિ છે, એ ઔષધિનો ધુમાળો તમારા શરીરમાં જાય અને એનાથી તમારા રોગને તમે સાજા થઈ શકો, રોગ પ્રિક્યોર કરી શકો.
1: બરાબર.
0: તો એ ઋગ્વેદ અને યજુર્વેદના ઓલા પ્રમાણેના જ એના જ શ્લોકો ઉપરથી જ આ બધા રિસર્ચ કરી, એના જ બેઝ લઈ અને એને આ બધી વસ્તુઓને ડેવલપ કરવામાં આવી. અને એમાં સૌથી ખાસ મહત્વનો ફાળો મારા પિતાજીનો રહ્યો છે કે જેણે અમને આ બધી વસ્તુઓ એક સઘળ રીતના અને સુસજ્જ રીતના અમને તૈયાર કરીને આપી. આશ્રમમાં જ 20,000 પુસ્તકોની લાઇબ્રેરી છે અને એ લાઇબ્રેરીનો અમે આ રીતના ક્યાંક ને ક્યાંક એમાં ઉપયોગ કર્યો છે.
1: ભાર્ગવભાઈ, આમ તો અત્યારે આ પ્રશ્ન છે ને એ આપણા જે કઈ વાતચીતનો વિષય છે એની સાથે કોઈ સંદર્ભ નથી, પણ તેમ છતાંય પૂછવાનું મન થાય કે આપનો અભ્યાસ શું છે?
0: હા જી, મેં માસ્ટર ડિગ્રી કરેલું છે વોકલમાં, રાજકોટ હિરાણી કોલેજમાંથી માસ્ટર ડિગ્રી કર્યું. પણ એ મારા શોખનો વિષય હતો, શોખની સાથે સાથે મેં એને પ્રોફેશનાલિઝમમાં ક્યાંય નથી લઈ ગયો. હાલની તારીખે પણ ભજનના નાની બેઠકો થતી હોય છે ત્યાં આશ્રમમાં, એ બેઠકમાં ભજન ગાવું એ મારો શોખ છે, પણ લોકો સુધી, લોકોના જાહેર કાર્યક્રમો કરવા એ આજ દિન સુધી મેં ક્યારેય નથી એના ઉપર ભાર દીધો.
1: તો ભાર્ગવભાઈ, એટલા માટે જ પૂછવાનું મન થાય કે તમે પરફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે ને તેમ છતાંય તમે ઘોઘાવદરમાં રહી અને ગૌશાળાનું સંચાલન કરો છો, તો ભણતા હતા ત્યારથી જ તમે એ નિર્ણય કર્યો હતો કે મારે ગૌશાળા સાથે જ સંકળાવવું છે?
0: હા જી, ભણતા કરતા પણ મારા જન્મ પહેલાથી જ મારા ઘરમાં ગાય, અને બે ગાયોથી શરૂઆત કરીને આજે 70નો પરિવાર છે. તો ગાય સાથેનું એટેચમેન્ટ પહેલેથી જ ઘણું લાંબુ અને વિશાળ. અત્યારે મારી દીકરી છે, એ 1.5 વર્ષની છે, એ પોતે, એને પણ ગાય સાથે એટલો જ લગાવ છે. ગૌશાળામાં એને એકલી મૂકી દીધી હોય એટલે ગાયો સાથે આરામથી મસ્ત મજા કરે, રમે એની સાથે. અને મારા ઘરમાં અત્યારે મારા મોટા ભાઈના પણ 2 સંતાનો છે, એ બંને સંતાનો પણ ગાયો સાથે અતિ પ્રેમાળ, અને ગાયો એ પણ અમને ઘણું બધું આપ્યું છે. ગાય માતા તરીકે જ અમારા પરિવાર સાથે જોડાયેલી છે.
2: તો ભાર્ગવભાઈ, 70 ગાયો છે, તો એના રખરખાવ માટે અને ખાસ કરીને એમનો ચારો છે એના માટે શું કરો છો? પછી જે દૂધ આવે છે એનું શું કરો છો? આ એક તો તમે વાત કરી કે જે ગોબર છે એનાથી પ્રોડક્ટ બનાવે છે, પણ અમુક ગાયો તો દૂધ પણ દેતી હશે, તો એનું શું કરો છો? પછી ચારાનું શું કરો છો? અને પછી ખુલ્લી ચરવા મૂકો છો કે કેવી રીતે, એ બધી વાત કરો.
0: ગાયો અત્યારે આપણે ગૌશાળામાં જે ગાયો છે એમાં આપણી પાસે જમીન નથી, ત્યાં આશ્રમ પાસે જમીન એટલી નથી કે જેમાં એ ગાયો માટે થઈને ચારો ઉગાડી શકે. આપણે દરેકે દરેક ચારો છે વેચાતો જ લેવાનો.

0: છે. આપણું ટ્રસ્ટ છે, રજિસ્ટર્ડ ટ્રસ્ટ, એટીજી હેઠળ નોંધાયેલું. જ્યારે શરૂઆતમાં હતું ત્યારે મિત્રો સંબંધીઓ, કેમ કે આશ્રમ ક્યારે દાન માટે થઈને હાથ લંબાવે એવી પરિસ્થિતિ આજ સુધી ભગવાને નથી થવા દીધી. કુદરતના નેજા હેઠળ ચાલતો એ આશ્રમ છે, એ દિવાલ અને દરવાજા વિનાનો આશ્રમ મારા પિતાજી કહે છે, કે કોઈ પણ જાતના દાન અનુદાનની એક ચેષ્ટા કર્યા વિના જે આશ્રમ ચાલે છે એમાં ચારો પણ આપણે વેચાતો જ લેવાનો છે, અને એની સાથોસાથ ગાય માટે થઈને આરોગ્યના જે કાંઈ પણ ઓલા છે એના માટે થઈને પણ આપણે ખર્ચ જે છે એ જાતે જ કરવાનો છે. તો એ ચારો વેચાતો લઈએ છીએ, એની સાથે અત્યારે ત્યાં ગૌશાળામાં જ દૂધનું એનું જે ઉત્પાદન થાય છે એ દૂધ આપણે ત્યાં જે 70 મહિલાઓ કામ કરે છે એ મહિલાઓને 25 રૂપિયા લેખે લીટર દૂધ આપણે ત્યાંથી આપી દઈએ છીએ, અને ફ્રી ઓફ છાસ વિતરણ થાય છે. કોઈ પણ સગર્ભા મહિલા હોય એમને ત્યાં સંતાન આવે ત્યારે 1.25 કિલો ઘી આશ્રમ તરફથી એમને આપણે મોકલી આપીએ છીએ.
1: બહુ સરસ. તો હમણાં જેમ તમે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે કે 70 મહિલાઓ તમારે ત્યાં કામ કરે છે, તો જે ગોબરમાંથી એમાંથી ઉત્પાદન થાય છે એની સાથે મહિલાઓ સંકળાયેલી હશે, બરાબર ને? તો એમને તાલીમ આપવાની કેવી કોઈ જરૂરિયાત ઊભી થઈ?
0: જે મહિલાઓ ત્યાં કામ કરે છે એ રૂરલ એરિયામાંથી જ આવે છે, અને અમુક મહિલાઓ એવી છે કે જે પોતે બીજી કોઈ પણ જગ્યાએ કામ કરવા નથી જઈ શકે, કોઈને શારીરિક તકલીફો છે, તો એ શારીરિક તકલીફોના હિસાબે બળજબરીનું કામ બીજે ક્યાંય મજૂરીનું કામ કરી શકે એમ નથી. તો એના માટે થઈને એક બેસીને હેન્ડરોલ અગરબત્તી, હાથવણાટની અગરબત્તી આપણે ત્યાં આશ્રમમાં બનાવીએ છીએ, એ એક રોજગાર ઉત્પન્ન થાય એના માટે થઈને આપણે કામ કરીએ છીએ. તો એમાં અત્યારે જે 70 મહિલાઓ કામ કરે છે એ આગળ જતા 500 મહિલાઓ સુધીનો અમારો ટાર્ગેટ છે, કે ભાઈ અમે આગલા 5-7 વર્ષમાં એ 500 મહિલાઓ હાથવણાટની અગરબત્તી આશ્રમમાં જ બનાવશે, અને એ અગરબત્તી બનાવ્યા પછી એની આવકમાંથી એના ઘરનો ચૂલો સળગશે, આવો એક અમે સાથ અને સહકાર સાથેનું કામ કરવા જઈ રહ્યા છીએ.
2: આ ઉપરાંત અગરબત્તી ઉપરાંત ધૂપ કપ બનાવો છો, પછી એક હવન માટેના જે છે ટીકી બનાવો છો, અને સાથે સાથે કંઈક વર્મી કમ્પોસ્ટ પણ બનાવો છો.
0: હા જી, વર્મી કમ્પોસ્ટ આશ્રમમાં છેલ્લા 7-8 વર્ષથી આપણે ચાલુ કર્યું છે. આજુબાજુના ખેડૂતો છે તે ત્યાંથી જ વર્મી કમ્પોસ્ટ આપણી પાસેથી લઈ જાય છે, કેમ કે વર્મી કમ્પોસ્ટ હવે આજકાલ જોઈએ તો આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ પ્રાકૃતિક ખેતી ઉપર ક્યાંક ને ક્યાંક ધ્યાન દોરવા માટે થઈને, લોકોને અવેર કરવા માટે થઈને મહેનત કરી રહ્યા છે. રાસાયણિક જે ઢબથી પદ્ધતિથી જે ખેતી થતી હતી એના હિસાબે શારીરિક જીવન માટે ઘણું બધું હાનિકારક એ બધી વસ્તુઓ હતી, તો એ લોકો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળે, અને એ ખેડૂતો પોતે હવે સમજતા પણ થયા છે કે ભાઈ આ વસ્તુ હવે આપણી જમીન માટે ને આપણા સંતાનો માટે થઈને ક્યાંક ને ક્યાંક ખરાબ છે, તો આપણે એમના માટે થઈને આ વસ્તુ જો હવે નહીં વિચારીએ તો આપણું ભવિષ્ય ખરાબ છે. એટલા માટે થઈને ખેડૂતો હવે આ બધી વસ્તુઓને ખૂબ સારી રીતના સમજે પણ છે, અને એ વસ્તુ ઉપર કામ પણ કરે છે. તો વર્મી કમ્પોસ્ટ આપણે ત્યાં બનાવીએ છીએ, ઘન જીવામૃત બનાવીએ છીએ, જીવામૃતનો આપણે ફ્રી ઓફ વિતરણ ત્યાં આશ્રમમાંથી કરીએ છીએ. આ બધી વસ્તુઓની પ્રવૃત્તિઓ ઘણા સમયથી ચાલે છે.
2: અને આ ઉપરાંત કંઈક ખરાબાની જમીન છે એમાં કંઈક વૃક્ષો વાવ્યા છે?
0: હા જી, સરકાર તરફથી જે આપણને મળેલી જમીન છે એક સાવ પથરાળ જમીન છે, એ પથરાળ જમીનમાં 1000 વૃક્ષોનું વાવેતર કરી અને ગાયો માટે થઈને એક છાંયડો થઈ શકે અને એક વૃક્ષારોપણનો મોડ્યુલ થઈ શકે એના માટે થઈને આ કામ પણ આશ્રમ કરી રહ્યું છે.
1: ભાર્ગવભાઈ, તમે એમ કહ્યું કે લગભગ 100થી વધારે ઉત્પાદનો છે એ ગૌશાળા થકી તમે મેળવી રહ્યા છો, એટલે એ ધૂપ કપ છે કે છાણા ટીકી છે, ધૂપની સ્ટીક છે, એ બધું. તો હવે એ બધું વેચવા માટે બજારની જરૂર પડે, માર્કેટિંગની જરૂર પડે, તો એના માટે તમે શું કરો છો?
0: લોકોને અવેર કરવા માટે થઈને હવે ઘણું સહેલો રસ્તો થઈ ગયો છે કે ડિજિટલ યુગમાં આજના ડિજિટલ માધ્યમો દ્વારા લોકોને અવેર કરવા સહેલા થઈ ગયા છે. પહેલાના જમાના પ્રમાણે કે ભાઈ છાપું વાંચવું, તો હવેનો અમારી જે નવી પેઢી છે એ નવી પેઢી અત્યારે છાપું એટલું નથી વાંચતી.

0: મોબાઈલમાં જોવે છે, અને મોબાઈલમાં જોયા પછી તરત જ ઈસી સેકન્ડે એને એ વસ્તુ તાત્કાલિક મળી જાય છે કે ભાઈ હું કોઈ પણ વસ્તુની જાહેરાત મૂકું છું, જાહેરાત અથવા તો કોઈ પણ વસ્તુ લોકોને અવેર કરવા માટે થઈને હું કઈ મેસેજ આપું છું તો એ એકી સાથે અસંખ્ય લોકો સુધી પહોંચી શકાય, એના માટે થઈને સોશિયલ મીડિયાનો અમે ખાસો એવો ઉપયોગ કરીએ છીએ. અત્યારે સુરભિકા ઓફિશિયલ કરીને ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે, એ જ રીતના ફેસબુકના અને યુટ્યુબના પણ એકાઉન્ટ છે, એક રામસાગર .org કરીને વેબસાઇટ છે આપણી કે જેના ઉપર આશ્રમ પ્રવૃત્તિઓ આપણને જોવા મળશે, એની એવી જ રીતના સુરભિકા.com કરીને આપણી વેબસાઇટ છે જેના ઉપર આ સુરભિકાની દરેક પ્રોડક્ટ્સ તમને જોવા મળશે.
1: ભાર્ગવભાઈ, આપ જ્યારે વાત કરો છો ત્યારે એક પ્રશ્ન મને એ થાય છે કે ઘોઘાવદર નાનું એવું સેન્ટર, એમાં આપ રહ્યો છો, આશ્રમમાં રહ્યો છો, તો ઘણા બધા જ્યારે ખેડૂત મિત્રો અહીંયા આવતા હોય છે ને ત્યારે વાત જાય તો એમ કરે છે કે ભાઈ લગ્ન માટે દીકરીઓ નથી મળતી. તો આપે જેમ કીધું કે આપની વાઈફ અને આપના મોટા ભાઈની જે પત્ની છે એ પણ આ કામમાં આટલા જ લાગેલા છે, તો એ લોકો પણ આવા જ બેકગ્રાઉન્ડમાંથી આવે છે?
0: નહીં, જરાય નહીં. મારા મધરથી શરૂઆત કરીએ એ વસ્તુની વાતની, તો મારા મધરનું બોર્ન એન્ડ બોટઅપ નાસિકમાં. એણે કોઈ દિવસ ગામડું જોયું નહોતું, ગાય જોઈ નહોતી, અને ગાયની સાથે કોઈ દિવસનો કોઈ સંબંધ કે કોઈ નાતો જ નહોતો. એ પણ હાલની તારીખમાં ત્યાં આશ્રમમાં જ રહે છે. મારા પત્ની છે એ સુરત સિટીમાં બેંકમાં એઝ એ મેનેજર તરીકે જોબ કરતા. મોટા ભાઈના પત્ની છે જામનગર, એ પણ મેગા સિટીમાંથી જ દરેકે દરેક મહિલા અમારા ઘરની છે આવેલી છે, અને એ અત્યારે હાલમાં નાના ટાઉનમાં રહીને, એક ગામડામાં રહીને ટ્રેક્ટર ચલાવવાથી લઈ અને વેબસાઇટ મેનેજમેન્ટ સુધીનું દરેક કામ એ મહિલાઓ કરે છે હાલમાં.
2: એ સાચા અર્થમાં આપણે જેને કહી શકીએ ને કે વિકાસ છે. તમે જ્યાં તમને બધી સગવડો મળે છે ત્યાં તો તમે વિકસવાના જ છો, એમાં તો કદાચ કોઈ ફેર નથી પડતો, પણ જ્યાં સગવડો ઓછી છે એ જગ્યાએ પણ તમે જ્યારે વિકાસ કરી દેખાડો છો ને એ જ સાચું ભારત આપણે કહી શકીએ.
1: બિલકુલ. તો ભાર્ગવભાઈ, હવે કોઈ આપણી વાત સાંભળી અને કોઈ ખેડૂતને, કોઈ મિત્રને એવી ઈચ્છા થાય કે મારે પણ ગૌશાળા કરવી છે, તો એને આપ શું માર્ગદર્શન આપશો, શું સલાહ આપશો કે કઈ કેવી રીતે શરૂઆત કરે?
0: ચોક્કસપણે જે કોઈ ખેડૂત છે પોતાના ખેતરમાં જ જો ગાય રાખતો થાય, પેલા તો હવે તો ખેડૂતો ગાય રાખતા નથી, એ ગાય રાખતો થાય એ જરૂરી છે. ગાય રાખતો થશે તો હવે એના પોતાના ખેતર માટે થઈને સૌથી મહત્વની વાત એવી છે કે એને બહારથી જે ખાતર લઈ આવવું પડે છે એ ખાતર પહેલા તો નહીં લઈ આવવું પડે, અને એના નેના એક ગાયમાંથી તમે ગણશો ને તો 5 વીઘા જમીનને તમે ફળદ્રુપ કરી શકો છો. તો એ એક ગાય જો એ રાખશે તો એના તરફથી એમને ઘણું બધું મળવાનું છે. એવી જ રીતના કોઈ આવા મોડ્યુલમાં જવા માંગે છે, ગૌશાળા કરવા માંગે છે, તબેલો કરવા માંગે છે, તો ત્યારે એને ક્યાંક ને ક્યાંક સૌથી પહેલી જરૂરિયાત છે ચારો અને પાણી. આ બે વસ્તુ જો એની પાસે સહેલાઈથી જે જગ્યાએ મળી શકે એવી જગ્યા ઉપર એને ગૌશાળા કે તબેલાનું આયોજન કરવું જોઈએ. ત્યાર પછી એ બીજી વસ્તુ એને એ પણ જોવી જોઈએ કે જે ગાય એ પસંદ કરે છે એ ગાય અત્યારે દૂધ માટે થઈને એચએપ અને જર્સી ગાયો લોકો રાખે છે, પણ ક્યાંક ને ક્યાંક એ આપણા સ્વાસ્થ્ય અને સમાજ માટે થઈને એ યોગ્ય નથી. આપણી દેશી ગાયો છે, ગીર, કાંકરેજ, આ બધી ગાયો, સાહીવાલ છે, રેડ સિંધી છે, આવી ગાયોને એ રાખશે તો એક ગૌ સંવર્ધનનું કામ પણ કરી શકશે. ગૌ સંવર્ધનના કામની સાથે સાથે એ ગાય આધારિત વસ્તુઓ બનાવી પણ શકશે, જે ખાલી દૂધ અને ઘી માંથી એ પ્રોડક્શન લઈ અને એ એક સસ્ટેન નહીં થઈ શકે, એને ક્યાંક ને ક્યાંક ગોબર અને ગૌમૂત્રની પ્રોડક્ટ ઉપર જવું જ પડશે. જો એ એના ઉપર જશે તો એક લાંબા સમય સુધી એ ટકી શકશે, અને એના ઉપર એક કામ કરશે તો એનાથી એનું પોતાનું પણ નામ ક્યાંક ને ક્યાંક એક મોટું થઈ શકશે, અને એની સાથે જે પરિવારના કે એની સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે એને પણ રોજગાર આપવાનું કામ કરી શકશે.
2: અને ભાર્ગવભાઈ, જે રીતે તમે વાત કરો છો એ રીતે સ્વાભાવિક છે કે આનંદ આશ્રમ છે એની મુલાકાતે પણ ઘણા બધા લોકો આવતા રહેતા હશે, તો એ મુલાકાત લેવા જે આવે છે એમના પ્રતિભાવો શું હોય છે?
0: આશ્રમની મુલાકાતની વાત કરું તો આપણા ધર્મ સંપ્રદાય

0: દરેક ગુરુઓથી લઈ, મોરારી બાપુથી લઈ, કનકેશ્વરી દેવીથી લઈ, રમેશભાઈ ઓઝા પપ્પા સાથેના બધાના અતરંગ વર્ષોના સંબંધો, તો હાલની તારીખે પણ જ્યારે ઈ રૂટ ઉપરથી જ્યારે લોકો નીકળે છે ત્યારે સ્પેશિયલ ચા પીવા માટે થઈને આશ્રમે પધારે જ છે. એના સિવાયનું જે લોકલ પબ્લિક છે કે જે ત્યાં આવે છે, એક મોડ્યુલ જોવા માટે થઈને આવે છે કે ભાઈ કઈ રીતના કામ થાય છે, અને એ કામ થયા પછી એના ઉપરથી એ પોતે શું શીખી અને જઈ શકશે. ટૂંક સમયમાં જ અમે આ વસ્તુની તાલીમ માટે થઈને એક વિચાર કરી રહ્યા છીએ કે ભાઈ આ બધી પ્રોડક્ટ જે બનાવીએ છીએ એ વસ્તુને લોકો સુધી પહોંચાડ, હજી વધારે લોકો સુધી પહોંચાડવા માટે, લોકો એનાથી અવેર વધારે થાય એના માટે થઈને તાલીમ સેન્ટર આપણે શરૂ કરવાની એક વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ કે જેનાથી લોકો તાલીમ પણ લેશે અને તાલીમ લીધા બાદ એ પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકશે.
1: તો મને લાગે છે કે ભાર્ગવભાઈની જે વાતો છે અને જે તાલીમ આપવાની વાત છે એ ઘણા મિત્રોને સ્પર્શી ગઈ હશે અને એમને ઈચ્છા હશે કે તેમની સાથે વાત કરે.
2: ચોક્કસ. તો ભાર્ગવભાઈનો નંબર આપણે આપી દઈએ, 85110
1: 85110
2: 88801
1: 88801
2: એટલે કે 8511088801. અત્યારે એક ભજન સાંભળીએ.
1: ચોક્કસ.
2: બરાબર ને? અને મિત્રોની રજા લઈએ ને ડાયરાને કહીએ
3: રામ રામ રામ રામ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો છોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર નિષ્ઠા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ એકનું શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે મારણની પસંદગી. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે પેન્શનરોની આકાંક્ષાઓ અને ચિંતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઈરાને આજે કુવૈત પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. અને પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતના ઓર્બિટલ રોકેટ વિક્રમ એકને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અવકાશ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણ આજે બપોરે 12:05 થયું હતું. તેનું નિર્માણ હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા કરવામાં આવ્યું હતું. એક અહેવાલ.
1: ભારતે ખાનગી ક્ષેત્રની કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા અવકાશમાં પેલોડ મોકલવાની ક્ષમતા પણ પ્રાપ્ત કરી છે. ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. વિક્રમ એક એ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ પ્રક્ષેપણ વ્હીકલ છે. તે હૈદરાબાદ સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું હતું. આકાશ મિશનના ભાગરૂપે વિકસાવવામાં આવેલ આ રોકેટ નાના ઉપગ્રહો માટે સસ્તી પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈના નામ પરથી તેનું નામ આપવામાં આવ્યું છે. તે અવકાશની સૌથી નીચી ભ્રમણ કક્ષામાં પેલોડ મૂકવા સક્ષમ છે. મુકેશ કુમાર બાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આ સિદ્ધિ માટે સ્કાયરૂટ એરોસ્પેસને અભિનંદન આપ્યા. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય છે. તે ખાનગી અવકાશ ક્ષેત્રની વધતી જતી શક્તિ, સ્વદેશી નવીનતાને પ્રોત્સાહન અને વૈશ્વિક અવકાશ શક્તિ તરીકે ભારતની વધતી જતી શક્તિનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ દેશના યુવાનોને આગળ આવવા અને નવીનતામાં યોગદાન આપવા માટે પ્રેરણા આપશે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર સંસદના બંને ગૃહોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોને સહયોગ માટે અપીલ કરશે. સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલો ઉપર ચર્ચા કરીને પસાર થવાની અપેક્ષા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં જુમાગચ્છા ખાતે સરહદ સુરક્ષા દળના કેમ્પની મુલાકાત લીધી હતી અને બીએસએફ જવાનો સાથે વાતચીત કરી હતી. શ્રી શાહે એક છોડ પણ વાવ્યો હતો અને ગાર્ડ સંમેલનમાં ભાગ લીધો હતો. શિબિર દરમિયાન સરહદી વિસ્તારોને મજબૂત બનાવવા, જન્મ અને મૃત્યુ નોંધણી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા સહિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે જાહેરાત કરવામાં આવી છે. શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો પુરસ્કાર સંજીવ શ્રીવાસ્તવને આપવામાં આવશે. શ્રેષ્ઠ સિનેમા લેખકનો પુરસ્કાર પ્રદીપ કુમાર શેટ્ટીને તેમના કન્નડ પુસ્તક નાનીરુ વુદે નીમા ગાગી, નાદીરુ વુદે નાના ગાગી માટે આપવામાં આવશે. નોન ફીચર ફિલ્મ શ્રેણીમાં શિવપાલસિંહ કાંગને પરત 41 ડિગ્રી અસ્ચા મગાવર માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો પુરસ્કાર મળશે. શ્રેષ્ઠ દિગ્દર્શક

પુરસ્કાર આનંદ એલ રાયને સ્ટેચ્યુ ઓફ યુનિટી અ સિમ્બોલ ઓફ યુનિટી માટે આપવામાં આવશે. શોર્ટ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ મરાઠીમાં હમસફર છે, જ્યારે નોન ફીચર ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ સુમીરા રોય દ્વારા નિર્દેશિત ભાંગડ છે. શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ રામનામી, શ્રેષ્ઠ કલા સંસ્કૃતિ ફિલ્મ મેનિદા, શ્રેષ્ઠ ગીત મેદાન, શ્રેષ્ઠ સંગીત નિર્દેશક આર્ટિકલ 370, શ્રેષ્ઠ કોરિયોગ્રાફી સ્ત્રી 2, ગુજરાતી ફિલ્મ મારણ, શ્રેષ્ઠ મણિપુરી ફિલ્મ સુનિતા, મલયાલમમાં ફેમિનીચી ફાતિમા, બંગાળીમાં ચાલચિત્ર એકોન, તેલુગુમાં કમિટી કુરોલુ, તમિલમાં રાયન, ઓડિયામાં લહારી અને ગઢવાલીમાં ધોલી ફિલ્મનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત નિપજ્યા છે. રામોલ ગતરાળ રોડ ઉપર મહેમૂદપુરા નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે નજીકમાં RAF કેમ્પમાં ફરજ બજાવતા જવાનો અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો. સ્થળ ઉપર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો આપતા ઝોન 6 DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું, મણિનગર LG હોસ્પિટલ ખાતે 4 મૃતદેહ અને 5 ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે. ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. શ્રી મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ફરિયાદ નિવારણનો અવકાશ ફક્ત ફરિયાદના નિકાલ સુધી મર્યાદિત ન હોવો જોઈએ. પેન્શનરોની આકાંક્ષાઓ અને ચિંતાઓને પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડોક્ટર સિંહે કહ્યું કે પેન્શન સંબંધિત વિવાદનો વહીવટી રીતે ઉકેલ લાવવો જોઈએ, જેથી પેન્શનરોને અદાલતમાં જવાની ફરજ ન પડે. તેમણે આજે નવી દિલ્હીમાં પેન્શન દાવા પરની બીજી રાષ્ટ્રીય કાર્યશાળાને સંબોધતા કહ્યું કે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે અનેક નાગરિક કેન્દ્રિત સુધારા હાથ ધર્યા છે. ઈરાને આજે કુવૈત પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે થયેલા આ હુમલાઓએ દેશના વીજળી અને પાણી શુદ્ધિકરણ માળખાના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું. હુમલાઓ બાદ કુવૈતે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી અને બધી ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરી દીધી. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સે દાવો કર્યો હતો કે તેણે કુવૈતમાં આરિફજાન ગ્રાઉન્ડ ફોર્સિસ સપોર્ટ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. હુમલામાં ત્યાં તૈનાત ઘણા અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા, જોકે આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી. પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમીફાઇનલમાં સિંધુએ વિશ્વની 4 ક્રમાંકિત ચીનની ચેન યુ ફેઈ સામે પહેલો સેટ 21-19 જીત્યો હતો. પીવી સિંધુ આવતીકાલે જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે. આજે ફિફા વર્લ્ડ કપમાં 3 સ્થાન માટે ફ્રાન્સ ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ આજે મોડી રાત્રે 2:30 મિયામી સ્ટેડિયમ ખાતે શરૂ થશે. હવામાન વિભાગે આજે કેરળના 7 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. કાલે 5 ઉત્તરીય જિલ્લાઓ માટે અને સોમવારે 3 જિલ્લાઓ માટે યલો એલર્ટ અમલમાં રહેશે. આધાર એપને 4 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે, જે લોકોનો સુવિધાજનક અને સુવિધાજનક ડિજિટલ ઓળખ સેવાઓમાં વધતો વિશ્વાસ દર્શાવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે એપ દ્વારા 11 લાખથી વધુ સરનામાં અને 39 લાખ મોબાઇલ નંબર અપડેટ કરવામાં આવ્યા છે. એપની બાયોમેટ્રિક લોક અનલોક સુવિધાનો 1.90 કરોડથી વધુ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર એપનો વધતો ઉપયોગ એ દર્શાવે છે કે તે બધી સેવાઓ માટે વન સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1નું શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે મારણની પસંદગી. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના, પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે પેન્શનરોની આકાંક્ષાઓ અને ચિંતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઈરાને આજે કુવૈત પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. અને પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે રાત્રિના 8 વાગ્યાનો. રજૂ કરીએ છીએ સુરમાધુરી કાર્યક્રમ. આ કાર્યક્રમનો પ્રારંભ કરીશું મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલસ્વરમાં ગવાયેલા ફિલ્મ સહેરાના આ ગીત સાથે, જેમાં સંગીત છે રામલાલનું અને શબ્દો લખ્યા છે હસરત જયપુરીએ.

મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના યુગલ સ્વરમાં આપને સંભળાવીએ સૂરજ ફિલ્મનું ગીત, જેમાં સંગીત આપ્યું છે શંકર જયકિશને અને શબ્દો લખ્યા છે હસરત જયપુરીએ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મન્ના ડેના સ્વરમાં લવ ઇન ટોક્યો ફિલ્મનું ગીત, જેમાં સંગીત આપ્યું હતું શંકર જયકિશને અને શબ્દો હતા હસરત જયપુરીના.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026.

0: વી સુધી ભરી શકાશે.
1: સુરમાધુરી કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
2: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: સુરમાધુરી કાર્યક્રમમાં આપને સંભળાવીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં ધરતી ફિલ્મનું ગીત, જેમાં સંગીત છે શંકર જયકિશનનું અને શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના.

મુકેશ અને કંચનના સ્વરમાં સાંભળશો પાપ ઓર પુણ્ય આ ફિલ્મનું ગીત, જેમાં સંગીત છે કલ્યાણજી આનંદજીનું અને શબ્દો છે ઇન્દીવરના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમાર અને આશા ભોસલેના યુગલ સ્વરોમાં આંખ મિચોલી ફિલ્મનું ગીત, જેમાં સંગીત આપ્યું હતું શંકર જયકિશને અને શબ્દો લખ્યા હતા રાજેન્દર કૃષ્ણએ. અને આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ ધૂની માંડલિયાની શબ્દરચના પાર્થ ઓઝાના સ્વરમાં.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો

0: કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. એનઆઈપીપીનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ હર્ષ બ્રહ્મભટ્ટની આ શબ્દ રચના પાર્થ અને સંજય ઓઝાના સ્વરમાં.

કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ કમાલ ત્રિવેદી અને નિશા ઉપાધ્યાયના સ્વરમાં કૃષાંગ દવેની આ શબ્દરચના.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે રાત્રિના 8:45. થોડી જ ક્ષણોમાં બરાબર 8:45 હિન્દીમાં સમાચાર સંધ્યા, 9 વાગ્યે અંગ્રેજીમાં News@9 અને 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી અમે રિલે કરીશું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે રાત્રિના 10 વાગ્યાનો. થોડી જ વારમાં જોડાઈએ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર સાથે અને સાંભળીએ સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં દેવવ્રત મિશ્રાનું સિતારવાદન.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, આપને જણાવીએ, અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 19 જુલાઈ 2026 રવિવાર દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05, ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6:30. 6:35 શ્રીરામચરિત માનસ ગાન રજૂ કરીશું. જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતાનો સમય રહેશે 6:45. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સદાબહાર ગીતનો. 7:20 ગુજરાતી ગીતો. 8:30 સદાબહાર ગીતોનો કાર્યક્રમ. 9 વાગ્યાનો સમય રહેશે માહિતી સાથે મનોરંજનના કાર્યક્રમ સવારેનો. 9:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:02 સમય રહેશે ફિલ્મ સંગીતના કાર્યક્રમનો. 10:30 હિન્દી ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીતના કાર્યક્રમમાં કલાકાર નયન પંચોલી. 11:02 સમય રહેશે કાર્યક્રમ વિસરાતા સૂરનો. 11:30 રજૂ કરીશું ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. 12:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીતમાં કલાકાર રહેશે રેખા ઠાકર. 1:30 ફોજી દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ જય ભારતી. 2:40 ઓરિયા ભાષામાં સંઘગાન શિક્ષણ આપ સાંભળશો.

અમારી સાંધ્ય પ્રસારણ સભામાં 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં નિકિતા ચૌહાણના સ્વરમાં પ્રાચીન ભજનો અને હર્ષ રાઠોડના કંઠે લોકગીતો આપ સાંભળશો. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7 વાગ્યાનો સમય રહેશે ગીતોના કાર્યક્રમનો. 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. 8 વાગ્યે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. 8:30 ગુજરાતી ગીતો. 9:15 સ્પોટલાઇટ. 9:30 સંસદ કે સમક્ષ મુદ્દે. અને રાત્રે 10 વાગે રવિવાસરીય સંગીત સભામાં વિદુષી શ્રીમતી બાલમણી ઈશ્વરનું ગાયન આપ સાંભળશો, જે અમે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. તો આ હતી અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણી અમદાવાદ વડોદરા જણાવીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે સાંજે 8:30 કલાકે હવામાં ભેજનું પ્રમાણ 65% નોંધાયું હતું. તેમજ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. 354.6 દશાંશ મીટર્સ AM બેન્ડ અર્થાત 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:14 થવા જઈ રહી છે. અમારી આજની આ સાંધ્ય પ્રસારણ સભાને અહીં વિરામ આપીએ છીએ. આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50 આપને ફરીથી મળીશું. ત્યાં સુધી આપ અમારી DTHની ગુજરાતી પ્રસારણ સેવા પર અમારા કાર્યક્રમો નિરંતર સાંભળી શકશો. અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર.

શ્રોતા મિત્રો, વિગતો આપીએ અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. તે પહેલાં સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:16 થઈ રહી છે. ને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. લોકસંગીતના કલાકાર છે પ્રભાત ભારતી ગોસ્વામી, ગ્રીષ્મા શ્રીમાળી અને ગોવિંદભાઈ રાજા. મધ્યરાત્રિ 12 વાગ્યા છે. ગુજરાતી નાટક વેલકમ જિંદગી.

લેખન સૌમ્ય જોશી, નિર્માતા ઉમેશ શુક્લ અને ભરત ઠક્કર. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક અઢી કમરાનું મકાન, પ્રસ્તુતકર્તા જયકૃષ્ણ રાઠોડ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું કીર્તિકુમાર હાથી, અભયરાજ પદાણી, સીમા ત્રિવેદી, અમી પરીખ અને પ્રિયંકા બાસુના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે ગુજરાતી ગઝલ્સ મનહર ઉદાસના સ્વરમાં. પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

0: આપ સાંભળી રહ્યા છો ગુજરાતી લોકસંગીત, સાંભળીએ ગોવિંદભાઈ રાજાને.
1: કાનુડાને કોઈ

0: बोलिया बोलिया हिमड़ियो दोने कोटवा।
1: आप સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર। મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે ને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક વેલકમ જિંદગી।
2: નમસ્કાર, રંગ દેવતા અને રસિક પ્રેક્ષકોનું વિનમ્ર અભિવાદન કરીને કિરણ ભટ્ટ પ્રસ્તુત કરે છે ઉમેશ શુક્લ ભરત ઠક્કર નિર્મિત સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત એક મૌલિક નાટક વેલકમ જિંદગી।
3: એટલે તમને મૂળ મુદ્દાની વાત કરું ને તો આ જિંદગી ખરી ને ઈ મારી હારી એક રેલગાડી છે।
4: યાત્રીગણ કૃપયા ધ્યાન દે।
3: એટલે કહેવાનું શું થાય છે કે આ જિંદગી ની રેલગાડી છે ને એ અમુક વાર આડા પાટે ચડી જાય, પણ ભરોસો રાખવાનો છેલ્લે સ્ટેશને પહોંચે ખરી, અને એ પહોંચે ને પછી 70 જાતના વાંધા વચકા નહીં કાઢવાના, એ લીલી ઝંડી બતાવીને સીધું કહી દેવાનું કે ભાઈ વેલકમ જિંદગી।
5: ડીપ ઇન ડિસેમ્બર ઇટ્સ નાઇસ ટુ રિમેમ્બર।
6: અરે યાર, તું કુમાર ગંધર્વ બાજુ મૂકીને શું ગાય છે?
3: હેરી હેરી બેલા ફોન। એટલે ગણ કે નળના ત્યાં 80 પ્લસની ટાંકીના 250 ને એમાંથી ગયા 75 ને બારણાનો ઉમેર 700 માં 8% કન્સેશન। એટલે ગણને કે
7: આટલી બધી ગણતરી માથું પાકી ગયું મારું, આ તમારા બાપ દાદા એટલી બધી ગણતરી કરતા એમાં તમારી અટક છે ને ગણાત્રા પડીશ।
8: પપ્પા કેચ,
3: મારા ચશ્મા ફૂટી ગયા, જોતો નથી। અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી। 9મા ધોરણમાં અમારા વિદાય સમારંભમાં હું માઈક આગળ ઉભો હતો, એ પછી માઈક આગળ ઉભો રહેવાનો અમારો પહેલો
7: ભાઈ બાપને ઉધાઈ કે ઇન્જેક્શન વાળે કે નંબર દો ના ઉધાઈ ઉધાઈ અપની દિમાગ।
9: આ કઈ ગાડી રે લઈ આવી રે લઈ આવી મને મુંબઈ શહેરમાં।
10: તમાર હસબન્ડ રિટાયર થઈ ગયા, અમારે આમને છેલ્લા 2 મહિના રહ્યા, હેડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં ના। એટલે એમનો સ્વભાવ કેવો કે પેલા તો એ ઓફિસેથી આવવાના હોય ને, એટલે મારે શું એમનો લેંઘો તૈયાર કરીને

0: રાખવાનો. તૈયાર એટલે ગડી વાળીને નહીઓ, આમ ખુલ્લો કરીને જમીન પર મૂકી દેવાનો. ઈ આવે ને એટલે અંદર ઉભા રહીને સીધો ચડાવી દે, પછી જમવા બેસે. પાછું સવારમાં શું બ્રશ ઉપર પેસ્ટ મારે જ લગાડવાની, ને પેસ્ટનું ઓલું પાછું આમ પૂછડું ઊંચું થયું હોય તો ખીજાય, એટલે આપણે શું આમ સુઘડ નળાકાર પેસ્ટ કાઢવાની. ને પાછું ટુવાલ બાથરૂમની અંદરથી માગે ને તો જ એને મજા આવે. વાટલું કીધું એટલે આડું અવળું કઈ ધારતા નહીં. ઓલા જે ટુવાલ ને ટૂથપેસ્ટ ની બધા લાડ લડાવ્યા ને, એ 24 કલાક માંથી ખાલી 1 કલાક ને 35 મિનિટ ઈ ઘરમાં હોય ને જાગતા હોય એટલો ટાઈમ, બાકીના બધા કલાક ઈ આપણને લાડ કરે. ગાંધી એસોસિએટમાં ખાતા વયો ચકાસતા ચકાસતા ટ્રેનોમાં લબડતા લબડતા 1 મિનિટ. ઓ આ ફોટો કેવા હશે જો રવિવારે પાડ્યો તો ને, એટલે મહિનામાં 4 વાર હશે એવું.
1: એ ભાનુ ગઈ હો, ટ્રેન ગઈ.
0: આ તમે શું દર રવિવારે 12:30 થી 6:20 ની ટ્રેન જતી જોતા હો?
1: અરે ટ્રેન જતી રે ને આપણે એની અંદર ન હોઈએ ને એવી મજા આવે ને ભાનુ.
0: એ હું શું કહું, આવતા રવિવાર છે ને આપણે 2 જણા 6:20 ની ટ્રેન પકડીએ, ચેન્જ રહેશે.
1: લે તને ચેન્જ રહેશે એમાં મૂર્ખી યારી.
0: હા તે રવિવારમાં તો ચેન્જ જ કહેવાય ને. અને તમે વિચાર કરો કે તમને આ 6:20 ની ટ્રેન ના પકડવાની આટલી ખુશી મળે, તો બધી પકડીને ઓફિસે ના જવાની કેટલી બધી ખુશી મળશે.
1: હા તો જઈ આવતા અઠવાડિયે, મારો પાસ ને તારી કૂપન.
0: ના હો, ફર્સ્ટ ક્લાસમાં જશે.
1: એ ફર્સ્ટ ક્લાસમાં કેટલો ખર્ચો થાય બુદ્ધિ છે તને? 9 ગણો ખર્ચો થાય. એ અમારા કકરુ સાહેબ પણ પાસ પતી જાય ને તો સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરે. કકરુ સાહેબ
0: આમને આમના સાહેબોનું બહુ, 38 વર્ષની નોકરીમાં જેટલા સાહેબો આવ્યા હોય ને એનું આજની તારીખમાં ગમે ત્યારે ગમે એ રેફરન્સમાં નામ લે. આપણે બધાને યાદ રાખવા પડે. આ આવીને નવું નામ બોલે ને એટલે રાત જાગીને ગોખી જ મારવા. આ તે કાંઈ નહીં, સેકન્ડ ક્લાસમાં જાશું. પાવતા રવિવાર પાકું હો, અમે કેટલા દીથી ગેટવે નથી ગયા.
1: એ ગેટવે નહીં, મારે મરીન લાઈન્સ જવાનું છે. સિક્વેરામાં સફારી નખાવાનો છે.
0: શું સિક્વેરા?
1: અલ્યા સિક્વેરા ખબર નથી ડોબી? ઈ 150 વર્ષ જૂનો દરજી છે.
0: ત્યાંથી દોરો પરોવી શકે છો એમાં?
1: આ 4થી પેઢી છે એની બુરથલ. ઈ મેં છે નક્કી કર્યું ભાનુ કે મારું ફેરવેલ ફંક્શન છે ને એમાં હું સિક્વેરાનો સફારી પહેરીશ. એ અમારા સાથે સાહેબે એમના ફેરવેલમાં સિક્વેરાનો સફારી પહેર્યો હતો, એવા લાગતા હતા ને આમ.
0: ઈ સાથેના ફંક્શન ને 10 વર્ષ થયા ત્યારે ફેશન હતી સફારીની, અત્યારે પહેરેશ કોઈ સફારી? તમાર ફેરવેલ નો ડ્રેસ નક્કી જ છે, રેમન્ડ વાળાનો શર્ટ લાવવાનો વ્યવસ્થિત ને ઉપર બ્લેઝર.
1: હું બ્લેઝર હવે કઈ ખબર ન પડે ને વાત કરે જ ન કમી.
0: અત્યારે પહેરજો સફારી, આફ્રિકન સફારી જેવા લાગશો. ક્યાં છે ક્યાં ઓલો સિક્વેરો?
1: ઈ પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર.
0: આ તો ન્યાથી ગેટવે જાશું પણ મારે વડાપાઉ ખાવા કેટલા દીથી નથી. શું થયું, ભૂલી ગયા પાછા? કાલે ઓફિસે થી વડાપાઉ લઈ આવ્યા હતા ને, ખીચામાં ભૂલી ગયા. તમે છે ને મારા હાટું આ વડાપાઉ લાવવાનું બંધ કરી દો, આ 4થી વાર ભૂલી ગયા.
1: એ તો તારી પેન્ટ મુક બાજુમાં આવી આવ પેલા, યોલા ઉદયના ઇન્જેક્શન મારવાના, તેનું શું કર્યું તે?
0: એની ગંધ મારે હો કહી દઉં.
1: ભાઈ મને તો ખબર જ છે, જી લાજ સાહેબ માટે આ ઘર ટકાવીને રાખવાનું છે ને એ બૂમો પાડશે. એને કેજે આવતા શનિ રવિ ઓલા નિશાન ને ન્યા જતો રે. સૂતો છે જી?
0: 6:40 થઈ.
1: ભાઈ તો મને ખબર છે, રાતના 2 વાગે સુધી પેલી મેચો જોશે ફૂટબોલ ની ક્લબો વાળી, પછી ઘોરશે અવારે 10 વાગ્યા. અરે આ પેન્ટ જો એને કેવું ડૂચો કરીને મૂક્યું છે, હમણાં વાંચવાન ચશ્મા લેવા જાત ને તો પડી જતા, ફ્રેકચર થઈ જાય આમાં. પાકીટ જો પેન્ટ માં ભૂલી ગયો છે, તમે કેતા હો જોઉં જરા.
0: આ તમે જોવો ન કર, તમને ચેન નહી પડે.
1: અરે આ પાસ જો રેલવે નો એને કેવો ડૂચો કરીને મૂક્યો છે અંદર, લાવ 2 ફોટા આપે ના. અરે આ સેકન્ડ ક્લાસ નો પાસ છે.
0: તમારો સેકન્ડ ક્લાસ નો છે?
1: તો ફોટા દે ને જાની માની ખબર ન પડે, બધી વાતમાં ડબ ડબ કર્યા કરી દે. અરે મોબાઈલ લાવજે મારો ન્યાથી.
0: કોઈ દી ઉપાડતા છો નહીં?
1: અરે હવે 2 ફોટા લાવવાના હતા, તું આખી કોથરી લઈને ક્યાં હાલી આવે? અને આ વાળ જો એને કેવા ઓળ્યા, વાળ જો તું પેલા.
0: ટીટી ટિકિટ ચેક કરે, વાળ ચેક ન કરે. ચા
1: એ ફોટા મૂકી દે પેલા.
0: હવે તમે જાઓ ને બાપા. બાપ કેવું જીવતો હોય ને, પામ દૂર અદ્રશ્ય થઈને જીવે. આમ ગાળો ભાંડી પણ કકળી ગયું ને સેકન્ડ ક્લાસ ની વાતમાં. ઉભાર ભાઈ પેલા મને ફોટા મૂકી દેવા દો.
2: એ મમ્મી આ આવતા શુક્રવારે રજા છે ને, પપ્પાની તો અપોઇન્ટમેન્ટ લીધી છે ફૂલ બોડી ચેકઅપ ની. આ રિસીપ્ટ છે એની. ના એટલે 55 વર્ષ પછી એકાદર કરાવવું પડે.
0: ને મારે વિવેક જુઓ, બાપાની ચિંતા કરે ની રિસીપ્ટ છે આપણી પાસે, પણ મૌખિકમાં કાંઈ નહીં. એટલે આ આને કઈ નો કે, ઓલ્યું આને કઈ નો કે, બે મને જ કે બધું.

0: એટલે સમજ્યા તમે, હું બ્રિજ છું, બ્રિજ. આમ ઘણી વાર ચાલુ આપણને શરમ આવે, પણ મારા વિવેક ને શાસ્ત્રીય સંગીત નો શોખ, ક્લાસિકલ મ્યુઝિક. આપણને એમ થાય કે આ છોકરો યુવાન છે ને કેમ આમ થયો છે. એ બેટો, આ કયો રાગ છે?
1: હા મમ્મી, ક્યા બાત હે, તને એકદમ રાગમાં રસ પડે. હવે અત્યારે તો સવારનો જ રાગ હોય ને, બોલ કયો રાગ હશે?
0: માર તો સવારમાં તમે જાઓ પછી વૈરાગ હોય બેટા.
1: એ મમ્મી, વૈરાગ માટે નહીં, રાગ હોય ને જોગિયા કહેવાય, જોગિયા.
0: બહુ દૂર નથી ગયા હો, હમણાં આવતા જશે. એમ સાવ બંધ ન થઈ જા, આ તો ખાલી ચેતવ્યો તને.
1: આપણે ક્યાં ગયા છે?
0: તાર ફોટા લઈને ગયા છું લતુલ ને આપશે.
1: મારા ફોટા કેમ?
0: આ તારો અવાજ એકદમ ઘેરો ક્યાં થઈ ગયો? હમણાં ખુલ્લું ગાતો તો એમ બોલ ને.
1: એવું તો બોલવું જોઈએ યાર મમ્મી.
0: ના બાપા ની વાત હોય, તારો અવાજ આમ ઉંગળામાંથી આવતો ને એવો થઈ જાય.
1: એવું કઈ નથી મમ્મી યાર, મારા ફોટા કેમ લઈ ગયા છે?
0: તારો સેકન્ડ ક્લાસ નો પાસ હતો ને ફર્સ્ટ ક્લાસ નો કરાવશે.
1: હવે એવું કઈ નતું કરવાનું, કોને કહ્યું તમને એવું કરવાનું?
0: જલારામ બાપાએ. આજ બોન વેટા નથી બનાવવાનો મારો.
1: હા બનાવું જો હવે પણ.
2: એ આ અઠવાડિયાથી આ હું તું ટીપોય પર બેહી જતી હોય નાના કિકલાન જેમ ઉભીતા.
0: ટીપોય બાપા.
2: અને અઠવાડિયાથી બેલ નથી સરખો કરાવ્યો, કરંટ આવે બેલમાં.
0: વિવેક, તને કોઈ દી આવ્યો કરંટ?
1: એ હા મમ્મી, પરમ દિવસે આવ્યો તો.
0: લે મને જ નથી આવ્યો. આ જો કે મારે બાર થી બહુ ખખડાવવાનું હશે, કઈ નઈ કરી દઈશ ફોન. લે વિદ્યુતભાઈ.
2: એ વિજયભાઈ નામ છે એનું. હવે
0: ખબર છે, હવે જો કે નથી સમજતા. વિદ્યુતભાઈ ઇલેક્ટ્રિશિયન. આ વિવેક જો કેવું મૂછ માસે જો. આમ વિવેક જો એમ કહીએ ને એટલે અનકમ્ફર્ટેબલ થઈ જાય. હું બે જણા રવિવારે સામ સામ આવે બે. હવે જોજો ખરે ખરી મજા આવશે. આ મારો રવિવારનો મેટીની શો ચાલુ. ઓલા જૂના જમાનામાં નહોતા એવા મુગા પિક્ચર. હવે ઈ શું આ મનમાં અકળાય પણ બોલે નહીં, પણ ઈ શું કરે અકળાય ને એટલે પગ હલાવે ની, પગ હલાવે ને એટલે આ અકળાય. આમને શું આમ પગ હલાવેનો બહુ વાંધો નહીં, પણ એક તો ઓલું શોર્ટ્સ પહેર્યા હોય એમાં પગ હલાવે. જો પાછી ટેવો એ બે ની સરખી જ છે. જો બે જણા સૌ પેલા સ્પોર્ટ્સ પેજ કાઢીને બેઠા છે. હવે શું પ્રેશર આવશે, સમજ્યા તમે? આ પ્રેશર, એમાંય બે જણા છાપા લઈ જવા જોઈએ. નહોતું કીધું મેં? ટેવો બે ની સરખી જ છે.
2: કોઈ જવાનું ના હોય તો હું જઉં.
0: હવે આ ખાલી વિવેક ને પૂછવું તું, પણ મને ઇન્વોલ્વ કરી બોલ. હવે હું તો પરવારી જ જઉં ને સવારમાં 6 વાગ્યામાં. આ કોઈને જ જવાનું, જાઓ તમે તમારે શાંતિથી.
1: હા બોલ નિશાંત. હા
0: આ તમે જાઓ.
1: હા બોલ. ના કેમ એકદમ થી શું થયું? ના તું કહેતો તો ને કે હજી 10-15 દિવસ જેવું લાગશે ને. અરે ના ભાઈ ના, મારે કઈ તૈયાર નથી, અને મેં તો હજી ઘરે વાત પણ નથી કરી. હા તું એક કામ કરને, તું છે ને બધું ફટાફટ બોલતો જા, શું શું જોઈશે હું લખી લઉં છું. હા
0: એ સાંભળો, વાજે રાંધવામાં શું કરવા છે સે, કયો તો સમજણ પડી. મેથી ના ગોટા બનાવું એટલે શું આ કે ના?
2: મને તું જાણ નહીં તો દઈશ એ ગડબોદ નહીં હમણાં તને.
1: એ મમ્મી, મારે બિઝનેસ કરવો છે.
0: બિઝનેસ કરવો છે?
1: આ નિશાંત ની સાથે.
0: જો બેટા આમાં છે ને હું પપ્પાને કાંઈ નહીં કહું, જી કેવો હોય ની તારે જ કહેવાનું.
1: બે પણ મમ્મી તને ખબર તો છે કે અમારે.
0: મને બધી ખબર, પણ તને ખબર હોય કાંઈ કાંઈ નીચેથી શાક નથી ખરીદવાનું. કેટલા રૂપિયા કેટલા રોકવાના?
1: 4 લાખ.
0: જો બેટા આમાં છે ને હું શરૂઆત કરીશ ને તો શરૂઆત જ ખોટી થશે, કારણ કે વાત જ તમારી બેયની. તારે પૈસા જોઈએ છે, એમણે દેવાના છે, એટલે વાત તો તારે જ કરવી પડે. નીએ પેન્ટ પહેરીને કરવી પડે હો, ચડ્ડીમાં તરત રિજેક્શન આવે. એ સાંભળો, તમારું પતે ને એટલે બહાર આવજો. સાંભળો,
2: હા તો બહાર જ આવીશ ને, અહીંથી ક્યાં ફરવા જતો રહેવાનો?
0: એમ નહી, તમારું પતે ને એટલે વિવેક ને તમારી હારે થોડી વાત કરવી.
1: હા મમ્મી હું વાત કરીશ, પણ તું વચ્ચે રહેજે યાર.
0: હું હંમેશા વચ્ચે રહી જ છું ને, પણ હવે તું મોટો થયો ને વાતો એ મોટી આવી. હવે તમારે સમજવું પડે કે નાની નાની વાતો બરાબર છે, પણ આ બ્રિજ ઉપર મોટા વાહનો ન દોડાવાય, નકર બધું કોલેપ્સ થઈ જાય.
2: શું થયું?
0: લે કઈ નથી, તમે ઇમરજન્સી બહાર આવી ગયા.
2: ના તું કઈ કઈ કહેતી હતી ને એટલે.
0: ના કઈક નહોતી કહેતી, એમ કહેતી હતી કે વિવેક ને તમારી સાથે થોડી વાત કરવી છે, એમાં તો બધું સ્પીડ અપ કરવાની કઈ જરૂર નહોતી. ધોઈ લ્યો હાથ, સ્ટાર્ટ.

0: So start.
1: Banu.
0: Hey, mummy.
1: Banu.
0: Mummy. Papa. મમ્મી એવું કીધું કે જે વાત કરવાની છે તે આપણા બંને વચ્ચેની જ, એટલે હું તમારી સાથે વાત કરીશ.
1: ઈ મારો પટ્ટો છે. મને એમ કે તને કદાચ સાઈઝ માફક ન આવે એટલા માટે આ પાકીટ તારું.
0: આમ પપ્પા, મારે બિઝનેસ કરવો છે નિશાંતની સાથે. આ સેઝમાં લીકર્સ અલાવ કરે છે ને ગુજરાતમાં, તો સપ્લાઈંગની એક જગ્યાએ બાર્સ ને આમ તો દારૂનું છે બધું. પણ હા, એટલે પપ્પા, હમણાં નિશાંતનો ફોન હતો કે ટેન્ડરની ડેટ જરા એકદમથી પ્રિપોન થઈ ગઈ ને, એટલા માટે તમારી સાથે ઉતાવળમાં વાત કરવી પડી. અને આમાં શું પપ્પા, થોડું ફાસ્ટ બી રહેવું પડશે, બીકોઝ ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. અને જે લોકોને ઓછી ખબર છે ત્યારે યુ હેવ ટુ સ્ટાર્ટ. પછી ભલે ને ક્યુ થાય તો બી વાંધો નહીં, બધા આપણી પાછળ જ હોય.
1: મલ્ટીનેશનલ ને બધી કેટલી બધી કંપની હોય છે, એમાં તો ક્યાંય મેનેજર ન બની શકે? કેટલો બધો પગાર હોય છે એમનો?
0: ના પપ્પા, મારે નોકરી નથી કરવી.
1: જો મારું બાળપણ છે ને બહુ ગરીબીમાં ગયું, તને તારી માએ કીધું હશે, એટલે પેલા સાવરકુંડલામાં આપણે ત્રણ વાડીઓ અને નોકરો ને બધું જ હતું. પણ મારા કાકા, ગીજુ કાકા, એમણે ધંધો કરીને બધું ગુમાવ્યું. એ બહુ બુદ્ધિશાળી માણસ હતો, પણ ધંધામાં છે ને જુદી જ બુદ્ધિ જોઈએ. ને માણસે બહુ વ્યવસ્થિત ને ઓર્ગેનાઇઝડ રહેવું પડે ધંધામાં.
0: હા પપ્પા, હું ભણ્યો છું એનું MBA.
1: MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એમાં બિઝનેસ બીજાનો હોય, આપણે ખાલી એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય.
0: પણ પપ્પા, મારે મારો જ ધંધો કરવો છે, મારે નોકરી નથી. કારણ કે પપ્પા, મેં નોકરી કરતા માણસોને જોયેલા છે.
1: એટલે મને જોયેલો છે કા? અને તને એમ થઈ ગયું કે તારા બાપાએ હું ઉખાડી દઉં આ મુંબઈ શહેરમાં? ઓલે નિશાનના બાપાએ બહુ બધું ઉખાડી દઉં કા?
0: ના પપ્પા, હું એવું બિલકુલ નથી કહેતો. પણ હા, ઘણી વાર મને મનમાં એમ થાય છે કે આ તમે 14 કલાક ટ્રેનોમાં તૂટીને નોકરી કરો છો, એ બધી મહેનતનો બેનિફિટ કોને? પપ્પા, તમારી ફોર્મ ને.
1: હવે તું આ ગુરુ પિક્ચર જોઈને બધા ડાયલોગ બોલે છે, અને હું તો કહું છું એમાં એનો બાપો જ સાચો હતો. એક મિનિટ, પહેલા તારી બેનિફિટની વાત પૂરી કરી લઉં. આ તારી મમ્મીનું ઓપરેશન કરાવ્યું ને આપણે ગયા વર્ષે પથરીનું, જસલોકમાં સેમી સ્પેશિયલ રૂમ બુક કરાવ્યો હતો. આપણી જિંદગીમાંથી સરકારી હોસ્પિટલનો જનરલ વોર્ડ ગયો ને મારી નોકરીનો બેનિફિટ ને, એટલું પૂરતું હોય. હવે તારે શું કરવું છે? બ્રિજ કેન્ડીમાં બચ્ચનવાળી રૂમમાં તારી પથરી કઢાવી એમ ન નીકળે.
0: ક્યાં તમે બધું બ્રિજ
1: કેન્ડીને છે ને, મારી કોઈ એચિવમેન્ટ જ નહીં દેખાતી હોય. હું આ લેંગો પહેરું છું ને એટલે. અને તું જે હમણાં સ્પર્ધા ને ક્યુ ને એવું બધું બોલ્યો ને, તને એકલાને ખબર પડતી હોય તો તને કહું કે એમાં મને તારથી વધારે ખબર પડે છે. અમારા સાવરકુંડલાના ઘરમાં અમારા 6 ભાઈ બહેન વચ્ચે 5 રોટલા બનતા તો ઝડપી ખાવાની કોમ્પિટિશનો ચાલતી. એવી કોમ્પિટિશનો જીતીને અમે પહોંચ્યા છે. ખેતવાડીના સંડાસની લાઈનોમાં ભરાઈને અમે પહોંચ્યા. તમે જોયો નથી એ સંઘર્ષ? અમે પહોંચવા નથી દીધો તમારે સુધી.
0: મને ખબર છે, મને બહુ સારી રીતે ખબર છે. મને એ બી ખબર છે કે તમે જિંદગીમાં જે અચીવ કર્યું છે ને, જ્યાંથી જ્યાં પહોંચ્યા છો, એ અચીવ કરવાની તાકાત મારામાં નથી. પણ હું જ્યાં છું ત્યાં છું. હું ખેતવાડીમાં નથી, મને અહીંયાથી એક નાનું પગલું આગળ લેવું છે, સ્મોલ સ્ટેપ ફોરવર્ડ.
1: અરે તું બેકવર્ડ જતો રહીશ.
0: પણ તમે કેમ એમ ધારી લો?
1: ધારતો નથી. ઉદાહરણ આપ્યું મેં તને ગીજુ કાકાનું.
0: પણ તમે એક ઉદાહરણ આપો છો 60 વર્ષ જૂની, એ પણ ફેલ્યોરનું. હું તમને 1000 ઉદાહરણ આપી શકું છું સક્સેસ ના.
1: એ બધા જતા હશે સક્સેસ, તું નહીં જાય.
0: પણ કેમ?
1: કેમ કે બિઝનેસ તારા લોહીમાં નથી.
0: એમાં લોહી ક્યાંથી
1: આવ્યું? મારામાંથી આવ્યું, તારામાં ને તારી મામાંથી આવ્યું, ને મારા બંને માંથી કોઈના લોહીમાં એવી નાલાયકી નથી જેની બિઝનેસમાં રિક્વાયરમેન્ટ હોય.
0: એટલે તમને
1: નાલાયકી જોઈએ કમ્પલસરી.
0: પપ્પા, હવે એવું છે ને કે પહેલા તમે એવું સજેસ્ટ કર્યું કે હું વ્યવસ્થિત નથી, ઓર્ગેનાઇઝ નથી, એટલે હું ધંધો ના કરી શકું. હવે તમે એમ કહો છો કે હું નાલાયક નથી એટલે હું ધંધો ના કરી શકું. પહેલા તો મને એમ કહો કે બિઝનેસમાં કેવો માણસ ચાલે, વ્યવસ્થિત કે નાલાયક?
1: વ્યવસ્થિત નાલાયક ચાલે બિઝનેસમાં, એન ઓર્ગેનાઇઝ ક્રૂક.
0: પપ્પા, તમારી આ વાત છે ને મને સાવ વાહિયાત લાગે છે. મેં એવા કેટલાય બિઝનેસમેન જોયા છે, રીયલ વેરી નાઇસ પીપલ.
1: એ બધા ઉપરથી લાગતા હશે તમને નાઇસ, તમને પેલું ગોલ્ફ રમવા લઈ જાય ને એટલે.
0: પપ્પા, હવે છે ને કદાચ એવી વાતો થઈ રહી છે કે જે સાવ ઇરેલેવન્ટ છે, એ બધું જવા દો. પણ તમારી આટલી વાત ઉપરથી એ ક્લિયર છે કે તમારા વ્યૂઝ જોવા હોય તો મારે તમારી પાસે પૈસા ઇન્વેસ્ટ ના કરવા જોઈએ. હું જઉં છું, નિશાંત મારી રાહ જોતો હશે, મારે એને કહી તો દેવું પડશે ને.
1: તું તું ઉપર પાછો આવી જા. ના, કાંઈ થયું નથી, તું પાછો આવી જા ઉપર.
0: જો પપ્પા, હું તમને સિરિયસલી કહું છું કે આ ધંધો છે ને, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. પણ જો એ વર્કઆઉટ ના થાય ને તો બી ઇટ ઇઝ નોટ એન્ડ ઓફ ધ લાઈફ. મને ખબર છે કે તમને ટેન્શન છે, પણ તમે ટેન્શનમાં શું કરો છો કે હમણાં આજે ના? એટલે હું આમ સહેજ બી ચીડાઈને કે અકડાઈને નથી બોલતો, પણ તમે આ ટેન્શનમાં છે ને ગોલ્ફ ને એવું બધું બોલવા
1: લાગો. ખાલી
0: ખાલી નહીં પપ્પા, નિશાંત મારો ફ્રેન્ડ છે, એના પપ્પાની સાથે આઈ હેવ અ ગ્રેટ રિલેશનશિપ. એમની સોસાયટી, એમની લાઈફસ્ટાઈલ થોડી અલગ છે, તો એ સંબંધમાં ક્યારેક આઈ હેપન ટુ બી એટ ધ ગોલ્ફ કોર્સ. તેમાં શું થઈ ગયું ખરાબ? પણ
1: કાંઈ ખરાબ નથી થયું. તું કેમ એ વાતને પકડી રાખે?
0: પકડી નથી રાખતો પપ્પા. તમારા મનમાં છે ને ક્યાંક એવું છે કે હું એ ક્લાસથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ.
1: હવે હવે હવે હવે હવે પતી ગઈ એ વાત. જો તું ગયો, મેં તને પાછો બોલાવ્યો, હવે શાંતિથી વાત થઈ શકે?
0: હા પપ્પા.
1: હા, કેટલા રૂપિયા રોકવા?

0: જો હવે તું પકડી રાખે છે
1: 4 લાખ
0: કાગળિયા થઈ ગયા બધા?
1: હા પપ્પા, એ અંકલની ફોર્મ છે ને, એમના ક્લર્કની સાથે બેસીને
0: તું એ કાગળિયા લઈ આવ, કાલે આપણે જોડે બેસીને સ્ટડી કરીને ડિસિઝન લઈ લઈએ.
1: હા પપ્પા, હું કાગળિયા તો લઈ આવીશ, પણ એમાં શું બધું ટેકનિકલ બહુ હોય, એમાં આપણને ઓછી ખબર પડે.
0: આ ટેકનિકલ આપણે ખબર પાડવી પડશે, હવે આપણે ધંધો કરવો છે ને.
1: હા પપ્પા, હું લઈ આવીશ કાગળિયા, હું જઉં હવે.
0: આ આ તારો પટ્ટો લે, ઓલું હેલ્મેટ લેતો જા તારું. એ ભાનુ, એ ભાનુ, આ વિવેક ને ધંધો કરવો છે, તને તો ખબર જ હશે. હવે બોલ ને, હવે કઈ
2: બેસી જાઓ પેલા. હવે છે ને, મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આ વાત છે ને મારા કુંડાળા બારની, ઈ તમારે બે ની છે ને, તમારે બે કરવાની, એટલે આજ પછી તને તો ખબર જ હશે. પૂતપૂતાની મને કાંઈ ખબર નહીં, કેમ કે આ વાત વિશે કાંઈ પણ સાંભળવાની કે બોલવાની મેં વિવેક નહીં ના પાડી દીધી, તમને ના પાડતો.
0: અરે પણ આમાં આપણે નિર્ણય લેવો,
2: નિર્ણય તમારે લેવાનો, તમારે બે જે નિર્ણય લેવો એ લ્યો. મારો નિર્ણય મેં તમને જણાવી દીધો, આમાં હું એક અક્ષર બોલીશ નહીં કે સાંભળીશ નહીં, સમજી ગયા?
0: હા નિશાંત, તું પપ્પા પપ્પા બોલું છે ના ના, ઈ નીકળી ગયો તારા ઘરે આવવા. અચ્છા, એટલે તું બહાર જવાનું છે કહેવાનું ભૂલી ગયો, ની ફોન ભૂલી ગયો, તમે ધંધો કરશો?
2: ટેન્શન થઈ ગયું, 15 દી થઈ ગયા, ને 15 દી થી શું ઘરમાં બધે રઘવાટ ને રઘવાટ, એમાં શું થયું કે કઈ કોલું નિશાનના બાપા બિઝી થઈ ગયા છે, ને એમાં એને કાગળિયા દેતા અઠવાડિયું થઈ ગયું. હવે વિવેક બિચારો રોજ જતો હતો, આમને મનમાં એમ થઈ ગયું કે એને દેતા અઠવાડિયું કર્યું તો હું જોતા અઠવાડિયું કરીશ. હવે આમનું મગજ છે ને આડું થોડું, આ પણ મારતામાં વચ્ચે બોલાયું જ નથી. આ અઠવાડિયા મેં ટીવી બહુ જોયું, હો ટેન્શનમાં ટીવી સારું, ખાલી સમાચાર નહીં જોવાનું, બાકી કઈ બી હોય ને ફૂલ વોલ્યુમ કરી દેવાનું, એટલે અંદરની માથાકૂટ ઓછી.
1: પપ્પા નથી આવ્યા આજે?
2: હમણાં આવતા જશે.
1: મમ્મી આજે 6ઠો દિવસ છે યાર, પપ્પા આજે આ કાગળિયા નહીં જોવે ને તો ઇટ ઇઝ ફિનિશ્ડ. મમ્મી આવે ને તો પ્લીઝ એમને કહેજે કે આજે આ કાગળિયા જોઈ લે. મમ્મી એ થાકી ગયો હોય ને તો બી પ્લીઝ એમને કહેજે કે આજે કાગળિયા જોઈ લે.
2: મેં તને કીધું તો છે હું કાંઈ નહીં થાય.
1: મમ્મી તું જ ને એકદમ મડી નહીં જાય યાર, હું તને ખાલી એટલું કહું છું કે પપ્પાની સાથે જે વાત કરવાની હતી ને એમાં કરી લીધી છે, એમણે જે કહ્યું એ બધું માન્યું બી ખરું. આ રહ્યા કાગળિયા, તારે ખાલી એટલું કહેવાનું છે કે આજે રાત્રે ટીવી ના જોવે અને આ કાગળિયા જોવા માંડે બસ.
2: પણ એટલું જ કહેવાનું, તું જ કહી દે ને.
1: તું કેમ જડ જેવું કરે છે યાર?
2: હું જડ જેવું કરું? આ ઘરમાં છે ને જડ બે જ છે, તું ને તારો બાપ. આ તું જી કે છે ને મારા પપ્પાની હારે જી વાત કરવાની તી કરી લીધી, એનો અર્થ શું બીજી વાર વાત ન થઈ શકે? આને જડતા કહેવાય, સમજ્યો?
1: હે મમ્મી, આ ઓલા દિવસે મેં વાત કરી પછી શું થયું ખબર છે તને? એમણે નિશાંત ને ફોન ઉપર એવું કીધું કે તમે બધું ભૂલી જાઓ તો તમે ધંધો કરશો, એટલે તમારામાં લાયકાત નથી એવું કીધું એમણે નિશાંત ને. હવે આને શું કહેવાય મમ્મી, શું કહેવાય આને?
2: આને ચાઇલ્ડિશ બિહેવિયર કહેવાય. આવતે કહેવાતું હશે?
1: હા તો પછી?
2: હા તો પછી કેમ ને કે આવું બાલિશ વર્તન શું કામ કર્યું તમે?
1: મમ્મી તને ખબર છે કે હું આવું બધું નથી બોલતો યાર.
2: તું કશું બોલે છે ક્યાં બેટા? બાપ દીકરો બે સરખી નોર્મલ કેવી વાત કરતા ને તો કોક દી બાપ ની ભૂલ ની બોચી એ પકડી શકાય, પણ તમે વાત જ નથી કરતા.
1: એ તો નથી કરતા, 14 વર્ષથી નથી કરતા.
2: હા તો પણ શું કામ નથી કરતા? તકલીફ શું?
1: તકલીફ છે મમ્મી, અને મેં નથી ઉભી કરી.
2: એમણે ઉભી કરી એકલાય? તારો કઈ વાંક જ નહીં?
1: હા નહીં.
2: લે દીકરો બાપ હારે વાત ન કરે, મને કઈ વાંક જ
1: નહીં? હા નહીં. બાપ અને દીકરો બોલવાનું બંધ કરે ત્યારે દીકરાની ઉંમર 11 વર્ષની હોય ને મમ્મી, તો દીકરાનો વાંક નહીં. 11 કે 12 ખબર નહીં મને, પણ તે મને ફૂટબોલ લાવે પે કે તો હું 6ઠામાં હતો ને, 20 દિવસથી પપ્પાએ કાલે લાવજો કર્યું. મમ્મી હું નાનો હતો ને એ વખતે મને એવી ખબર પડતી હતી કે પપ્પા રોજ સવારે 6 વાગે કુટાઈને ઓફિસે જાય છે અને સાંજે 7-8 વાગે પાછા આવે છે, એટલે ફૂટબોલ નહોતા લાવતા ને તો બી મને આટલી બી રીસ્ક નહોતી ચડતી. પપ્પાને એવું છે કે એ વૈતરું કરે છે ને સમજવા જેટલી મેચ્યોરિટી મારામાં નથી, પણ મમ્મી એ મેચ્યોરિટી મારામાં 10 વર્ષની ઉંમરે હતી અને સમજવાની મેચ્યોરિટી પપ્પામાં નહોતી અને હજી આજે નથી. પછી ખબર છે તું મને લઈ ગયેલી ટ્રેન પકડીને દાદર ફોર્ચ્યુન સ્પોર્ટ્સમાં. મમ્મી મારા હાથમાં ફૂટબોલ આવે ને ત્યારથી હું ખાલી પપ્પાની રાહ જોતો હતો, ખાલી પપ્પાની. પપ્પા આવે ને એટલે મેં એમની બાજુ ફૂટબોલ ફેંકીને કહું પપ્પા કેચ, પણ તને ખબર છે કે એમણે શું કર્યું?
2: એમના ચશ્મા પડી ગયા.
1: શું થઈ ગયું પણ એમાં? એમને એક હાથમાં ફાઇલ હતી ને બીજા હાથમાં અટેચી હતી, મને ના દેખાય, કારણ કે એ વખતે એક 10 વર્ષના નવા ફૂટબોલ લાવેલા છોકરાને ખાલી એના પપ્પા દેખાતા હતા, પણ એમણે મને લાફો માર્યો અને ફૂટબોલ બારીની બહાર ફેંકી દીધો. એ રાત્રે હું રડતા રડતા સૂઈ ગયો હતો મમ્મી. પછી બીજે દિવસે સવારે શું થવું જોઈતું તું? કોણે કોની સાથે વાત કરવી જોઈતી હતી?

0: એમણે વાત કરવી જોતી હતી તારી સાથે.
1: હા તો પછી?
0: હા તો પછી એમણે ન કરી. ગણ કે એક જાતનો સ્વભાવ છે માણસનો. એટલે શું બધું પૂરું થઈ ગયું? આવી એક વાત,
1: એક વાત તને મમ્મી, આવી તો હજારો વાતો છે. તો મેં તને ખાલી એક ઉદાહરણ આપ્યું.
0: એક મિનિટ બેટા, તને ઈ યાદ રહ્યું કે એમણે બોલ બારીની બહાર ફેંકી દીધો? પણ ઈ યાદ ન રહ્યું કે બીજે દી તો પાછો તું બોલથી રમવા માંડો તો? ઈ બોલ આવ્યો ક્યાંથી તારી પાસે? ઈ તારી પર ખીજાયા પછી મોડી રાતે નીચે જ જઈને લઈ આવ્યા હતા ને તારી બાજુમ ધીમેકથી મૂકી દીધો હતો. પછી બોલથી તું 4 વર્ષ રમતો હતો ને, તને ખબર હશે માં ઓલી ટ્યુબ આવે ઓરેન્જ કલરની, ને એમાં 15 દાડે હવા પુરાવવી પડે. ઈ હવા તું નહોતો પુરાવતો કે હું નહોતી પુરાવતી? હા તો ખાલી એક ઉદાહરણ આપું તને. એ આવી ગયા ભાઈ, ખુલ્લો જ છે, બેલ કામાં રહો તમે.
2: ના તું બહાર આવાય પેલા.
0: લે હું શું કેમ બહાર આવું?
2: તું બહાર જાનો લો કરંટ ખા પેલા. 15 દિવસ થી એક બેલ નથી સરખી કરાવતી મૂર્ખી યારી.
0: અલ બાપા હું તો રોજ ફોન કરું છું પણ એ આવે તો ને હું શું કરું?
2: ઈ એમ નો આવે એને ઢસડીને લાવવો પડે અહીંયા.
0: પણ હેવી બોડી વિજય ભાઈ, મારે એકલા થી નહીં ઢસડાય.
2: હજી હજી મજાક સુજે ને તને ઉભી થા ને જાતે કરંટ ખાય ને ખબર પડે. જા રેવા દેવે, જાય પાછી નાટક કરવાય.
0: ના ના હવે તો ખાઈશ. એકદમ હળવો કરંટ આવેશ.
2: તો તને શું જોઈએ, હું ચોંટી જઉં રોજ સાંજે? રેવા દેવે, ફોન આવ્યો તારથી 15 દિવસ થી તો અત્યારે આવશે. હા ભાઈ વિજયભાઈ ને આપો ને, આ મારા રિટાયરમેન્ટના ફંક્શન નું કાર્ડ આવ્યું. હા વિજયભાઈ, આ ભાનુ 15 દિવસ થી તમને ફોન કર્યા. અરે ડોરબેલ બગડી છે મારી, તમે એસીપી એમસીપી ની શું કરો યાર? હા એ તો બધું કરશું પછી, પેલા ઘંટડીનું પતાવો ને બાપા તમે.
0: લ્યો તમારું પેડિક્યોર નું પાણી.
2: આ 100 ડિગ્રી તાપમાન છે.
0: આલો નાઈ ખુબી જુ પાણી. ઓ તમને માફક એવી ડિગ્રી થાય ને એટલે કેજો પછી. ઢોળ દઉ?
2: હા એ બાર તુલસી મને ઢોળ દઉં એટલે પાણી જાણે બધું મફતમાં આવતું એમ વાત કરે પાછી.
1: પપ્પા આજે આ પેપર્સ જોઈ લેશો તમે?
2: લો આ રૂમમાં મૂકી દો.
1: બને તો આજે જ જોઈ લેજો ને.
2: એ નિશાનના પપ્પા એ અઠવાડિયું ન કર્યું તો મેં ક્યારે ના જોઈ કાઢ્યા?
1: એ તો પપ્પા એમને ડેલિગેશન આવી ગયું હતું ને હોલેન્ડ થી એટલા માટે, અને એમના ક્લર્ક ની સાથે રોજ 3 કલાક માથાફોડ કરીને ત્યારે આ બધા પેપર્સ હાથમાં આવ્યા.
2: ક્લાર્કો જોડે માથાફોડ બહુ કરવી પડે કા, ચીકણા હોય બધા ક્લાર્ક.
1: અરે પપ્પા હું તો નિશાંતના ફોર્મમાં જે ક્લાર્ક કામ કરે છે એમની વાત કરું છું. તમે જોઈ લેશો આજે આ પેપર.
2: હા તમે શાક સમારો, પણ તમને એમ નથી થતું કે તમારા વરના રિટાયરમેન્ટના ફંક્શન નું કાર્ડ આવ્યું? જરા નજર નાખીએ ક્યાં કચરામાં પડ્યું હશે.
0: કચરામાં કઈ નથી. તો લો ફોન હાલ તો તમે ફેંકું.
2: હું તો ફેંકું પણ ઘરના લોકોને આનું થોડું મહત્વ જેવું થાય મને.
0: તમે ક્યાં આટલી અમથી વાતમાં મહત્વ માં આવી ગયા? એ આમાં ગણપતિ દાદા ને ચિત્ર મુકાવવાનું
2: છે. એ અંદર હોય, લાવ અહીંયા. ઈ કાનમાં દી હાથ બહાર કાઢ પેલા. હવે સાંભળ, you are cordially invited to the function organized in the honor of Mr. Arun Ganatrao on his retirement. The function would be chaired by Mrs. Banu Ganatra. એટલે તું
0: લે હાય હાય. અને chaired એટલે?
2: એટલે એ દિવસે તું chief guest.
0: પણ એ તો તમારે MD નો હોય.
2: venue ગાંધી એસોસિએટ સેમિનાર હોલ મરીન લાઇન્સ 21st July 2009 7:30 in the evening. અને આમંત્રણ આપનારામાં મિસ્ટર નવનીત ગાંધી, MD ગાંધી એસોસિએટ અને વિવેક ગણાત્રા.
1: પપ્પા 21મીએ તો કદાચ નહીં આવાય મારાથી.
2: હા તો નહીં આવવાનું પછી.
1: ના એટલે પપ્પા 21મીએ સવારે છે ને મારે ઉમરગામ જવાનું છે. આ લીઝની જમીન ક્લિયર થઈ ગઈ છે ને એ બાબતે.
2: હા તો નહીં આવવાનું, તને કીધું જ ખરું. પણ
1: પપ્પા મને ખબર છે કે તમને નહીં ગમે. ઇન્વાઇટીમાં મારું નામ પણ છે, પણ તમે મને પહેલા પૂછી લીધું હોત ને તો હું 21મીનું.
2: આ ઇન્વિટેશનમાં તારું નામ છે એની તકલીફ છે તને? નાલે એવું હોય તો તને કહું કે અમારા ઓફિસમાં એવું ધારા ધોરણ છે કે ઇન્વિટેશનમાં એક નામ અમારા MD નું હોય ને એક નામ જે રિટાયર થતું હોય ને એના ફેમિલીમાંથી કોઈનું હોય, મોટે ભાગે દીકરાનું. ને મારે એક દીકરો છે ને એનું નામ વિવેક છે, એ ઓફિસમાં ઘણાને ખબર છે ને એટલે તારું નામ છે એને. હવે મોટે ભાગે બધા દીકરા આવતા હોય આવા ફંક્શનોમાં, પણ તું આવી સાજે હું ધારી લઉં ને પછી આમંત્રણ આપતા રહું તારું નામ છપાવું ને એવો મૂર્ખ હું નથી ભાઈ.
1: પપ્પા તમે શું કરવા આખી વાતને આવી રીતે લો છો? હું તમને ખાલી એટલું કહું છું કે મને 21 મિનિટ પહેલાથી ખબર હતો ઉમરગામ જવાનું કેન્સલ કરાવી દે બસ ખાલી.
2: એટલે તારું ફિક્સ છે?
1: એટલે મને કઈ ખબર નહોતી.
2: હું મારા ફંક્શન માટે પૂછતો જ નથી, પણ હજી આ કાગળિયાત મેં જોયા નથી. આપણે જોડે બેસીને સ્ટડી નથી કર્યા તો જમીનનું બધું ફાઇનલ કેવી રીતે?
1: હું તમને આજે બધું
2: તમે એવું ધારી લીધું કે આમાં મારે કોઈ ભૂલ નહીં કાઢવાની, એટલે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી
1: કઈ નથી.
2: એવું જ છે, તારીખ અને વાર સાથે બધું નક્કી છે. અને મને એ ખબર છે કે તારીખ બદલી એટલા માટે નહીં શકાતી હોય કે એ તારીખ ની આગળ ને પાછળ પેલા નિશાનના બાપાને ક્યાં તો બિઝનેસ ટૂર પર જવાનું હશે અથવા કોઈ ડેલિગેશન.
1: કઈ નથી પપ્પા, તમે શું વાત કરો છો?
2: વાત છે, એક માણસ સારો 14 કલાક નોકરી કરીને આવે, એના માટે 300 કાગળિયા મારી એને ગન પોઈન્ટ પર રાખીને એમ કહેવામાં આવે છે કે આજે ના આજે જોઈ લો.
1: હું ક્યાંય એવું કહું છું પપ્પા, 6 દિવસથી તમારી પાસે પડ્યા છે.
2: 6 નહીં 5.

0: અને હું આજે જોવાનો જ હતો, હું કઈ અઠવાડિયું નતો કરવાનો.
1: અચ્છા, એટલે હવે નહીં જોવું?
0: ના, કારણ કે કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી કરવાની. તમારું કામ તો આગળ ચાલી જ રહ્યું છે, તું જાય છે ઉમરગામ?
1: ના, એટલે પપ્પા તમે જેને સમજતા નથી, તમે ના પાડશો તો કે આખી ડીલ કેન્સલ નથી થવાની, બસ ખાલી એવું થશે કે હું પાર્ટનર તરીકે નહીં હોઉં. I would be there in some other capacity.
0: અચ્છા, એટલે તું મિત્ર તરીકે નહીં કે મેનેજર તરીકે નહીં, કોઈ બીજી કેપેસિટીમાં ઉમરગામ જઈશ, પણ ફંક્શનમાં નહીં આવે.
1: પણ મને ઓનેસ્ટલી એવું લાગે છે કે અત્યારે યુ આર બીંગ હાઈલી અનરીઝનેબલ, અને તો બી એ આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે હું બહુ જ શાંતિથી તમને ત્રણ વસ્તુઓ કહી દઉં છું.

0: કે મારા બિઝનેસનું બિગિનિંગ છે પપ્પા.
1: અને આ એન્ડ છે. એક તુચ્છ કારકુનની નોકરીનો છેલ્લો દિવસ. હવે એનું શું મહત્વ હોય? એક તુચ્છ કારકુનનું શું હોય કે અતિ અતિ અતિ તુચ્છમાંથી ખાલી તુચ્છ થાય. એટલે પેલા આ તુચ્છ કારકુન એક સવા ટાઈમનું ખાવાનું પામતો હતો. લાકડાના બે દાદર ખડી ગયા એવી ખેતવાડીની ચાલીના બીજા માળે રહેતો હતો. અડધો કલાક સંડાસની લાઈનમાં ઉભો રહેતો હતો અને પોણો કલાક પાણીની લાઈનમાં ઉભો રહેતો હતો. પછી એને લગ્ન કર્યા એટલે એને થોડી મહેનત કરી. પછી એને બાળક આવ્યું એટલે વધારે મહેનત કરી. ને મહેનત કરતા કરતા એને અંધેરી ઈસ્ટમાં એક દોઢ રૂમ ને ચોકડી વાળું મકાન બાંધ્યું. અત્યારે એની પાસે એક મકાન ને એક એમબીએ થયેલો દીકરો છે. એટલે ખાલી તુચ્છ છે, અતિ તુચ્છ નથી.
0: હવે હું જોઉં?
2: આ બેટા હવે જાઓ પાણી પીને જા. પાણી પી થઈ ગયું પેડિક્યોર. પગનો મેલ નીકળી ગયો બધો, મગજનો મેલ નીકળે એવું નથી હતું કઈ. હું આમ ડોળા ફાડીને જોવો છે, ખોટી ટણી નહીં કરવાની, સમજ્યા? એ હું તમને પૂછું છું, તમારે ચસકી ગયું, સ્ક્રૂ ઢીલા થઈ ગયા, કાટ ખાઈ ગયું બધું? હજી નીચે જોવો છો ન્યા જ જોઈ રાખો, કશું બોલતા નહીં. હું બોલું નહીં, સાંભળી લો. આ વિવેકેજી કીધું ને કે તમારું આજનું વર્તન અનરીઝનેબલ, એની સાથે હું 100% સંમત. કવચ છું તમારી પીઠ પાછળ. જો આપણો છોકરો છે ને, તમને કહું, અત્યારે વી બાવી વરાના ફટફટિયા લઈને ફરતા હોય ને, એના કરતા 100 ગણો સારો. ની સમજ્યા વગર તમે એની પાછળ ને પાછળ પડ્યારો ને, તો કોઈક વાર મોટી મુશ્કેલીમાં મુકાવાનું થાય. ને તમે છે ને, તમને સમજણ જ નહોતી પડતી તમે શું બોલતા હતા. એક બાજુ તમે તમારા ફંક્શનનું લઈને બેઠા હતા. આ મહત્વનું છે, બહુ મહત્વનું છે, પણ કોને ના કોને પાડી, કોઈ ના પાડી. અપેક્ષા શું હતી તમારી, કે અમે કાર્ડ માથે રાખીને ફરી આખી સોસાયટીમાં? ને બીજી બાજુ ઓલું કાગળિયાનું સૌ નોનસેન્સ જેવું કરતા હતા તમે. એને બીજે દી મળતું એ બીજે દી ન લઈ આવત. તમે કીધું કાગળિયા જોવા પડે, બિચારા છાચી લઈ ગઈ તો તૂટ્યો એના માટે લઈ આવ્યો કાગળિયા. પછી ઉતાવળ હોય તો બાપાનો ક્યાંક ઉતાવળ છે? અને આટલું ઓછું એમ તમે હદ તો એ કરી નાખી કે કોઈ પણ કારણ વગર બિચારા નિશાનના બાપાને ગાળો ભાંડ્યો. તમે ઓળખો છે એને? નિશાંત એનો સ્કૂલનો ભાઈબંધ છે. વિવેક નાનો તો ત્યાંથી એના ઘરે જાય છે. એના બાપા માટે એને રિસ્પેક્ટ. અને તમે આવું બેફામ બોલો ને કઈ મતલબ? બિઝનેસ પછી પેલાનો 15 વર્ષ જૂનો ભાઈબંધ છે, જોવાનું કે નહીં?
1: તે 15 વર્ષ જૂનો ભાઈબંધ છે તો પોતાના પપ્પાનો પક્ષ છોડીને નિશાનનો પપ્પાનો પક્ષ લેવાનો?
2: લે આ પક્ષનું ખરું થઈ ગયું છે તમને. તમને ક્યાં હવામાં બધા પક્ષ દેખાય છે? હું વિવેકનો પક્ષ લઉં છું, વિવેક નિશાનના બાપાનો પક્ષ લે છે, ને તમે એકલા અપક્ષ રહી જાવ કે? હસો હવે, થોડી કોમેડી કરી. આટલું બધું વઢું છું ને પછી મને રાતે ઊંઘ નથી આપતી. પણ તમારા મગજમાં બહુ કચરો ભરાય જાય, મારી સાવરણી ફેરવવી પડે. હવે છેલ્લી વાત.
1: હવે શું છેલ્લી વાત? હજી ચા નથી પીધી મેં.
2: લાસ્ટ જો, આ તમે જે સંઘર્ષ કર્યો ને, વિવેકને ખબર જ છે. જો આ તમારા બાપાથી તેટલો સંઘર્ષ કરીને તમને મેટ્રિક કરાવ્યું, તમારથી તેટલું તૂટીને તમે વિવેકને એમબીએ કરાવ્યું, એનાથી તેટલું તૂટીને એના દીકરા માટે તાજમહેલ બનાવશે, એમાં કોઈ કાંઈ ધાડ નથી મારતું. એટલે હવે મહેરબાની કરીને જે આ બાકી રહી ગઈ છે ને, એ ધાડ મારો. ને ગમે એટલો થાક લાગ્યો, નાજે નાજે કાગળિયા જોઈ લ્યો, ને કાલે વિવેક સાથે જે વાત કરવાની ને કરી લ્યો. હું ચા મૂકી દઉં, જમવાનું મોડું મળશે આજે. નોલા નિશાનના બાપાને યાદ કરી નકામની ભૂલો ન કાઢતા હો. અને લાવો હવે, એ પગ ફોગાઈ જશે, કયું ના છબછબિયા કરસ તે. અને હું શું કહું, આ બધું આજે જોઈ લ્યો ને, વાત કરવાનું છે ને રવિવારે રાખો. ચાલુ દિવસે શું તમારું ફટકેલ હોઈશ. અને આ જે બધું બોલી ગઈ ને, એના માટે તમને જલારામ બાપાને સોરી. તમે લ્યો છો મારું સોરી? સાંભળો.
1: હા હા સાંભળો. હવે
2: તમને નહીં જલારામ બાપાને કહું, તમને તો વાર લાગશે ખબર છે મને.
3: પ્રવીણભાઈ તમે શું કરો છો યાર? આ પાટલું છોડો બાપા. અરે તમે શું આ માપ પટ્ટી લઈને મંડી પડ્યા છો? અરે ભાનુ તો કે ઈ ઘરે બેઠી છે, તમે મને નીકળવા દો યાર. તમે છે ને દરજી થઈને આવી નાગયો કરો ને, ઈ તમને સોપતું નથ.
1: એ મૂર્ખી,

0: ને મૂર્ખા.
1: હવે તું મૂર્ખી, ઓલા પ્રવીણિયા દરજીને શું કહીને આવી હતી તું? એને મારું માપ લેવાનું કીધું તું? અરે હું તારું કાપડ દેવ કે અને મારું માપ લઈ લીધું? એમાં બહુ ના પાડી પણ માન્યો જ નહીં મને કે બેને કીધું છે. અરે એ મને નીકળવા નતો તો માપ પટ્ટી લઈને દરવાજે ઉભો રહી ગયો. યાર
0: તમે દીધું માપ?
1: દીધું નહીં, અને બળજબરીથી લઈ લીધું. હા તને હસવું આવે ને તને એમ થાય બધી મારી પ્રજા કેવી મારા વશમાં છે એમ. એ ઓલી વખતે તું સાવરકુંડલા ગઈ હતી ને ભાનુ, તો આપડે દૂધ વાળો, એને મેં કીધું મને છે ને અમૂલ ગોલ્ડ દે, મને કે બેન અમૂલ તાજા લે. મેં કીધું બેન ગયા સાવરકુંડલા મારે પીવું જ, તો એને 5 મિનિટ રગચક કરી મારી જોડે. એના દૂધ વાળાને ધોબિયો ફોબિયો અમને જ કઈ ગણે જ નહીં. મારું માપ લઈ લીધું. એ મારું માપ કેમ લીધું? પણ
0: એને કાપડ દઈ આવી શું બ્લેઝર નું.
1: એ બ્લેઝર વાળી આજો આ સિક્વેરામાં ફાઈનલ ઓર્ડર દઈ આવ્યો. જો
0: તમે ટાઉનમાં જઈ આવ્યા, આપણે ભેગું નતું જવાનું?
1: આપણે હું બાંદ્રા અત્તર ને ગંજી ને બધું લેવા ગયો ને તો મને એમ કે કામ પતે એમ ભાનું.
0: કાં ત્યાંથી પછી મારે વડાપાઉં ખાવા નતું જવાનું?
1: તું વિષય નો બદલ, તું કાપડ કેમ લઈ આવી? અને એ ઓલા પ્રવીણ્યા દરજી ને આપ્યું. બાળકોની ચડ્ડીઓ સીવે,
0: આઈ બાળકોની ચડ્ડીઓ સીવે, બહેનોના ચણિયા ચોળી સીવે, ભાઈડાઓના બ્લેઝર સીવે. તમારે સિકવેરા જેવું ને એટલો સફારી જાવડે.
1: મારા ફંક્શનમાં હું સિકવેરાનો સફારી પહેરવાનો છું?
0: એ તો મને ખબર. ઓલા સાઠે સાહેબ નાગા આવ્યા ને, તમે નાગા જાત ફંક્શન માં.
1: એ તને બોલવાનું કઈ ભાન પડક નહીં. હા વલગર જેવું બોલે, નોનસેન્સ.
0: અને આટલું બધું ફોર્મમાં શું આવી ગયા? હજી મહિનો બાકી, બતાવત ખરા શું લાવ્યા?
1: એ બતાવું છું એમ, તરફ નહીં મારવાની નાના કિકલાન જેમ. જો એક તો છે ને 4 જોડી મોજા ખરીદ્યા, પછી આ કફલિંગ લાવ્યો ભાનુ કેટલા બધા વખતે, ને એક આ દાઢીનું પાણી લાવ્યો, ને એક આ તારો ચર્ચ ગેટ નો વડાપાઉ ખા.
0: હા લઈ આવ્યા. પાછા બોલતા નથી હું ક્યારના.
1: હું શું કઉ ભાનુ, કે જો તારા ને મારા કપડા તો દઈ આવ્યા આપણે. ના એટલે વિવેકે કઈ કીધું 21મીનું? એ બીજું કઈ નઈ, આવવાનું તને કપડા નખાવતા ફાવે આપણને એમ.
0: એના કપડા એને લાવતા આવડે હો, તમે ચિંતા નો કરો. ચડી પહેરી નહીં આવે તમારા ફંક્શન માં.
1: અરે જૂતા બધા કાણા પડી ગયા ને. જૂતા
0: જૂતા ઈ જ લાવે, આપણને માપે નો ખબર હોય. એ પેલા નાનો તો ત્યારે તો તમે કાગળ પર ઉભો રાખીને ચિત્ર દોરી લઈ જતા હતા. કે
1: 10 નંબર છે એનો, બુટ નો 10 નંબર છે.
0: જો તમારા મગજમાં જે ખરેખરો પ્રશ્ન છે ને એનો જવાબ દો. વિવેક છે, મને વિશ્વાસ છે કે એ ફૂલ ટ્રાય કરશે ને આવશે તે ફંક્શનમાં. પણ કદાચ ન આવી શકે ને તો મૂડ નહીં બગાડવા.
1: હું કઈ મૂડ નથી બગાડતો. તું પરમ દિવસે મને કેટલું બધું વડી, તો મેં તો આખી રાત જાગીને પેપર જોઈ કાઢ્યા. ની તો હજી આવ્યો નથી 2 દિવસથી.
0: અહીં રોયલ પામ્સ ગયો છે વીકેન્ડમાં નિશાન નિહારે. ના મેં વાત તો રવિવારે જ કરવાની હતી ને આપણે.
1: હા તો આજે રવિવાર તો છે.
0: હા તે હાલો એ નહીં વઢીએ. બસ લો હાલો. હા હલો. હા બેટા હવે આવી જાઓ, કારણ કે મેં છે ના એ દાળ ઢોકળી બનાવી છે ને પપ્પાએ ઓલા તારા કાગળિયા જોઈ રાખાશ. ક્યારે? એટલે તે કઈ મનમાં લાવી? કઈ નહીં, તું આવી તો જાતર.
1: શું થયું? અરે બોલ ને શું થયું.
0: ઓલું ધંધાની તો વિવેકે અહીંથી જઈ નિશાન ને ના પાડી દીધી. તમે તમે કેમ આમ જોઈ રહ્યા છો? અરે એને કીધું આવે જ છે હમણાં, તમે કેમ આમ જોઈ રહ્યા છો?

0: The content of my conversation was golf, formula 1, booze and girls.
1: એટલે તારો બાપ જયારે અહીંયા તારા કાગળિયા જોતો હતો ત્યારે તું ભાઈબંધો સાથે અહીંયા કરતો હતો.
0: હા, તમે એક વાતમાંથી બીજી વાતમાં જાઓ છો ને, એની સાથે વર્લ્ડના બીજા બધા માણસો કોપ અપ નથી કરી શકતા. અને તમારા ભેજામાં જે બધું ભૂસું ભર્યું હોય ને એ બધું તમને સમજાય છે, મને નહીં. પણ મને તમારી પહેલી વાતનો જવાબ આપવા દો. તમને શું છે? શું આ નિશાંત કોણ છે? એના બાપા કોણ છે? માલિકો છે મારા? એવી નોકરગીરી છે ને મારામાં છે જ નહીં. આ પૈસાદારો હોય ને આપણને એમની મુઠ્ઠીમાં રાખે અને આપણે એમની મુઠ્ઠીમાં ઘૂસી જઈએ, એ બધા કોમ્પ્લેક્સ તમારા જે, મારા નહીં. હમણાં 2-2.5 વર્ષ પહેલા નિશાંત એકવાર દારૂ પીને ગાડી ચલાવતો હતો. હું એની બાજુમાં જ બેઠેલો. એક માણસ ઝેબ્રા પરથી રોડ ક્રોસ કરતો હતો ને નિશાંત લોસ્ટ કંટ્રોલ. સેજ 1 ઇંચ માટે માણસ મરતા બચી ગયો. નિશાંતનો જ વાંક હતો. તો એને કાચમાંથી પાછળ જોઈને કહ્યું કે જો બુઢ્ઢો છો, કેવી ફાટી ગઈ એની. એ વખતે મેં ગાડી રોકાવી અને એને નાકમાંથી લોહી નીકળ્યું ને ત્યાં સુધી સાલાને મેં માર માર્યો. મેં કીધું, બાસ્ટર્ડ, તારો આજનો વિસ્કી ઓકાવને ને ત્યાં સુધી સાલા તને છોડીશ નહીં હું. એનું ડાચુ પકડીને કહ્યું કે તું ભાનમાં ના હોય ને તો બી એક વાત સાંભળી લે, આજ પછી મારી સાથે વાત ન કરતો તું. પપ્પા, મારી વેલ્યુ છે ને ક્લિયર છે. એક માણસ જે હ્યુમન લાઈફની બાબતે કેરલેસ હોય ને એ 5 કરોડ કે 5000 કરોડ ગમે તેટલાનો માલિકો પણ મારો દોસ્ત ના હોઈ શકે. હવે તમને કહું કે મારો દોસ્ત કેમ છે. એ બીજે દિવસે આપણે ઘેર આવ્યો, રડ્યો, ભેટ્યો. એણે મને કહ્યું કે આઈ હેવ ક્વિટ ડ્રિંકિંગ ફોર એવર એન્ડ હી ફોલોડ ઇટ. હમણાં છેક ગયા મહિને એની બર્થડેમાં મેં એને સામેથી ડ્રિંક લેવાનું કીધું. ત્યાં સુધી એણે 2 વર્ષ દારૂના ટીપાને હાથો તો લગાવ્યો. પપ્પા, હવે તમને સમજાય છે કે અમારી દોસ્તી કોની ટર્મ્સ પર ચાલે છે?
1: સર, લાવ હું તને ચેક પર સહી કરી આપું. લાવ.
0: કઈ સાઈન? પપ્પા, સાઈનની વાત પતી ગઈ છે. અત્યારે જે તમને બીજી વાત કરી એ સમજાય તમને? કરું છું પપ્પા, સાઈનની વાત પતી ગઈ છે. મને એનું મનમાં કશું જ નથી. ઇટ્સ ઓકે.
1: ઇટ્સ નોટ ઓકે. વોટ? પછી તું આખી જિંદગી મને આના માટે બ્લેમ કરીશ? એ 4 લાખ રૂપિયા કઈ નથી હોતા એના માટે મારે આખી જિંદગીનું ટેન્શન નથી જોઈતું. હું નિશાનને ફોન કરું.
0: ડોન્ટ ડુ ધેટ. હું તમને બ્લેમ નહીં કરું. મને તમારા જેવી ટેવ નથી.
1: એટલે
0: એટલે કઈ નહીં.
1: ના બોલ. એટલે શું?
0: એટલે એમ કે 5000 વાર તમારા મોઢે સાવરકુંડલાની ગરીબીના વર્ણનો સાંભળ્યા છે મેં. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ યુ બ્લેમિંગ યોર ફાધર, માય લેટ ક્રાઈંગ ફાધર. પપ્પા, મારે જેને આ જ નહોતું જોતું આ ઘરમાં.
1: Let me tell you something about your late grandfather now. He આય મરી ગયા. બેડ સોર્સ ખબર પડે તને? પીઠમાં ચાઠા થાય ને પછી પરું પડે એમાં. એક બાજુ તું આવવાનો તો ભાનુ પ્રેગ્નન્ટ હતી ને બીજી બાજુ એ કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હતા. હું સાવરકુંડલાથી લઈ આવ્યો તો મારા બાપને, હું એના ચાઠા સાફ કરી શકું ને મારી બાજુમાં મરી શકે ને એટલા સારું. એ જમાનામાં એમની એક પેનકિલર 20 રૂપિયાની આવતી, 20 રૂપીઝ વેન માય સેલરી વોઝ 600 રૂપીઝ. એટલે હું રાત્રે પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો, સવારે 4:30 ઘેર આવતો, 5:30 એલાર્મ મૂકતો ને એમના ચાઠા સાફ કરીને 6:20 ટ્રેન પકડતો. આજ સુધી પકડતો આવ્યો છું નીચ. એન્ડ ધેટ ઇઝ નોટ ઓલ. એમના બેડ સોર્સ નરક જેવું ગંધાતા હતા. તોય હું મોઢે રૂમાલ નહોતો બાંધતો, કેમ કે મારે મારા બાપને ખબર નહોતી પડવા દેવી કે ગંધાય છે. હી ડાઈડ હિયર વિથ full of pride for his son. This is what I have done for your late grandfather. સમજો?
0: એક મિનિટ પપ્પા, તમને શું લાગે છે? તમને બેડ સોર થાય, એમાં પરું પડે તો હું શું કરું? હું સાફ કરું કે હું સાવ નીચ હલકટ છું? હા પપ્પા બોલો, તમે ગંધાતા હો તો હું તમને ખબર પડવા દઉં કે ના પડવા દઉં? બોલો પપ્પા, હું તમારા બેડ સોર સાફ કરું કે ના કરું?
1: I don't know.
0: Please પપ્પા, answer me.
1: I won't answer anything. તો તું આ ચેકબુક લઈ લે, હું નિશાનને ફોન કરું.
0: Don't do that,
1: Papa. I will do it.
0: Papa, don't do
1: I
0: that.
1: Will do
0: Papa,
1: it.
0: Don't. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, I'm 25 ને મારે જલ્દી ફાસ્ટ કંઈક કરવું છે ને હું અહીંયા રહીને કંઈક નહીં કરી શકું. કારણ કે આમ એક વાર ફોન ફેંકું તો મને 6 મહિના એની ગિલ્ટ રહે છે. દેટ ઇઝ માય નેચર. અને આમ બીજી વાર ફોન ના ફેંકવા પડે એવી કોઈ ગેરંટી મને આ ઘરમાંથી નથી મળતી. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, હું જાઉં.
2: પાણી પીન જા. એ આ ડબલું જોડી દો.

આમ કેટલી પતિવ્રતા! તો આખા દીમાં ત્રણ વાર એમ થાય કે ટાંટીઓ તોડી નાખું આમનો, એમનો એ વાંક નથી. ઈ મુંબઈના અમુક બાપ હોય ને એને શ્રાપ હોય, નહીં શ્રાપ દે છે પૂંડણી ટ્રેનો. આમ બાપ દીકરો ઉભા હોય ને વચમાંથી પસાર થઈ જાય પૂંડણી.

0: નીકળી જાય ને તઈએ, દીકરો સમજણો થઈ ગયો હોય. બાઈનું ખુલ્લું હોય ને તો બને ત્યાં સુધી બેલ ન મારવી. કોક માણસ રસોડામાં કામ કરતો ને બહાર આવીને જખ મરાવી પડે.
1: બને ત્યાં સુધી બારણું ખુલ્લું જ ન રાખવું. એ કેટલા બધા બનાવો બનતા હોય છે. કોઈ ઘૂસી જાય ઘરમાં.
0: ઘૂસી જાય તો સારું, માણસ જેવો માણસ જોવા મળે. એ તમારું પાણી મૂક્યું સ્પેડિક્યોરનું અંદર રસોડામાં, તમને માં ફવકા એવું કરીને લઈ લો.
1: એ તે દૂધ મૂક્યું છે ને, જે કરવાનું એ કરજે.
0: ઈ ફોન ઉપાડો.
1: ઈ પગ ભીના છે મારા, તું ઉપાડ.
0: વિવેક નો આવી ગયો એકવાર 7:30 ફોન, એનો નહીં હોય, ઉપાડો.
1: બંધ થઈ ગયો.
0: ઘડીકી સમાચાર રેવા દો, મારે જોવું છે.
1: તું પેલા ટીપોય પરથી ઊભી થા, મહેરબાની કરીને ટીપોય પરથી.
0: આ ઊભી થઈ ગઈ. હવે ચાટો ટીપોય. તમે જે આ નોકરીની વાત કરી ને ભાઈ, તો તમારી તો છે ને હમણાં આવતે મહિને પૂરી થઈ જાય ને. ઓલદી તમે વિવેકને શું કહેતા હતા? તમારા બાપાના બેડસોર ને બધું. ત્યારે હું રસોડામાં બેસીને આશ્ચર્ય બાંધી હતી ખારું, તમે તમારા બાપાના ચાઠા સાફ કરતા હતા ત્યારે હું ક્યાં હતી? તમે એક વાર સાફ કરતા હતા ને, ચાઠા હું આખા દીમાં 20 વાર સાફ કરતી હતી. 7 મહિનાનું પેટ હતું, ઉલટીઓ આવતી હતી, તો હું મોઢે રૂમાલ નહોતી બાંધતી, તમે નહોતા બાંધતા ને એટલે. ને તમારા તો બાપા હતા, તમને ખબર નહીં હોય પણ તમને કહું કે બાપા કરતા છે ને સસરા વધાર ગંધાય. હવે આનથી વધુ મોઢું ન ખોલાવો, નકરી ખુલ્લા મોઢામાં છે ને બ્રહ્માંડ દેખાશે 55 વર્ષની બૈરી.

0: તારે પાણી કે કઈ પીવું છે?
1: ના, હું લઈ લઈશ પછી.
0: જો, મેં તને એટલા માટે પાછો બોલાવ્યો કે તું છે ને ઘરે પાછો આવી જા. નહીં, ભાનુ છે ને એ નથી જીરવી શકતી. ધી એટમોસ્ફિયર ઇઝ વેરી સફોકેટિંગ. આખા ઘરનું વાતાવરણ.
1: અચ્છા, એટલે મારે અહીંયા વાતાવરણ સરખું કરવાવાનું છે? લાઈક ઇન એસી ઓર સમથિંગ?
0: તું કેમ આમ બોલે છે?
1: બોલતો નથી પપ્પા, વિચાર કરું છું કે મારા અહીંયા રહેવાથી વાતાવરણ સુધરે કેવી રીતે.
0: કેવી રીતે? એટલે તારી માને શાંતિ.
1: અચ્છા, માને શાંતિ થાય.
0: જો અત્યારે છે ને તું બીજી બધી વસ્તુઓ બાજુમાં મૂકી દે ને, ખાલી તારી માનો
1: વિચાર. જો પપ્પા, મારામાં છે ને લાખ પ્રોબ્લેમ્સ હશે, પણ મને એક વાતની પાક્કી ખાતરી છે કે આ દુનિયામાં કોઈ માણસની એવી હેસિયત નથી કે મને એમ કહી શકે કે તું તારી માનો વિચાર કર. તમારી બી એવી હેસિયત નથી. સી પપ્પા, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિટ યુ એની હાર્ડર, પણ મહેરબાની કરીને છે ને તમે એક વસ્તુ યાદ રાખી લો, આપણી કોઈ બી વાત હોય ને એમાં મમ્મીને વચ્ચે નહીં લાવવાની.
0: અરે, હું તો ખાલી તને એની
1: હાલત મને ખબર છે ને, હંમેશા ખબર હોય જ છે. હું તમને એ જ કહું છું પપ્પા કે એની હાલત વિશે મને કાંઈ જ નહીં કહેવાનું. આઈ નો ફોર શ્યોર કે હું મારી માની હાલતનો જેટલો વિચાર કરું છું ને, એટલા આ દુનિયામાં બહુ ઓછા છોકરા કરતા હશે. હું એ વિચાર કરતો થયો ને, એમાં તમારો ફાળો છે. નેગેટિવ ઇમ્પેક્ટ. હું રાત્રે મોડો સુઈ જઉં છું, એ જે તમે બધી બૂમો પાડ્યા કરતા હોય ને, પણ એ તો મારો નોર્મલ ટાઈમ છે સુવાનો. 15 વર્ષથી આઈ સ્લીપ એટ 2 in the night. તમે બૂમો પાડો છો, પણ એ ટાઈમ છે ને સેટ જ તમે કરજો પપ્પા. હું 8મા ધોરણમાં આવ્યો ને ત્યાં સુધી મારાથી રાત્રે પથારી પલળી જતી હતી. તો ડૉક્ટરે કહ્યું કે રાત્રે 2 વાર મને બાથરૂમમાં લઈ જવાનો. 15-20 દિવસ બધું બરાબર ચાલ્યું. મમ્મી ઉઠતી હશે રાત્રે 2 વાર. એકવાર એ થાકી ગઈ હશે ને મારાથી પથારી પલળી ગઈ, તો તમે ઊભા થઈને બૂમો પાડવા લાગ્યા. મેં બી તમને ટેન્શન થઈ ગયું મારું, પણ તમે ટેન્શનમાં મમ્મીને ગાળો બોલવા લાગ્યા. પછી તમે એને ધક્કો માર્યો 2 વાર આમ આમ. એના બીજા જ દિવસથી હું મમ્મીનો વિચાર કરવા લાગ્યો એટ ધી એજ ઓફ 12. હું રાત્રે 2 વાગ્યા સુધી જાગતો પડ્યો રહેતો હતો. ત્યારે હું ફૂટબોલની મેચિસ નહોતો જોતો પપ્પા. હું છે ને આમ આંગળીથી આંખો પડી કરીને પંખો જોયા કરતો હતો અંધારામાં. રાત્રે 2 વાગ્યા સુધી એમ વિચારીને જાગે કરતો હતો કે પથારી પડે ને તો અમે સવારે 7 વાગ્યા પછી તમે ઓફિસ જતા રહો ને પછી. એટલે મારી મા ને તમારા હાથના ધક્કા નાખાવ. એટલે કહું છું પપ્પા કે તમારી તો છે ને એવી હેસિયત જ નથી મને કહેવાની. તું તારી માનો વિચાર કર. જાઉં છું
0: પાણી પીને. ચા.

હલો આ બેટા, એક બે મિનિટ ઘડીક સાઈડમાં આવને, મારે અગત્યની વાત કરવાની. હા જો બેટા, મેં એટલું કેવા ફોન કર્યો તો કે

0: કાલે તું અહીં આવીને જી કરી ગયો ને, હું જિંદગીમાં બીજી વાર ન કરતો. એ મારો ને એમનો અમારા બેનો જે સંબંધ છે ને, ખાલી જલારામ બાપા જ જાણેશ. ને દુનિયામાં ત્રીજા કોઈ માણસની એવી હેસિયત નથી કે માં કાંઈ બોલી શકે. ના તું સાંભળ બેટા, મેં છે ને જિંદગીમાં બધું બહુ જોયું છે. તું અહીંથી જતો રહ્યો ને, એ મેં જોઈ લીધું ગમે એમ કરી. પાંજે સવારમાં એમણે આવીને મને સોરી કીધું. હું છે ને બધું જોઈ શક, પણ સવારમાં જે એમનું મોઢું હતું ને, હું મોઢું નથી જોઈ શકતી એમનું. બસ એટલું કહેવા ફોન કર્યો હતો. નહીં, બીજી બધી વાતો પછી કરીશું શાંતિથી. તો તબિયત સાચવજે. જય જલારામ.
1: સોરી, મારાથી વાગી જ જાય છે બેલ, મને ટેવ પડી ગઈ. એટલે
0: આ તો પડી ગઈ છે તો રેવા દો હવે. ને ઈ તો લેદી મગજ ફટકી ગયું તું, માં બોલાઈ ગયું તું મારાથી. બાકી તમારે છે ને બેલ મારવી જ. હું રોજ રસોડામાંથી બહાર આવીશ જોખ મરાવવા. અને મને ખબર છે, જ્યાં સુધી તમે લો કરંટ ચેક નહીં કરો ત્યાં સુધી તમને ચેન નહીં પડે. સાંભળો, જલારામ ના ખમણ લઈ આવ્યું. ફટાફટ હાથ ધોઈ લ્યો. ધોઈ લ્યો હાથ ને આમ જુઓ તો. જો હું છે ને આમ ઓકે થઈ ગઈ. જો એ 50%, પણ તોય ઘણો સુધારો કહેવાય. એટલે તમે છે ને છાતી પરથી બધો ભાર હળવો કરીને આમ અવતાર્યો. હા, ખમણ બમણ લાવી છું અને બાકીનું બધું બાજુ પર મૂકીને ફૂલ કોન્સન્ટ્રેશન તમારા ફેરવેલ ફંક્શન પર કરી નાખી. આમ શોપિંગ બોપિંગ કરીને ભૂકા કાઢ નાખીએ. અને મેં છે નક્કી કર્યું, તમારે રિટાયરમેન્ટ થાય એટલે 2-3 દીમાં ફરવા ઉપડી જાય. હવા ફેર બધા કુલુ ને મનાલી જાય ને, આપણે સાવર ને કુંડલા. શું કહો, તમે બોલતા કા નથી? તમે આમ મુગાર્યો ને મને ટેન્શન થઈ જાય. કઈક તો બોલો.
1: એ તું ભક્તિ કરે ની બરાબર છે, પણ ખમણ છે ને જલારામ ના ન લવાય, સોડા વધારે નાખે. ઈ છે ને તારા શિવ શક્તિ ને લાવવા નહીં, સોડા ઓછો નાખે તો એકદમ સોફ્ટ એના મુલાયમ ખમણ હોય. અરે મરચા એવા હાઈ ક્લાસ સાંત ને તને કહું,
0: લે મારી ગાડી પાટે ચડી ગઈ.
1: તું હાવ ડોબા જેવી, તમને ઓફિસ માં ફોન કર્યો ને અત્યારે આપણે શિવ શક્તિ ના ખમણ ખાતા હોત.
0: ભગવાન માણસ કેવો દીધો જો તો ખરા, મૂડ માં વેલે પેલમ પેલું ફરિયાદ.
1: એટલે પણ ફરિયાદ જ કરે ને, ખમણ તો તું જો ડનલો પીલો ના સ્પોન્જ ખાતા હોય એવી ફિલિંગ આવે.
0: શું ડનલો પીલો?

हाँ जी, हाँ जी मेहता साहब, नहीं थैंक यू वेरी मच मेहता साहब, आई एप्रिशिएट योर कंसर्न सर। आई तो હવે મુંબઈ નો વરસાદ સાહેબ, તમે જાણો છો નહીં, આઈ મને ખબર છે તમારી શુભેચ્છાઓ ઓલવેઝ મારી સાથે છે, થેન્ક યુ સર, થેન્ક યુ. યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન ઓર્ગેનાઇઝ ઇન ધ ઓનર ઓફ મિસ

0: अरुण गणात्रा ऑन इज रिटायरमेंट द फंक्शन वुड बी चेयर्ड बाय मिसिज भानु गणात्रा. ના આપણો સફારી.
1: આમ શું કામ બોલો છો તમે? ફંક્શન તો થશે જ ને, એ તો લોકો થોડું મોડું લઈ જશે એટલું જ.
0: હવે કાંઈ ન થાય બાનુ, આ વરસાદ અટકે ને એટલે ઓફિસ તો પાછી પહેલાની જેમ ચાલુ થઈ જશે. આપણી એક તારીખ હતી એ જતી રહી. પણ શું કે જો, અત્યારે બરાબર 7:30 વાગ્યા એટલે ફંક્શનનો ટાઈમ થયો અને અમારા ચીફ ગેસ્ટ તો અહીંયા હાજર જ છે. તો મેં 15 દિવસ મહેનત કરીને જે સ્પીચ લખીને એ મારે તને વાંચી સંભળાવી. વાંચું? આદરણીય મોટા ગાંધી સાહેબ, નાના ગાંધી સાહેબ, ભાનુ, મારા આગ્રહને ખાસ માન આપીને અહીંયા પધારેલા અમારા સાથે સાહેબ પાટીલ સાહેબ, સુજિત્રા સાહેબ વગાસિયા સાહેબ, દેસાઈ સાહેબ ગજેરા સાહેબ. મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. તો 9મા ધોરણના મારા વિદાય સમારંભમાં હું માઇક આગળ ઉભેલો, એ પછી માઇક આગળ ઉભો રહેવાનો આ મારો પહેલો પ્રસંગ છે. મિત્રો, છેલ્લા 15 દિવસમાં મેં 100 પાના લખ્યા. તમે ચિંતા ના કરતા, એમાંથી 96 પાના મેં ફાડી નાખ્યા છે. આમ આજના મારા ભાષણની શરૂઆત છે ને મારે આજના આપણા ચીફ ગેસ્ટથી કરવી હતી. એ મેં ગાંધી સાહેબને ખાસ વિનંતી કરેલી. મેં કહ્યું, સાહેબ ચીફ ગેસ્ટ તરીકે મારી વાઇફને બોલાવજો, અમારો દીકરો વિવેક, એની વાત છે. હવે તમારામાંથી કદાચ કોઈને એમ થાય કે આ પ્લેટફોર્મ પરથી હું અંગત વાત કેમ કરતો હોઈશ, પણ સાહેબ આપણી જોડે બીજું કાંઈ છે જ નહીં. એટલે સાહેબ અમારો વિવેક છે ને એ અમારી સાથે નથી રહેતો. એટલે તમને કહું કે અમારો વિવેક છે ને એ આમ સેજે જિદ્દી નહીં. એટલે બીજા બધા છોકરાઓની કમ્પેરિઝનમાં જુઓ ને તો એકદમ ડાયો, એની ડિમાન્ડ છે ને એકદમ નહીવત રહેતી. ખાલી ઓલો 96ની સાલનો વર્લ્ડ કપ ચાલતો હતો ને ફૂટબોલનો, ત્યારે એણે મને કીધું, પપ્પા મને છે ને ફૂટબોલ લાવી દો. હવે મેં નક્કી કર્યું હતું કે આપણું દાદરમાં ફોર્ચ્યુન સ્પોર્ટ્સ છે ને ત્યાંથી એને ટોર્નામેન્ટ ક્વોલિટીનો ફૂટબોલ લાવી દઈશ. હવે બિચારો 15-20 દિવસથી માંગ્યા કરતો હતો, પણ એ વખતે શું હું આમ નવું થાકવા માંડ્યો હતો. એમાં એક દિવસ હું ઘરે પહોંચ્યો ને તેના હાથમાં બોલ હતો ને એને મારી બાજુ ફેંક્યો ને મને કીધું, પપ્પા કેચ. હવે હું બહુ થાકી ગયો હતો ને એમાં મારા ચશ્મા પડી ગયા એટલે મેં બોલ બારીની બહાર ફેંકીને વિવેકને લાફો મારી દીધો. આમી સમજણો થયો ને ત્યારથી એક જ વાર આડ્યો છું એટલે ગાલ. પણ આજે સમજાય સાહેબ કે એ ચીડ છે ને એ કદાચ ચશ્મા ફૂટ્યાની નહોતી. હું ચીડાયો હોઈશ પેલા 7 વાગે થાકી જતા બાપ પર. એનો બોલ છે ને મારે જ લાવો હતો. 15-20 દિવસથી હું લાવતો નહોતો, પણ લાવવો તો બોલ મારે જ. એ ઘટના ઊંધી થઈ ગઈ. એને જે મારી બાજુ બોલ ફેંકીને કેચ કીધું ને એની બાજુ ફેંકીને મારે કેવું, તો ઘટના ઊંધી થઈ ગઈ. એ લાફો છે ને કદાચ એનો વાગી ગયો. પછી તો છોકરાને માર્યો એટલા પણ કેવું થાય. એટલું આમ મોડી રાત્રે નીચે છે બોલ લઈ આવ્યો ને એ તો રડતો રડતો સુઈ ગયો હતો, પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં મૂકી દીધો એકદમ વાલથી. પણ અહીંયા ક્યારે એ સુઈ ગયો. એ પછી આમ તો એ જાગતો હોય ત્યારે મારે એની સાથે કાંઈ વાત કરવા જેવી હતી, કાંઈ એને સોરી કહેવા જેવું હતું, પણ એ વાત હું નહીં કરી શક્યો. સાહેબ આજે આપણે વાત નથી કરી શકતા ને એ આપણી સૌથી મોટી તકલીફ. એટલે આજે તમારી બધાની હાજરીમાં હું કહું છું કે આ ભાનુ છે ને એને એકવાર મેં ધક્કો મારી દીધેલો. પણ મારે એક બીજી વાત કરવી છે કે વિવેકે આવીને મને કીધું, પપ્પા મમ્મી જાગતી હતી આખો મહિનો રોજ રાત્રે 2 વાર, ત્યારે હું એને એમ નહીં કહી શકું કે બેટા હું જાગતો હતો. આ વાતો બંધ થાય ને એટલે આવી બંધ થાય. એ બંધ થાય ને એટલે એવી બંધ થાય કે આપણો દીકરો જતો રહ્યો ને આપણે ગમે એટલું રીબાતા હોય ને તો મોઢામાંથી નીકળે એવું કે બેટા પાછો આવી જા, તારી માં નથી જીરવી શકતી. એટલે મારે તમને એટલું જ કહેવું સાહેબ કે આપણે અહીં ઓફિસમાં છે ને એક કામ આજનું એ કાલ પર નથી ટાળતા, ટાળી નથી શકતા એમ કહો ને. એ જ રીતે ઓલું દાદર ઉતરવાનું છે ને એ કાલ પર ન ટાળતા સાહેબ. અને કદાચ ભૂલ તમારાથી થઈ જાય ને તો એટલી ઉર્જા તો રાખજો કે તમે ઘરે પહોંચો ને તમારું બાળક તમારી બાજુ બોલ ફેંકીને તમને કહે ને પપ્પા કેચ, તો તમે એને કહી શકવા જોઈએ કે થ્રો બેટા થ્રો, કારણ કે બાળકો છે ને પહેલા બોલ ફેંકે છે ને પછી દે થ્રો થોટ્સ. એટલે થોટ્સ ફેંકે ને ત્યારે આપણી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય ને જતા રહે છોકરા. થેન્ક યુ.
1: તો લ્યો આ મોબાઈલ ને કર લ્યો વાત.
0: શું
1: તમે સ્પીચમાં વિવેકનું નામ બોલ્યા ને ત્યારનો એને ફોન જોડી દીધો, એને આખી સ્પીચ સાંભળી તમારી. લો કર લ્યો વાત. હલો, આ બેટા.
2: હા બોલ મમ્મી. એ મમ્મી તે મને ફોન જોડી દીધો ને ત્યારે હું અહીંયા નજીકમાં જ હતો.

0: એકચ્યુઅલી પપ્પાનું ફંક્શન કેન્સલ થયું ને, તે હું નક્કી કર્યું હતું કે હું પપ્પાને આ ફ્લાવર્સ આપીને ગ્રીટ કરીને જતો રહીશ. પણ પછી તારો ફોન સાંભળતો હતો ને, ત્યારે પપ્પા માટે એક બીજી વસ્તુ લીધી અને નક્કી કર્યું કે આપીને હું જતો નહીં રહું, ક્યારેય નહીં જો. લેટ્સ સેલિબ્રેટ વિથ એન આઈસ બ્રેકર. કેચ પપ્પા, કેચ.
1: થ્રો બેટા, થ્રો.
0: એ મમ્મી, અરે અહીંયા શું ઉભી છે તું? ચાલ ને બારીમાંથી શું વરસાદ
2: જોઈએ? હાલો બાર ગાડ જાય, એમ બધું ગંદુ ન કર, આ બધું ભીન જાય છે બધું. એ આ ક્યાં રહી ગયા તમે? પણ જો તો ખરા, એ મને ક્યાં પૂરી દીધી? પણ
1: શું થયું? પણ
2: કરંટ આવેશ બેલમાં. એ ભાઈ, એક ફોટો તો પાડો.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપણે દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક વેલકમ જિંદગી, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના બે વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆત છે નાટક અઢી કમરાનું મકાન, પ્રસ્તુત કરતા જયકૃષ્ણ રાઠોડ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું કીર્તિકુમાર હાથી, અભયરાજ ભદાણી, સીમા ત્રિવેદી, અમી પરીખ અને પ્રિયંકા બાસુના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે ગુજરાતી ગઝલ મનહર ઉદાસના સ્વરમાં. પરોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત. સાંભળીએ મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીતો.

આપણે કોલકાતાના એક અસલ મધ્યમ વર્ગના બાગ બજાર નામના મહોલ્લામાં છીએ. આ તૂટક તૂટક ગીત હરસિંથ અને અનિમા ચટ્ટરાજના અઢી ઓરડાના મકાનમાંથી આવી રહ્યું છે. આ મહોલ્લો તો એવો છે જાણે શરીરની નસો જેવી ગલીકૂંચીઓની માયા છે. આજ અઢી ઓરડાના મકાનમાં એમણે એમની ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા. હવે એમની ઈચ્છા રિટાયર્ડ જિંદગી શાંતિથી વિતાવવાની છે. સંગીત સાંભળવું, ફૂલ છોડ વાવી, સુંદર બગીચો બનાવવો, એટલે કે એ બધા કામ કરવાના જેની બાગ બજારમાં જોવા મળવાની કોઈ આશા જ નથી. તો પણ એક નવી આશા છે, દરરોજ ઇંતજાર છે અને દિલ એને માટે બેકરાર છે.

0: वाह क्या बात है, मजा आ गया।
1: हो
2: बाप रे, सवार पड़ी नथी के बस सालों को तो
3: हवे दुर्गा पूजा ना दिवस तो नजीक आवी गया छे। रात दिवस बस आज चाल छे। पहला कितना सरस पूजा ना कार्यक्रम थता आता नहीं।
2: तू क्या जमाना नी बात करे छे? अरे छेल्ला 10 वर्ष थी तो आ शोर बकोर दर वर्षे 10 गणो वधी जाय छे।
3: एटलू ज नहीं पण एना पैसा पण आपणी पासे थी जुगरावाय छे। पहला आपणे 5-10 रूपया स्वेच्छाए खुशी खुशी आपता हता, पछी 50 थया, अने हवे हवे तो 200 रूपया ले छे। 200
2: જ્યારે જુઓ ત્યારે પેલો ઘોટુન આવીને ઉભો રહી જાય છે, ગુંડો મવાલી।
3: દુર્ગા પૂજા વખતે જ નહીં, લાવણી, સરસ્વતી, કાર્તિક, વિશ્વકર્મા, અરે જય સંતોષી માની પૂજામાં પણ ફાળો લેવાનું છોડતા નથી।
2: થિંક ઓફ ધ ડેવિલ, જરા બારીમાંથી જોતો ક્યાં કઈ ના આવી પહોંચે।
3: પાનના ગલ્લા આગળ રોકાઈ ગયો છે, પણ હંમેશની જેમ મોટરસાયકલ નું એન્જિન હજી પણ એને એટલા જ જોરથી ચલાવ્યું છે જેથી ખૂબ અવાજ થયા કરે।
2: અરે જો મારી પાસેથી હટી જા જલ્દીથી, નહીં તો
3: શું।
4: મોદી, અરે ઓ અનિમા મોદી, એક મિનિટ,
2: જોઈ ગયો છે તને, જા વાત કરી લે નહીતર અંદર આવી જશે।
4: મોદી, ગંગા ઘાટ ની નજીક 2 લાશ।
3: શું?
4: 2 બિનવારસી લાશ।
3: જરા ઓછો કર ને।
4: અરે 2 છે તો પછી 2 જ કહીશ ને।
3: અરે તારા ફટફટિયા નો અવાજ ઓછો કર। હા હવે બોલ।
4: ગંગા કિનારે 2 બિનવારસી લાશ પડી છે।
3: લાશ?
2: અરે રામ રામ,
3: તો એમાં હું શું કરું?
4: અરે અરે એમનો અગ્નિ સંસ્કાર કરવાનો છે।
2: અરે એને કે જઈને પોલીસ ને ખબર આપે, બ્રાહ્મણ ને બોલાવે, આપણો જીવ શું કરવા ખાય છે।
3: પોલીસને જાણ કરો, બ્રાહ્મણને બોલાવો, અમારો જીવ શું કરવા ખાય છે।
4: પૈસા ઉઘરાવીએ છીએ સામાન અને લાકડા માટે, 100 રૂપિયા તમે લોકો આપો, બાકીના
3: 100 રૂપિયા
4: સારું સારું મોદી 50 આપી દો, બાકીના બીજેથી ઉઘરાવી લઈશું। પૈસા કાઢી રાખો, હું આવું છું, જલ્દી કરજો।
2: અરે અરે એને કે ત્યાં જ ઉભો રહે, હમણાં જ આપીએ છીએ।
3: એ ત્યાં જ ઉભો રહે છે, આપીએ છીએ।
4: જલ્દી કરો, દુર્ગા પૂજા ની તૈયારીઓ કરવાની હજી બાકી છે, પણ આ બિનવારસી લાશો નું પણ કઈક તો કરવું જ પડશે ને। અરે હર્ષિંદ દા, નમસ્કાર।
2: નમસ્કાર, આ લે 50 રૂપિયા અને ચાલતી પકડ, અને હા જો સાંભળ, આ તારી ખટારા ફટફટિયા નું કઈક કર।
4: ફટફટિયા વિશે કઈ ના બોલો, મારા બાપ ની છેલ્લી નિશાની છે, ચાલો જાઉં છું।
2: કેવું એના સીધા સાદા ભલા ભોળા બાપનું નામ રોશન કરે છે, ચાલો ભલા ટળી।
3: તમે ખરા છો, એમના વિશે કઈ પણ બોલતા રહો છો, પણ છેવટે એ લોકોને પૈસા તો આપો જ છો।
2: અંદર આવી ઘરમાં કઈક તોડફોડ કરે એના કરતા તો કઈક આપીને એમને કાઢવા સારા। અંદર આવીને તો તારા ઉપર હુકમ ચલાવતો હતો। બોધી, જરા મારા માટે ચા બનાવજો ને જલ્દીથી, ત્યાં સુધી હું 2-4 અગત્યના ફોન કરી લઉં છું, જાણે એના બાપનું ઘર ના હોય।
3: એના બાપના ઘરે તો કઈ જ નથી કરતો, શિવશંકર બાબુ તો કેટલા સારા માણસ હતા।
2: અરે ગોટુનના બંને ભાઈ ભણેલા છે અને સારી નોકરી પણ કરે છે, પણ આ ગોટુન જાણે છે શું કહેતો ફરે છે? હું તો પ્રેક્ટિકલ સોશિયલ વર્ક કરું છું, ભણી ગણીને સારા માણસ બનવાથી શું ફાયદો?
3: ગુંડો, બદમાશ,
2: સાચે જ
3: કહું છું, જરા સાંભળો તો।
2: જ્યારે જ્યારે આવા પ્રસંગે તું મને જરા સાંભળો તો કહે છે ને, તો મને ખબર પડી જાય છે કે તું શું કહેવા માંગે છે।
3: તો પછી કઈ કરો ને હવે।

0: નથી થતું. જ્યારે પણ મોટી બેનના ઘેર જાઉં છું તો જોઉં છું કે એને ત્યાં કેટલા સુંદર સુંદર ઝાડ છોડ ઉગાડ્યા છે, ફૂલ થાય છે.
1: ઘરમાં આખે આખું જંગલ ઊભું કરી દીધું છે મારી મોટી સાળીએ.
0: બાપુને ત્યાં મોટો બગીચો હતો ને, એ અમને કહેતા ઝાડને કાપવા છાંટવા જોઈએ નહીં, એમને પૂરેપૂરા વિકસવાનો મોકો આપવો જોઈએ. મકાન ભલે અઢી ઓરડાનું જ કેમ ન હોય, પણ ત્યાં ત્યાં એક નાનો સરખો સુંદર મજાનો બગીચો તો હોવો જ જોઈએ.
1: અરે ભાઈ શાંત થા, ધીરજ રાખ.
0: એ દિવસથી બસ ધીરજ રાખીને તો બેઠી છું.
1: ભાઈ જૂની વાતોને યાદ કરીને દુખી ન થા. હું પણ જાણું છું એ દિવસે શું બન્યું તું. બાપરે,
0: કેટલી વાર આ રસ્તા ઉપરથી આવન જાવન કરી છે, પણ ટોર્ચ ન હોય તો કોણ જાણે ક્યાં ને ક્યાં પહોંચી જઈએ.
1: બસ આવી ગયું આપણું ઘર.
0: અરે આ ફૂલછોડના પાંદડા, લાગે છે કે વરસાદની સાથોસાથ પવન પણ ફૂંકાયો હશે. ત્યાં પણ ત્યાં જરા ટોર્ચ ફેંકો તો.
1: બસ મારે જોઈ લેજે, હમણાં તો તાળું ખોલવા દે.
0: ટોર્ચ આ બાજુ કરો ને, કુંડાનો ટુકડો.
1: જરૂર જરૂર, દિવસ દરમિયાન પેલા તોફાની છોકરાઓ એ ક્રિકેટ.
0: મારા બધા જ ફૂલ.
1: મને યાદ છે,
0: સોરી, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું એ બધું જ ભૂલી જઈશ. આટલા દુખી ન થાઓ, મને ખબર છે કે તમે ખૂબ જ પ્રયત્ન કર્યો છે.
1: તને શું કહું, મને એ પણ યાદ છે, સુનિતા અને નનીને અહીં બોલાવ્યા. ઘરમાં ફરીથી ખુશાલી આવી ગઈ, અને તું જેવી પ્રવાસ પરથી પાછી આવી, બિઝનેસ રાબેતા મુજબ.

0: કોણ છે?
1: ઓમી, એ તો હું બાની.
0: ઓ બાની દીદી, બાની દીદી કેમ છો?
1: મજામાં.
0: આવો આવો, ચા પીશો?
1: ના, આજે તો સવારથી અત્યાર સુધીમાં બહુ ચા પીધી છે.
0: તો શું થયું, એક કપ ચા વધારે પી લો ને. હજી હમણાં જ ભજીયા બનાવ્યા છે, લીલા મરચાના.
1: ઓહ, લીલા મરચાના?
0: હા,
1: પણ હજમ નહીં થાય ને.
0: તમને પણ જો બધું હજમ થવા માંડશે તો આડોશ પાડોશના લોકો વિશે બીજાઓને ખબર કેવી રીતે પડશે? લાવું છું. તમારું નામ આકાશવાણી જ બરાબર છે? આ આકાશવાણી છે. હવે આપ આકાશવાણી પરથી બધાના પ્રાઇવેટ સમાચાર સાંભળશો.
1: હું કોઈ સમાચાર નહીં સાંભળો. એક તો બધાને મેળવવાનું કામ કરો, ઉપરથી પોતાની મજાક ઉડાવો. ઓ માં, આ તો ખૂબ જ તીખા છે.
0: તો જ તમે ચટાકેદાર સમાચાર સંભળાવશો ને. જો તમે ચૂપ રહેશો તો આ તોડજોડનું કામ કોણ કરશે? ચાલો હવે ચટાકેદાર ખબર સંભળાવી દો, જેને માટે તમે અહીં આવ્યા છો.
1: ગુહા બાબુની દીકરી છે ને?
0: હા,
1: મિસ્ટી.
0: હા હા,
1: એનું એક બિહારી છોકરા સાથે લફરું ચાલતું હતું ને. મેં મારી સક્કી આંખે એ બંનેને વિક્ટોરિયા મેમોરિયલ પર એક સાથે જોયા હતા. હાય રામ, એમની પ્રાઇવેટ વાતો સાથે આપણને શું લેવા દેવા.
0: એ સાચું કહો છો, ક્યારે જોયા હતા?
1: અરે ના બોલાય, આપણે કે કહેવાય નહીં. દાદા કદાચ જોવાનું જો
0: ખરા, પણ
1: દાદા.
0: ઓહ, એ કદાચ એ આવ્યા હશે.
2: અરે આકાશવાણીજી, પ્રણામ. આકાશવાણીના આજના સમાચાર સમાપ્ત.
1: દાદા, આ વખતે ગોટુન પૂજામાં ફરી પાછો નાટક કરવાનો છે. મને તો નાટક વખતે તમારી છૂટકીની યાદ આવી જાય છે. ચાલો ત્યારે હું જાઉં છું. નમસ્કાર.

0: હવે પછીનું બુલેટિન ક્યારે આવશે? એટલે કે હવે ક્યારે આવશો?
1: આવીશ, જલ્દીથી આવીશ, આવજો.
0: ગપ્પી દાસ.
2: તો પણ તું એની વાત દરેક વખતે સાચી માની લે છે.
0: જેવી રીતે છેવટે ઘોટુનની દરેક વાત તમે માની જાઓ છો એમ.
2: હું સ્ટેટમેન્ટ આપવા માંગુ છું. હું ઘોટુનને ગુંડો સમજુ છું. એની સાયલેન્સર વગરની મોટરસાયકલને નફરત કરું છું. બાગ બજારમાં અમારી જિંદગીને એક નરક બનાવવામાં એનો મોટો હિસ્સો છે એમ હું સમજુ છું. જો હું એને થોડાક પૈસા આપીને જલ્દીથી જલ્દી અહીંથી રવાના કરું છું તો એ મારી સ્ટ્રેટેજી છે, મજબૂરી નહીં. ધેટ્સ ઓલ.
0: બાની કહેતી હતી કે નાટકની વાત થતા એને છુટકીની યાદ આવી ગઈ. પપિયાએ કેટલું સુંદર કામ કર્યું હતું એ નાટકમાં. કેટલી ખુશ હતી એ, યાદ છે તમને? અને તમે તમે કેટલા દુઃખી થયા હતા એનાથી?
3: બે વર્ષ પહેલા પૂજાના દિવસોની જ વાત છે. હર્ષિંત અને બોધીની નાની દીકરી છુટકી, ત્યારે પપિયાના લગ્ન નહોતા થયા અને ઘોટુની ગુંડાગીરી એટલે કે સામાજિક સેવાની શરૂઆત જ થઈ હતી. આ મોટરસાયકલનું સાયલન્સર ત્યારે જ નીકળી ગયું હતું.
4: બાપુ, ઘોટુન આવ્યો છે, ફાળો માંગવા આવ્યો હશે.
2: બહારથી જ કહી દે કે ફાળો અમે મોકલી આપીશું.
4: ઘોટુન, બાપુ કહે છે કે ફાળો અમે મોકલી આપીશું. બાય બાય.
5: ફાળો? હું કઈ ફાળાવાળા માટે નથી આવ્યો, એક સિરિયસ વાત કરવા આવ્યો છું. બારણું તો ખોલો.
2: ખોલી નાખ, એટલે ભલા જલ્દીથી ટળે અહીંયાથી.
5: છુટકી, બારણું ખોલવામાં આટલી બધી વાર કેમ કરે છે?
4: છુટકી, તારા કરતા મોટી છું હું. બીટી કહી દે એને કે.
5: છુટકી, જા જલ્દીથી રસોડામાં જા અને બે ગ્લાસ ઠંડુ ફ્રીજનું પાણી લઈ આવ. દાદા, તમે પણ પીશો ને?
2: ના, થેન્ક યુ. મને લાગે છે આ મારું ઘર છે, મારી જ્યારે ઈચ્છા થશે ત્યારે પી લઈશ.
5: એ, તું હજુ સુધી ગઈ નથી.
4: હું નહીં જાઉં.
6: લઈ આવો ને પપિયા દીદી, મોટાઓને એમની વાતો કરવા દો. કોટુન અને દાદાને કઈક સિરિયસ વાત કરવી છે.
5: બોધી, બોધી આંટી.
0: શું છે? હું કામમાં છું.
5: અરે, બે કપ ચા બનાવજો. દાદા, તમે પણ, ઓહો, તમારું જ ઘર છે ને આ તો. ચા પીવી હોય તો કહી દેજો.
2: થેન્ક યુ ફોર ધ પરમિશન.
5: બે જ કપ બનાવજો, બીટી અને મારા માટે. દાદાને નથી પીવી. કઈ નાસ્તો હોય તો એ પણ લેતા આવજો. અને હા, જરા જલ્દી લાવજો, સિરિયસ વાત કરવી છે.
2: હવે જલ્દીથી જે વાત કરવી હોય તે કર અને ચાલતી પકડ. તારી જેમ નવરા નથી બેઠા અહીંયા. કેટલો ફાળો ઉઘરાવવાનો છે આ વર્ષે? 1,00,000 રૂપિયા?
5: તમને ફાળો આપવાનો શોખ છે તો જરૂરથી આપજો, પણ આ વખતે અમે તમને 25% ડિસ્કાઉન્ટ આપવાના છીએ.
2: હા, 100% વધાર્યા પછી. ઠીક છે, પણ આ ડિસ્કાઉન્ટ અમને જ કેમ આપવાનું છે?
5: એ તો સિરિયસ વાત છે. વાત જાણે એમ છે કે, ઓહો, છુટકી પાણી ના લાવી હજુ સુધી.
2: બીટી, તું વાત કર, જલ્દીથી કહો ને અહીંથી ચાલતી પકડો.
6: બુદી, ચાલ આવો ને, ખૂબ ઉતાવળ છે અમને.
5: આ વખતે પૂજામાં
2: શાહરૂખ ખાનને બોલાવવાનો વિચાર છે ભાઈ?
6: ના, કોટુંદાને લોકલ ટેલેન્ટમાં વિશ્વાસ છે.
5: આવો બુદી, તમારી જ રાહ જોતા હતા.
0: લે, ચાલે ઘોટુન, બીટી તું પણ લે.
2: ઓહો, અરે ભાઈ, મારે જવું છે, જે વાત કરવી હોય તે જલ્દી કરો ને.
0: બેસો ને, ચા પીઓ.
2: મેં ચા પીવાનું ક્યાં કહ્યું તું?
0: હું કહું છું ને, પી લ્યો. હા ઘોટુન.
5: દાદા અને બોધી, વાત જાણે એમ છે કે આ વખતે પૂજામાં અમે નાટક કરીએ છીએ. જોરદાર નાટક, હા. બાગ બજારમાં ક્યારે નહીં ભજવાયું હોય એવું સરસ નાટક.
2: કેટલો ફાળો આપવાનો છે?
6: 25% ડિસ્કાઉન્ટ છે.
5: હા હા, બરાબર છે. છુટકીનો આ નાટકમાં મેઇન રોલ છે, એ જ વાત કરવી હતી.
2: શું?
5: પૂજામાં અમારા નાટકમાં છુટકી મુખ્ય પાત્ર કરવાની છે.
2: કરવાની છે એનો મતલબ શું? ના, ક્યારેય નહીં કરે. બાગ બજારના ગુંડા લોકો સાથે પપિયા નાટક નહીં કરે. નહીં, ક્યારેય નહીં.
5: અરે અરે અરે, કોઈ કોઈ ગુંડા લોકો નથી, બધા જ પરિચિત લોકો છે અહીંના જ.
2: એટલે સદ્દામ હુસેન છે, બુશ નથી એમ ને?
5: એ બીટી પણ નાનો સરખો રોલ કરે છે.
2: અને તું તો હીરો છે.

0: પલદર,
1: મારે બહુ કામ છે, બેકસ્ટેજ કરવાનું છે, બીજી પણ ઘણી વ્યવસ્થા કરવાની છે, એટલે રિહર્સલ આજ શાંતિથી શરૂ. છુટકી,
0: મેં હા નથી કહી.
1: રિહર્સલ ક્યારેક ક્યારેક અહીંયા રૂમમાં જ કરીશું.
0: ના ના, ક્યારેક શા માટે, રોજ અહીં કરજો ને.
1: ના ના ના ના, રોજ રિહર્સલ અહીં કરવાથી બોધી આંટીને નકામી તકલીફ થશે.
0: હો, હાઉ કન્સિડરેટ ઓફ યુ, થેન્ક યુ.
1: નો મેન્શન. ભલે, તો હવે હું જાઉં છું.
0: પ્લીઝ જાઓ. પપ્પી આ તારા નાટકમાં કામ નહીં કરે, એ વાત ફાઇનલ છે, સમજો.
1: છુટકી, જઈએ છીએ સાંજે 7 વાગે અડ્ડા પર. બોધી, ચા બહુ સરસ હતી, બાય.
0: હા, મોટો ના જોયો હોય તો. અનિમા, પપ્પી આ નાટક બાટક કરવા ક્યાંય નહીં જાય, મેં કહી દીધું છે.
2: છુટકી નાટકમાં કામ કરવા ઈચ્છતી હોય તો પણ.
0: પપ્પી આ બહુ સમજુ છોકરી છે, તારી જેમ ગુંડાઓથી ગભરાતી નથી, એ પોતે જ આવા લોકોની સાથે ક્યારેય કામ નહીં કરે.
2: એટલે પપ્પી આ સમજદાર છે એમ ને?
0: હા,
2: એટલે એ એના નિર્ણયો જાતે જ લઈ શકશે. ભલે, મારી વાત સાંભળવાની કઈ જરૂર નથી, બરાબર?
0: હા, પપ્પીયા અહીં આવ, જલ્દી.
3: આવી બાપુ.
0: હું આ શું સાંભળું છું?
3: બાપુ, તમે જે કહ્યું હતું એ જ.
2: એનો અર્થ એ કે પપ્પીયા જાતે જ નિર્ણય લેશે.
0: મેં એ લોકોને કહી દીધું છે કે એ લોકો સાથે તું નાટકમાં કામ નહીં કરે, ક્યારેય નહીં, બરાબર? અને એ લોકો એ વાત માની પણ ગયા છે.
3: પણ બાપુ, હું નાટકમાં કામ કરવા ઈચ્છું છું, પ્લીઝ.
0: શું? બિલકુલ નહીં.
3: પ્લીઝ બાપુ.
4: નાની લાડકી દીકરી આ રીતે બાપુને પ્લીઝ કહે, એનો મતલબ હરસિંધને હા પાડવી જ પડી. પપ્પીયાએ નાટકમાં કામ કર્યું, ઘર પર જ રિહર્સલ કર્યા, હરિસિંધ બાબુ બડાપો કરતા રહ્યા, ચીડાતા રહ્યા, વગેરે વગેરે વગેરે. પણ નાટક તો રજૂ થયું. નાટક પછી હરિસિંધ બાબુ અને બોધીને લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા. બંને જણા મનોમન પપ્પીયાને ખુશ જોઈને ખુશ પણ થયા. પરંતુ એ વાતની લોકોને ખબર ન પડવા દીધી. ઘોટુન પરની નારાજગી પણ જરાય ઓછી ન થઈ. બાગ બજારમાં બિલકુલ ગમતું નહોતું, પરંતુ સૌના ભાગ્યમાં પલટો આવે છે તેમ.
0: હલો, ઓ સનત, કેમ છે? નેચરલી. અમારી વાત પૂછીશ જ નહીં, એ જ બાગ બજારની ઝંઝટ. ગુડ ન્યૂઝ? શું ગુડ ન્યૂઝ હોય શકે હવે? શું ઇન્દ્રપુરીમાં? શું કામ આ બુઢ્ઢાઓની મશ્કરી કરે છે? સાચું કહે છે, સેક્ટર 4 એ બ્લોક. કઈ કક્ષામાં? આ કક્ષામાં, ઇન્દ્રપુરીમાં. હા હા, ફક્ત વ્હાઇટમાં પેમેન્ટ, ચેકથી. ઠીક છે, હું અનિમા સાથે વાત કરીને પછી તારી સાથે આ અંગે ફોન પર વાત કરીશ. હા હા, જલ્દીથી. ભાઈ, આટલામાં જ ક્યાંક ગઈ છે? અરે, એ જ આવી લાગે છે. હા હા, એકદમ જલ્દીથી. થેન્ક યુ, બાય બાય.
2: બાગ બજારમાં રહો છો તો એવું તે શું બન્યું છે કે આટલા ખુશ છો?
0: અરે, વાત બાગ બજારની નથી, બહારની છે. ગેસ કર, ગેસ કર.
2: શું બાળકની જેમ ગેસ કર કરો છો? અને ખુશ તો એટલા બધા થાવ છો, જાણે કે.
0: જાણે કે?
2: જવા દો, શું કામ મૂડ ખરાબ કરવો?
0: બોલ બોલ બોલ.
2: જાણે કોઈ આલીશાન મકાન ન મળ્યું હોય.
0: એક્ઝેક્ટલી.
2: શું?
0: હા, ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટમાં.
2: વોટ? વોટ અબાઉટ ઇટ?
0: સેક્ટર 4 એ બ્લોક, એક ફ્લેટ ખાલી છે. A31 વેચવાનો છે.
2: તો શું થયું? હું તમને એવી ડઝન કોલોનીઓના નામ ગણાવી દઉં જ્યાં ફ્લેટ ખાલી હશે, પણ એથી શું થશે?
0: અરે ભાઈ, સનતનો ફોન આવ્યો તો કહેતો હતો કે ફ્લેટના માલિક શિફ્ટ કરી રહ્યા છે, સરકારી નોકરીમાં છે, અને ફ્લેટ જેન્યુઅન ગ્રાહકને આપવા ઈચ્છે છે, ચેક પેમેન્ટથી.
2: સાચું કહો છો?
0: હા, મારું મૂળ નામ સત્યવાદી હરિશ્ચંદ્ર છે. હા ભાઈ, એ તો અપભ્રંશ થતા થતા હરસિંધ થઈ ગયું છે. તારી ઈચ્છા હોય ને તો જોઈ લઈ.

0: આપણે?
1: જઈને જોઈ તો લઈએ, પછી નક્કી કરીશું.
0: અરે પસંદ આવી જાય ને તો ત્યાં ને ત્યાં જ નક્કી કરીને એડવાન્સ આપવા પડશે, ફોર્માલિટીઝ પૂરી કરવી પડશે. એટલે કે હા તો પછી હા, વિચાર કરી લે.
1: છેલ્લા 20 વર્ષથી વિચાર જ તો કરીએ છીએ ને.
0: તો બરાબર છે ને, હું સનતને ફોન કરી દઉં છું.
2: ઇન્દ્રપુરી, ઇન્દ્રપુરીમાં પોતાનું ઘર. છેવટ સુધી ડર હતો કે છેલ્લી ઘડીએ ક્યાંક કશું અઘટિત બને નહીં, પણ મહેરબાન, જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. કંઈ જ ગરબડ ન થઈ, બધું જ નક્કી થઈ ગયું. હરસિંથ દાદા અને બોદીને પાછા આવતી વખતે એવો વિશ્વાસ પેદા થયો હતો, અચાનક જ જિંદગીની ગાડી જુદા પાટા પર જઈ રહી છે.
1: છે તો અઢી ઓરડાનું છે, પણ બંને તરફથી ખુલ્લું છે, એટલે બાલ્કનીમાંથી જોતા સમગ્ર આકાશ જાણે કે ઘરમાં પ્રસરી જાય છે, કેમ ખરું ને?
0: આ સામેવાળી બાલ્કનીમાં સવાર સવારમાં મ્યુઝિક ચાલુ કરી ચા પીતા પીતા ડોસા ડોસી મૂળા પર બેસીને છાપામાંના મારફાડ અને લૂંટફાટના સમાચાર નિરાતે વાંચશું. સારું, હવે હવે બધાને શું કહીશું? જો બધાને સાચી વાત કરીશું તો બધા દોડીને હાજર થઈ જશે.
1: વાત તો કરવી પડશે, કોઈ નહીં આવે ત્યાં. બાગ બજારના લોકો એકબીજાની બાબતમાં એટલા ફસાયેલા રહે છે કે
0: ખાસ કરીને બીજાઓની બાબતમાં, એટલે પ્રાઇવસી જેવું જરા પણ નહીં.
1: સરસ. હવે જ્યારે સુનિતા અનિતાની દીકરીઓ આપણે ત્યાં આવશે ત્યારે પાર્કમાં ફેરવી એમની સાથે ખૂબ ધમાલ કરીશું. હું એમને ઝાડ છોડ અને પક્ષીઓની વાત કરીશ, જે રીતે મારી દાદીએ મને કરી હતી.
0: બાળકોને તો અહીંની બાલુની આઈસ્ક્રીમ ખાવાનો પણ બહુ શોખ છે.
1: હા,
0: એમને કહીશું કે જ્યારે એ લોકો આપણને મળવા આવે ને ત્યારે બાગ બજારથી ખાસ બાલુની આઈસ્ક્રીમ લેતા આવે, કેમ? બરાબર ને?
1: હા ભલે, પછી ઇન્દ્રપુરી પહોંચતા પહોંચતા એ દૂધ થઈ જાય.
0: ઇન્દ્રપુરી બહુ દૂર છે અહીંથી. ખેર, હવે ઘેર પાછા પહોંચવામાં છીએ આપણે.
1: બાગ બજારના ઘરને ઘર કહેવાની ટેવ કોણ જાણે ક્યારે છૂટશે.
0: સુનર ધ બેટર, જલ્દીથી છૂટી જશે. એમ કરીએ, આપણે અહીં જ ઉતરી જઈએ અને
1: અને બાલુની આઈસ્ક્રીમ અને પાન ખાઈને ઘરે જઈએ, એમ જ ને?
0: એક્ઝેક્ટલી. તને કઈ રીતે ખબર પડી?
1: વર્ષોથી બધા જ નાના મોટા સેલિબ્રેશન આપણે આ રીતે જ કર્યા છે.
0: બરાબર બરાબર. અરે ડ્રાઈવર, અહીં જ ઊભી રાખી દો.
2: બીજા દિવસે હરિસિંથ ઇન્દ્રપુરીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ જમા કરાવવા ગયા. ત્યાં તો સેક્રેટરી બ્રિગેડિયર ઉપમન્યુ સિગધર સાથે પણ મુલાકાત થઈ ગઈ.
3: મિસ્ટર જટરાજ, આલો બુકલેટ, આમાંથી તમને બધી જ માહિતી મળી રહેશે. ડોક્ટર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન વગેરેના ટેલિફોન નંબર એન્ડ મેની અધર ડિટેલ્સ. મારા મોડે મારા વખાણ કરવા માંગતો નથી, નહીતર સાચી વાત તો એ છે કે હું દરેક બાબતમાં ડિસિપ્લિનથી કામ લેતો આવ્યો છું.
2: અને ત્યાર પછી તો ઘણી વાર સુધી બ્રિગેડિયર પોતાના વખાણ કરતા જ રહ્યા. બાગ બજારના છેલ્લા દિવસો પેકિંગમાં પસાર થયા અને સાંજ જેમને મળવું યોગ્ય લાગ્યું એમની સાથેની મુલાકાતમાં વીતી. સરખી ઉંમરના મિત્રોએ તો મોટેભાગે ઇન્દ્રપુરી જેવી કોલોનીમાં શિફ્ટ કરવા માટે અભિનંદન પાઠવી એમની ખુશી વ્યક્ત કરી, પરંતુ ખાસ કરીને વડીલોએ કંઈક આમ કહ્યું, અરે આ ઉંમરે આટલે દૂર ક્યાં જશો? આશિતદા એટલે કે ટેન્ટ અને કેટરિંગના કોન્ટ્રાક્ટરને પણ મળવા ગયા.
4: અમને બધાને છોડીને જાઓ છો?
0: આશિત, ક્યાંય દૂર થોડા જઈએ છીએ. અરે ભાઈ, આ શહેરમાં જ છીએ ને.
4: શહેર તો એક છે, પરંતુ બાગ બજાર અને ઇન્દ્રપુરીની દુનિયા એકદમ અલગ છે. ત્યાં જઈને તો અમને ભૂલી જ જશો ને.
0: અરે આશિત, તમે મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એટલી સરસ વ્યવસ્થા કરી હતી કે

0: અરસિંદ બાબુ, આ લો, આ મારું કાર્ડ રાખો, આ બાગ બજારની યાદ માટે. અહીંનું કંઈ પણ કામ હોય ને તો જરૂરથી જણાવજો.
1: અમે લોકો જ્યારે ઇન્દ્રપુરીમાં ગૃહ પ્રવેશની પાર્ટી કરીએ ને ત્યારે બધી સજાવટ અને વ્યવસ્થા તમારે જ કરવાની છે.
0: તમારા ઘરનું કામ મારા સિવાય બીજું કોણ કરવાનું છે? હે,
2: છેવટે હરસિંથ અને બોધીએ ઇન્દ્રપુરીમાં શિફ્ટ કરી લીધું. એક બે દિવસ સામાન ખોલવામાં અને ઘરને કઈ રીતે સજાવીશું એ વિચારવામાં વિતાવ્યા. પછી સનતને ચા પાણી માટે બોલાવ્યો.
3: સનત બાબુ, એક કપ વધારે નીલિમાના ભાગની.
4: ના બોધી, થેન્ક યુ.
3: નીલિમાને તો હું હજી સુધી મળી પણ નથી.
4: આ નોકરીમાં તો એ ખૂબ જ બિઝી રહે છે અને ક્યારેક ટૂર પર પણ જવું પડે છે.
1: તમે બંને આટલા

0: કપ વધારે. નીલિમાના ભાગની
1: ના બોધી, થેન્ક યુ.
0: નીલિમાને તો હું હજી સુધી મળી પણ નથી.
1: આ નોકરીમાં તો એ ખૂબ જ બિઝી રહે છે અને ક્યારેક ટૂર પર પણ જવું પડે છે.
2: તમે બંને આટલા બિઝી રહો છો, બાળકોને પણ હોસ્ટેલમાં મોકલી દીધા છે, તો પછી જિંદગીની મજા ક્યારે માણશો?
1: એવું નથી, બે મોટી ક્લબમાં મેમ્બરશીપ મેળવી લીધી છે.
2: પણ ત્યાં ક્યારેય જઈ શકો છો ખરા?
1: બહુ જ ઓછું. શું કરીએ, આ પ્રકારની લાઇફસ્ટાઇલ જીવવા માટે મહેનત કરવી પડે છે. ઓહ, ઇટ્સ નિયરલી 5. મારે જવું પડશે. હા, તમે ગૃહ પ્રવેશની વ્યવસ્થા અંગે કંઈ ચિંતા ના કરતા, અહીં બધી જ બાબતો વેલ ઓર્ગેનાઇઝ છે. બસ ઓફિસમાં સૂચના આપવાની રહેશે.
2: હું એમ વિચારતો હતો કે મારા પર્સનલ ગેસ્ટ ઉપરાંત એ બ્લોકના રહીશોને પણ બોલાવી લઉં.
0: આમ પણ અહીંયા પાડોશીઓ ક્યારેક જ એકબીજાને મળે છે. હળવું મળવું, સાથે ખાવું પીવું, એ તો જાણે શક્ય જ નથી.
1: મારું માનવું છે કે ઇન્વિટેશન તો બાકીના બ્લોકના લોકોને પણ મોકલી આપો, આમ પણ ઓછા લોકો જ આવશે. ચાલો ચાલો, ત્યારે હું જાઉં છું. સી યુ.
0: હવે આવો ત્યારે નીલિમાને જરૂર સાથે લાવજો. ઓકે,
1: શ્યોર. ગૃહ પ્રવેશના દિવસે તો મળીએ જ છીએ, બરાબર ને?
2: તો ઇન્દ્રપુરીની ઓફિસમાં જઈશું.
0: તમે જઈ આવો ને.
2: ઠીક છે, ચાલો.
3: ઓ મિસ્ટર ચટરાજ, વેલકમ, બેસો.
2: હું મારા ઘરમાં ગૃહ પ્રવેશ અંગેની વાતચીત માટે આવ્યો છું.
3: હા, બ્રિગેડિયર સાહેબ કહેતા હતા.
2: અમે આપણા સેક્ટરના લોકોને ઇન્વાઇટ કરવા ઈચ્છીએ છીએ.
3: તો તમે એક કાગળ સહી કરીને આપો, બધાને તેની ફોટોકોપી પોસ્ટ કરાવી દઈશ. પોસ્ટમેન આવીને લઈ જશે, નો પ્રોબ્લેમ.
2: પોસ્ટ કરવા પડશે?
3: ઘેર ઘેર જઈને ઇન્વાઇટ કરવાની ફુરસત કોને છે? અરે, તમે તમારા ઇન્વિટેશન લેટરમાં વેન્યુ ભૂલથી તમારા જ ફ્લેટનું લખ્યું છે.
2: ભાઈ, ત્યાં જ કરીએ છીએ ફંક્શન. અરે ભાઈ, ગૃહ પ્રવેશ છે ને?
3: પરંતુ અહીંયા નિયમ છે કે બધા જ ફંક્શન કોમ્યુનિટી હોલમાં જ થાય છે.
2: અરે, આ તો પર્સનલ ફંક્શન છે.
3: બ્રિગેડિયર સાહેબ આવી ગયા.
4: ગુડ ઇવનિંગ મિસ્ટર ચટરાજ. તમે પેલું કોમ્યુનિટી હોલનું બુકિંગ કરી લીધું હતું ને?
5: જી હા, જુઓ આ રહ્યું.
2: ગુડ ઇવનિંગ મિસ્ટર શ્રીધર. ગૃહ પ્રવેશ તો ઘરે જ થવો જોઈએ. અમે વિચાર્યું હતું કે
4: ઘરમાં શોરબકોર થઈ જાય છે, લોકો ડિસ્ટર્બ થાય છે.
2: ગૃહ પ્રવેશ વિશેની અમારી કલ્પના કંઈક જુદી જ હતી. મારી વાઈફ પણ બહુ નિરાશ થશે.
4: બાય ધ વે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની બુકલેટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ફંક્શન ફક્ત કોમ્યુનિટી હોલમાં કરવાના રહેશે. પર્સનલ હોય તો પણ તમને કોઈ તકલીફ નહીં પડે. ગૃહ પ્રવેશ બહુ ગ્રાન્ડ થઈ જશે. અને હા, સાંભળો, તમે ડેકોરેટર્સ, કેટરર્સ વગેરેની પેનલનું લિસ્ટ મિસ્ટર ચટરાજને આપ્યું કે નહીં?
5: આપવાનું જ હતું. લો આ લિસ્ટ.
4: યુ આર ફ્રી ટુ ચૂઝ એની વન ઓફ ધેમ. તમારી પસંદગીમાં ઓફિસ બિલકુલ ઇન્ટરફિયર કરતી નથી.
2: મિસ્ટર શિગદર, મારો પોતાનો કેટરર છે આશિત. મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એણે ખૂબ જ સુંદર એરેન્જમેન્ટ કરી હતી.
4: એને ઇન્દ્રપુરીના સ્ટાન્ડર્ડનો ખ્યાલ પણ નહીં હોય. ડોન્ટ વરી મિસ્ટર ચટરાજ, અમારી પેનલમાંથી કોઈને પણ પસંદ કરો. બધાને આપણા નિયમો ખબર છે અને એટલા બધા મોંઘા પણ નથી.
6: આટલી મોટી નિરાશા પછી પણ હરસિંથે આ બધી વાતો અનિમા બોધીને કરી તો એ રીતે કે જાણે જે કંઈ થયું તે સારું થયું છે. હવે આપણા બંનેની ઉંમર દોડાદોડ કરવાની થોડી જ છે, વગેરે વગેરે સમજાવી દીધું. હરસિંથ વધારે દુઃખી થશે એમ સમજીને બોધીએ પોતાનું દુઃખ છુપાવ્યું જેથી એમની નિરાશામાં ઉમેરો ન થાય. ગૃહ પ્રવેશના દિવસે બંને મનથી નક્કી કર્યું હતું, ગમે તે ભોગે પણ આજે તો ખુશ રહીશું.
2: અરે વાહ, કેટલી સુંદર રંગોળી બનાવી છે તે. હું તો ભૂલી જ ગયો હતો કે તું આટલી સુંદર રંગોળી બનાવે છે. વાહ નિમા, વાહ.
0: સુંદર છે ને? ખૂબ આનંદ આવ્યો એને બનાવતા.
2: પહેલી વખત આટલી સરસ જમીન મળી છે તને. એક મિનિટ, જરા ફોન જોઈ લઉં. હલો સનત, ક્યાં છો? અરે જલ્દી આવી જાઓ, તમે જ તો અમારા

0: બસ મહેમાન છો ઇન્દ્રપુરીના મકાનમાં.
1: હેલો, નીલિમા અને હું બંને હજી દિલ્હીના એરપોર્ટ પર છીએ.
0: શું દિલ્હી એરપોર્ટ પર?
1: વહેલી સવારની ફ્લાઇટ પકડીને આવવાના હતા ગૃહ પ્રવેશમાં હાજરી આપવા માટે, પણ શું કરીએ, ફ્લાઇટ લેટ થઈ ગઈ. નીલિમા અને મારા તરફથી તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન એન્ડ ઓલ ધ બેસ્ટ.
0: થેન્ક યુ.
2: કહું છું, શું થયું?
0: સનત અને નીલિમા નહીં આવી શકે. એ લોકો દિલ્હી એરપોર્ટ પર હનીમૂન મનાવે છે.
2: ખેર, કમસે કમ એ બંને જણા સાથે તો છે.
3: નાના, નાની.
0: અલે લે, અરે વાહ વાહ વાહ, બહુ સુંદર ફ્રોક પહેર્યું છે તે નન્ની, અને માલા તારું સ્કર્ટ પણ ખૂબ જ સુંદર છે.
3: અરે વાહ, કેટલા સરસ સરસ ફૂલો બનાવ્યા છે અહીં તો. તારી નાનીએ બનાવ્યા છે નની. આપણી નનીને ફૂલછોડનો બહુ જ શોખ છે, તારી જેમ જ માં. બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા છે આ ઝાડછોડ જોઈને.
4: તમને બંનેને ત્યાં ફરવા લઈ જશે નાના નાની?
3: પહેલા બાલોની આઈસ્ક્રીમ ખાઈશું.
5: હા, હું પણ.
0: બાલોની આઈસ્ક્રીમ? અરે બેટા, આજે અમે તમને એનાથી પણ સરસ આઈસ્ક્રીમ ખવડાવીશું. પિંક બેલ આઈસ્ક્રીમ.
5: નહીં નહીં, બાલુની.
3: પિંક બેલ તો અમારા ઘરની પાસે પણ મળે છે.
4: સારું સારું, સાંજે બાલોની આઈસ્ક્રીમ. ઓકે.
0: અરે જમાઈરાજ, આવો આવો આવો. અરે હું તમારા વિશે જ પૂછતો હતો, ક્યાં હતા ભાઈ તમે?
3: ખોટું, નાનાએ તો તમારા વિશે જરાય પૂછ્યું જ નથી.
0: નહીં, એટલે મારો મતલબ છે કે હું વિચારતો હતો.
6: મુલાકાતીઓ માટે પાર્કિંગ બહુ દૂર છે, ત્યાં પાર્ક કરીને તમારી ઇન્દ્રપુરીની પ્રશંસા કરતો કરતો આવતો હતો. વેરી વેલ વેલ લેટ આઉટ કોલોની. હવે આપણે ત્યાં જવું જોઈએ. આફ્ટર ઓલ વી આર ધ હોસ્ટ.
4: પપિયાને પણ આવી જવા દો ને, બધા સાથે જ જઈશું.
7: માસી સરપ્રાઈઝ આપવાના છે.
3: માલા, સરપ્રાઈઝની વાત કહેવાની ના હોય.
0: ચાલો ત્યારે જઈશું.
6: ચાલો ચાલો ચાલો,
7: લેટ્સ ગો.
8: ઓરે માજી

હરિસિંથ અને અનિમાએ લગભગ 70 પરિવારને નિમંત્રણ મોકલ્યા. 55 પરિવાર તરફથી અભિનંદનની સાથોસાથ નહીં આવી શકે તે બદલ માફીના સમાચાર પણ મળ્યા ટપાલ દ્વારા. 7 કુટુંબોએ મળીને એક મોટી ટોપલીમાં ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો, એટલે કે હાજર નહીં રહી શકે તેના સમાચાર મોકલાવ્યા. પ્લાસ્ટિકમાં લપેટેલા ફૂલ કાગળના ફૂલ જેવા લાગતા હતા. આ બધી પરિસ્થિતિમાં પણ ચટ્ટરાજ પરિવારના સદસ્ય ઉત્સાહભેર લોકોનું અભિવાદન કરવા તૈયાર ઉભા હતા.

0: કેટલી બધી ખુરશીઓ, બધી ખાલી?
1: બચાવ તાલી, હું આજે 10 ખુરશીઓ ઉપર બેસીશ.
0: માં, આ કોલકાતા વાળા પણ
2: આવશે? આવશે, અમે પણ બધે જ કોલકાતા સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ પહોંચી જતા હતા.
3: ઓહ, છેવટે કેટલાક સભ્ય લોકો આ તરફ આવી રહ્યા છે.
4: વેલકમ મિસ્ટર
5: બાગચી, A63.
4: મિસિસ બાગચી,
5: એ એની ટોલીગંજ ક્લબની સહેલીઓ સાથે પૂજા માટે દાર્જિલિંગ ગઈ છે.
4: દાર્જિલિંગ? પૂજાના દિવસોમાં તો લોકો કોલકાતા પાછા આવે છે દૂર દૂર થી.
5: કદાચ એટલે જ આપણને દૂર જવું પડે છે.
4: એનીવે, પ્લીઝ આવો, જરા મિસ્ટર બાગચીને ટેબલ સુધી લઈ જાવ તો.
3: આવો, મો મીઠું કરો.
5: ગળ્યું ખાવાનું તો વર્ષો થયા છોડી દીધું છે.
3: તો પછી થોડુંક લંચ લો.
5: ફ્રેન્કલી, મારે લંચ માટે બહાર જવાનું છે. એનીવે, તમને ગૃહ પ્રવેશ મુબારક હો. મારી અનેકાનેક શુભકામનાઓ. હેવ એ વન્ડરફુલ ટાઈમ ઇન ઇન્દ્રપુરી.
6: થોડાક વડીલોને વાત કરતા બાકીનાઓની પણ આ શિષ્ટાચાર પુરીમાં આ જ સ્થિતિ હતી. કોઈકે ભારે નાસ્તો કરેલો હતો,

કોઈકે લંચ, કોઈને આજે રજાના દિવસે પણ ઓફિસ જવાનું હતું. ભલું થજો કેટલાક બાગ બજારવાળાઓનું જે આવ્યા અને એવું લાગ્યું જ નહીં કે ખાવા પીવાની વ્યવસ્થા બીજા વધારે લોકો માટે કરી હતી. ગુહાબાબુની તબિયત ખરાબ હોવાને કારણે કેટલાક લોકો તો નહોતા આવી શક્યા, ગોટુન પણ નહોતો આવી શક્યો. ખાવા પીવાની સાથોસાથ પ્રસંગને અનુરૂપ ધમાલ મસ્તી અને શોરબકોર પણ કર્યા. ફંક્શન પત્યા પછી બધા બાગબજારવાળાઓને આ શુભ અવસર પર ચટ્ટરાજ પરિવાર નવું ઘર બતાવવા લઈ ગયા. બધાને મીઠાઈના પેકેટ આપ્યા અને દરવાજા સુધી ખુશી ખુશી વિદાય આપી. સુખ અને સંતોષ સાથે પિકનિક જેવા વાતાવરણમાં ઇન્દ્રપુરીના મલમલ જેવા ઘાસ પર બેસીને વાતો કરતા રહ્યા. અનિમા નાની નન્ની અને માલાને ફેરવતી રહી, ફૂલછોડના નામ બતાવતી રહી, નાની એની મસ્તીમાં ખોવાયેલી રહી.

0: હવે ચાલો જઈએ.
1: માને તો બસ ઝાડ છોડ ફૂલ પંખી મળી ગયા અને સાથે બાળકો, બસ બીજું શું જોઈએ?
0: ચલો ચલો આવી જાઓ.
2: હા આવીએ તો છીએ.
3: નાના નાની, ગુલાબમાં તો જરાય સુગંધ જ નથી.
2: અરે સુગંધ તો હોય છે દેશી ગુલાબમાં, પીપળા અને લીમડાના ઝાડ નીચે છાંયો હોય છે તેવી.
1: ચાલ માલા દોડીએ, નાના પાસે પહેલું કોણ પહોંચે છે? 1 2 3.
4: છોકરાઓ ઘાસ ઉપર દોડશો નહીં.
1: કેમ?
4: મિસ્ટર ચટરાજ, મિસ્ટર ચટરાજ.
0: હલો બ્રિગેડિયર શિકદર.
4: હા જરા પ્લીઝ અહીં આવશો?
0: હા આવીએ છીએ, આવો નિમા. છે તો ભોપુ.
2: જોકે ભોપુ નામ સરસ છે.
0: બ્રિગેડિયર થેન્ક યુ ફોર એવરીથિંગ.
4: ઇન્દ્રપુરીમાં ખૂબ હાઈ સ્ટાન્ડર્ડ જાળવ્યું છે અમે લોકોએ. અરે છોકરાઓ ઘાસમાં ન રમો, ખરાબ થઈ જશે, પ્લીઝ રોકો ને અમને.
2: ઘાસમાં નહીં રમે તો બીજે ક્યાં રમશે?
4: આ પાર્ક ઓર્નામેન્ટલ છે, સુંદરતા માટે.
2: કમાલ છે, ઘાસ બાળકો માટે, આપણા માટે, આપણે ફરવા માટે હોવું જોઈએ કે પછી?
4: એક્સપ્લેન કરો ચટરા સાહેબ, નિયમોની બુકમાં લખ્યું જ છે.
0: બ્રિગેડિયર સાહેબ, અમારી દીકરીની દીકરીઓ તો ક્યારેક ક્યારેક આવે છે અને એ કઈ ક્રિકેટ કે ફૂટબોલ નથી રમતી.
4: ડિસિપ્લિન નહીં રાખીએ તો કાલ ઉઠીને કોઈનો છોકરો કે છોકરાનો છોકરો આવીને ક્રિકેટ રમવા મારશે. તમને તો બાક બચાવનો અનુભવ હશે જ. કેવા આવારા છોકરાઓ ઘરના કાચ તોડી નાખે છે, ધમાચકડી મચાવે છે.
2: તો પછી બાળકો કરે શું?
4: સ્કૂલમાં રમે, જીમ જોઈન કરે. અને એક બે બીજી વાત પણ કરવી છે. એક તો એ કે ઘણી બધી કમ્પ્લેન આવી છે તમારા ફંક્શનમાં થયેલા શોર બકોરની, તમારા ઘરની આસપાસના લોકો તરફથી, અને બીજી કોમ્યુનિટી હોલની લાઇબ્રેરીમાં બેસેલા લોકોની પણ. યુ નો ઇન્દ્રપુરીમાં લોકો સારા પડોશીઓ એક્સપેક્ટ કરે છે.
0: એટલે એવા કે જે હસે તો પણ અડધો ઇંચ, ખડખડાટ હસી પણ ના શકે.
4: તમને તો ખોટું લાગી ગયું.
0: આ તો જિંદગીની ફાઇન પ્રિન્ટ ન વાંચી શકવાની સજા છે.
2: બાય ધ વે, સુગંધ વિનાના ગુલાબ ને છાંયડા વિનાના વૃક્ષો લગાવવાનું પણ રૂલ્સમાં છે શું?
0: ચૂપ રે, શાંતિ રાખ.
4: મને ખોટો ન સમજશો, મને કુદરતથી બહુ જ પ્યાર છે. હું જ્યારે આર્મીમાં હતો, મેં મારા બંગલાના ગાર્ડનમાં બધા જ પ્રકારના ઝાડ અને છોડ લગાવ્યા હતા. મારા અંડરમાં મેન્ટેન્સ કરવા માટે એક મિની ફોજ હતી. ઘરમાં મેં બોન્સાઈ જ બોન્સાઈ લગાવ્યા હતા. હું કાયદો લાવવા માંગુ છું કે ઘરની બાલ્કનીમાં બસ બોન્સાઈ જ લગાવવામાં આવે, જેથી નીચે પડોશમાં રહેતા લોકોના ઘરમાં કચરો ના પડે.
2: આઈ હેટ બોન્સાઈ.
0: ચાલો ઓકે બ્રિગેડિયર.
4: ઓકે બાય એન્ડ કોંગ્રેચ્યુલેશન ઓન ગુરુ પ્રવેશ.
5: ગ્રહ પ્રવેશ પછી હરિસિંથ અને બોધિ થોડાક થાકી ગયા. કદાચ હરિસિંથ તો બસ આરામ જ કરવા ઈચ્છતા હતા. બે ત્રણ દિવસ પછી
6: મિસ્ટર ચટરાજ.
0: હા
6: હલો.
0: શું છે?
6: દુર્ગા પૂજાની નોટિસ, ફંક્શન અને ભોજનનું નિમંત્રણ અને રૂપિયા 500 ની રસીદ. પૈસા તમે મને આપો અથવા ઓફિસમાં મોકલી આપો.
0: 500?

0: સાંભળે છે?
1: હા, શું છે?
0: કબાટમાં મારું પાકીટ પડ્યું છે, એમાંથી જરા 500 રૂપિયા આપી જજે ને, 2 દિવસનું ફંક્શન.
1: લો.
2: થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.
0: આવા સમયે ઇન્દ્રપુરી જેવી જગ્યાએ રહેવાના ફાયદા સમજાય છે. અહીં નથી ઘોટુનની ઘર ઘર કરતી મોટરસાયકલ, કે નથી ફંડ ફાળાની ઝંઝટ.
1: જોકે રકમ ત્યાં કરતા બમણી છે.
0: જોજે, વ્યવસ્થા પણ એકદમ સ્ટાન્ડર્ડની હશે.
1: અરે, આ શું છે? કદાચ તમારા પર્સમાંથી પડ્યું લાગે છે.
0: હા, આ તો આશિતનું કાર્ડ છે, સાચવીને મૂકી દેજે. આઈ ફીલ બેડ કે, ખેર જવા દે.
1: કાંઈ વાંધો નહીં, બહુ બિઝી છે, ખાસ કરીને આ દિવસોમાં. શું થયું?
0: કઈ નહીં, હજુ પણ થાક ઉતરતો નથી.
1: એમ કરો, થોડું ખાઈને જરા જલ્દીથી સૂઈ જાઓ.
0: ના, ઈચ્છા નથી.
1: મને તો ચિંતા થાય છે, ડોક્ટર પાસે જવું છે.
0: ના ના, ચિંતા ના કરીશ, દુર્ગા પૂજા સુધીમાં એકદમ ફિટ થઈ જઈશ.

0: હવે કેમ લાગે છે તબિયત?
1: ફેમ જ છે.
0: તમે તો કહેતા હતા ને કે કાલ કરતા સારું છે.
1: આપણે આપણે નહોતું આવવું જોઈતું અહીંયા.
0: પહેલી વાર આવ્યા છીએ. ટ્રાય ટુ ડિસ્ટ્રેક્ટ યોર સેલ્ફ. કેટલું સરસ ગાય છે, એમાં જ મન પરોવવાની કોશિશ.

0: વાહ વાહ, કેટલા સુંદર કીર્તિ! ઇન્દ્રપુરીમાં વિજયાદશમી ઉત્સવની શરૂઆત થઈ છે. હેપ્પી દુર્ગા પૂજા, હેપ્પી દુર્ગા પૂજા. હવે હું ઇન્દ્રપુરીના સેક્રેટરી બ્રિગેડિયર શ્રી ઉપમન્યુ શીખધરજીને વિનંતી કરું છું કે અહીં પધારે અને આ શુભ પ્રસંગે બે શબ્દો કહે. તો સ્વાગત કરીએ ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટના સેક્રેટરી બ્રિગેડિયર શીખધરજીનું. આવો શીખધરદા, આવો.
1: બોપુ,
2: ધન્યવાદ મિત્રો. ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટની આ 13મી વિજયાદશમી છે. આપ સૌને આ શુભ અવસર પર મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ઇન્દ્રપુરીના ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન અને ફેસિલિટીઝ, આ બધું મારા પ્રયત્નોનું જ નહીં પરંતુ આપ સૌના સાથ અને સહકારનું પરિણામ છે. આ વર્ષે આપણા ઇન્દ્રપુરી પરિવારમાં એક ઉમેરો થયો છે, મિસ્ટર અને મિસિસ હરસિંથ ચટ્ટરાજનો. એમણે હમણાં જ સેક્ટર 4A 31 લેનમાં ફ્લેટ લીધો છે. આપ સૌના તરફથી એન્ડ ઓન માય ઓન બિહાફ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ મિસ્ટર એન્ડ મિસિસ ચટ્ટરાજ, વેલકમ.
1: સાંભળો,
3: તમે
1: પણ જરા ઉભા થઈ જાઓ. હા હા, મારો હાથ પકડી લો. થોડુંક સ્માઇલ કરો ને.
2: મિસ્ટર અને મિસિસ ચટ્ટરાજ, તમને પણ એ વાતનો અનુભવ થઈ ગયો હશે કે એવું કંઈ જ નથી જે આપણી કોલોનીમાં ન હોય. સુંદર સુંદર પાર્ક, નર્સરી, સ્પોર્ટ્સ ક્લબ, કમ જીમ, લાઇબ્રેરી, મેડિકલ સેન્ટર.
1: શું થયું?
3: જીવ બહુ ગભરાય છે.
1: ચાલો ચાલો નીકળી જઈએ અહીંથી.
2: આવનાર દિવસોમાં ઇન્દ્રપુરીને વધારે એક્સક્લુઝિવ બનાવવા માટે બીજી ઘણી બધી સ્કીમો મારા દિમાગમાં છે.

0: પહોંચી ગયા છીએ. એક મિનિટ, જરા દિવાલનો ટેકો લઈ લો, સાચવીને.
1: ઠીક છે, બસ જરા સુઈ જાઓ. ઓર થઈ ગયો તો ત્યાં.
0: આવો, હા હા, મારો હાથ પકડી લો. આવો, અહીં તમારી પથારીમાં સુઈ જાઓ.
1: મમ્મીમાં પાણી.
0: પાણી?
1: બારીઓ શા માટે બંધ કરે છે?
0: હે ભગવાન, કેમ લાગે છે?
1: ગભરામણ જેવું થાય છે
0: છાતીમાં.
1: વારંવાર દર્દ થાય છે.
0: તમે જરા આરામથી સુઈ જાઓ. પેનલના ડોક્ટરોને હું ફોન કરું છું. હા, એક જ મિનિટ. હા,
1: ખુલ્લી
0: જ છે. પાણી પીવું છે?
1: મારે પાણી નથી પીવું.
0: શાંતિથી ઉશિકા ઉપર માથું ન રાખો, છાતી પર ભાર પડશે. મિસ્ટર શિખર ક્યાં છે?
2: ત્યાં સ્ટેજ ની બાજુમાં.
3: આ વખતે તો ફંક્શન ખૂબ જ ગ્રાન્ડ થયું. જોજો, આપણે ઇન્દ્રપુરી ક્યાંની ક્યાં.
0: મિસ્ટર શિખર,
3: I hope you enjoyed the evening.
0: Mr. Shikdar.
3: Oh, Mrs. Chatraj, how are...
0: Mr. Chatraj ni tabiat, kadaj heart problem.
3: Don't worry, panel of doctors chhe ne.
0: Emne phone karyo, par koi javab nathi.
3: Today is Pooja Eve, mane lage chhe ke bada bahar gaya chhe. After all, they have their life.
0: ઇન્દ્રપુરી માં કોઈ ડોક્ટર?
3: હા છે ને, ડોક્ટર ચૌધરી, પણ એ તો ડેન્ટિસ્ટ છે. અને ડોક્ટર સેન તમારા બ્લોક માં છે ને? મિસ્ટર દાસગુપ્તા. ઓહ, ડોક્ટર સેન એ તો રિટાયર્ડ છે.
0: કઈ વાંધો નહીં, શું નંબર છે એમના ફ્લેટ નો?
4: એ તો કલકત્તા ની બહાર ગયા છે. એક અઠવાડિયાથી ઇન્દ્રપુરી ના સામેના પેલા મુખર્જી નગર ના ફ્લેટ છે ને, ત્યાં મેં એક ડોક્ટર્સ ના બોર્ડ જોયું છે. હા, એકાદ કિલોમીટર જ છે. હા,
0: મુખર્જીનગર. ગાર્ડ,
5: ગુડ ઇવનિંગ. ફ્લેટ એ?
0: ટેક્સી બોલાવો જલ્દી.
5: ઓહ મેડમ, આજે તો મુશ્કેલ છે.
0: અરે જ્યાંથી પણ મળે ત્યાંથી બોલાવો, અને A31 માઈને મોકલાવો એકદમ જલ્દી. ખબરદાર, જો ગેટ પાસ વગેરે બનાવ્યા છે તો ઇમરજન્સી છે. હવે કેમ લાગે છે તબિયત?
1: શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બહુ બેચેની જેવું લાગે છે.
0: ચિંતા ના કરો, કોઈને કોઈ મદદ. હે ભગવાન, શું કરું હું? અહીં તો કોને કહું, શું કહું? બાગ બજારમાં હોત તો. હો, હલો હલો, આશિતા.
6: હલો બોધી.
0: હા,
6: શું થયું? કઈ કામ છે?
0: હા આશિતા,
6: શું થયું છે?
0: તમારા હર્ષિતાની તબિયત.
6: હે, શું થયું એમને?
0: કદાચ હાર્ટમાં કઈક. જલ્દી કઈક કરો આશિતા, પ્લીઝ જલ્દી.
6: હે ભગવાન, તમે ચિંતા ના કરો, હું કઈક કરું છું. હા
0: હા.
1: અનિમા, ડોક્ટર આવ્યા.
0: બસ આવતા જશે. લાવ છાતીમાં માલિશ કરી દઉં. લાવ
1: એ રીતે માલિશ કર. સારું લાગે છે. રાત છે.
0: તમે ઊંઘવાનો પ્રયત્ન કરો, હું જરા બહાર જઈને જોઉં છું.
1: ના ના, મારી પાસે માલિશ કરી દે.
0: બસ એક મિનિટ, હું જરા બહાર જઈને આવું છું કે.

0: થોડોક સમય બસ આમ જ ચાલતું રહ્યું. અની મને લાગ્યું કે કદાચ બહાર જઈને કંઈક કરી શકે, અને હરિસિંતને એમની બેહોશીની હાલતમાં લાગ્યું કે આ ભયાનક ખામોશીમાં અનિમાનો સાથ જ સૌથી મોટો સહારો છે.
1: કોટુન, કોટુનની મોટરસાઇકલ?
2: હા, એ જ છે, કોટુનની મોટરસાઇકલ.
1: કોટુન આવતો લાગે છે.
2: હા, કોટુન આવે છે.
1: કેટલો અવાજ કરે છે એની મોટરસાઇકલ.
2: હવે હવે ચિંતા ના કરશો, ગોટુન ગોટુન આવે છે.
1: ગોટુન ગોટુન ગુંડો, ગોટુન ગુંડો, ગોટુન ગુંડો.

અઢી કમરાનું મકાન. હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી આર ડી દેસાઈ, અદિતિ દેસાઈ, હેમંત મિસ્ત્રી, ઉષા ભાટિયા, ધનંજય પટેલ, ભારતી પટેલ, દેવાંગ રાવલ, મનાલી બ્રહ્મભટ્ટ, નિલેશ મિસ્ત્રી, કિરીટ ભટ્ટ, રાગી જાની અને જયેન્દ્ર મહેતા. ભાગીરથ મિશ્રાની મૂળ બંગાળી ટૂંકી વાર્તા દ્વિપગલીનું હિન્દી રેડિયો નાટ્ય રૂપાંતર કર્યું અશોક લાલે. ગુજરાતી રૂપાંતરકાર હિમાંશુ વ્યાસ. નાટકના પ્રસ્તુતકર્તા હતા જયકૃષ્ણ રાઠોડ.

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: વંદે માતરમ.
2: વંદે માતરમ થી જય હિન્દ સુધીની અવિરત અસ્ખલિત વાણી એટલે આકાશવાણી. 1927 થી જન જનપદ સુધી જનવાણીની અભિવ્યક્તિ એટલે આકાશવાણી.
3: ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે. હું જ સાચો તેવું રાખવાની
4: બદલે મળી શકે સેવાઓ કે દરેક માતાને એવી સેવા મળે.
5: વિવેકાનંદે કહ્યું સુવિધા કે મને માત્ર 100 નચિકેતા આપો તો હું જગતની સુરત પલટાવી
6: નાખું. સ્કૂલો પણ સરળ થયો છે. સ્કૂલો એ મુખ્ય માધ્યમ છે ચેસ માટે ડેવલપમેન્ટનું. અને જો સ્કૂલોમાં
2: વ્યક્તિથી વિશેષ વ્યક્તિ સુધી સૌ કોઈને આવરી લેતી સરવાણી એટલે આકાશવાણી.
7: અહિંસા વો તો શક્તિ કી પરાકાષ્ઠા હૈ. યે હો તો તો બાંડુ કી નિશાની કો હો જાતી હૈ અહિંસા.
2: કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિની નિર્મળ આરસી એટલે
8: આકાશવાણી.
2: આપના દ્વારા આપણી વાણી આકાશવાણી એક સશક્ત

સંસાર સીધો આપની દ્વાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ગુજરાતી ગઝલો મનહર ઉદાસના સ્વરમાં.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગઝલનો કાર્યક્રમ મનહર ઉદાસના સ્વરમાં, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.